નમસ્કાર, સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અભૂજ કેન્દ્ર છે. આજે બુધવાર, ભાદ્રપદ દિનાંક 14, શક સંવત 1947 એટલે કે 5 ઓગસ્ટ 2026, અત્યારે સવારના 5:58:32 થઈ છે. અમારી પ્રાતઃ સભાનો પ્રારંભ કરીએ છીએ મંગળસ્વર સાથે.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપથી. વાહ, પસાણો. અજાણ્યા એપથી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: હવે પછીનો કંઠ છે અમરનાથ નાથજીનો. શબ્દ રચના દાસ સવાની.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. હેમુ ગઢવીનો સ્વર નરસિંહ મહેતાની શબ્દ રચનામાં સાંભળીએ.

મુગટલાલ જોશી અને સાથીદારોનો સ્વર આપ સાંભળી રહ્યા હતા. શબ્દરચના હતી ગંગા સતીની, પ્રભુદાસ કોંડલિયા અને ખીમદાસની શબ્દરચના સાંભળીએ કાર્યક્રમના સમાપનમાં.

0: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે કૃષિ માહિતી. આજનો વિષય છે લોકભાગીદારીથી જમીન અને જળ સંરક્ષણ. પ્રસ્તુતિ કરી રહ્યા છે સી ડી કરમશિયાળી.
1: મિત્રો, જીવ માત્રના અસ્તિત્વ, વૃદ્ધિ અને વિકાસ માટે જમીન, જળ અને વનસ્પતિ એ અનિવાર્ય હોય તેની જાળવણી, સાચવણી અને સંયમશીલ ઉપયોગ કરવો તે દરેક માનવીની પ્રાથમિક ફરજ છે. કુદરતે પેદા કરેલ ત્રણ પ્રકારના જીવો જેવા કે વનસ્પતિ, પશુ પંખી અને માનવ, જેમાં કુદરતી સંસાધનો તરફની સૌથી વધુ બેદરકારી રાખેલ હોય તો તે ફક્ત માનવે રાખી છે. કુદરતી સંસાધનો જેમાં મુખ્યત્વે જમીન, જળ અને વનસ્પતિનો સમાવેશ થાય છે, તે ત્રણેય સંસાધનોનો સૌથી ખરાબ અને મહત્તમ ઉપયોગ માનવ દ્વારા થયો છે. પરંતુ તેની સામેનું રક્ષણ, જાળવણી કરવાની ફરજ માનવ ભૂલ્યો છે, જેના લીધે આજે જમીનોનું ધોવાણ, બગાડ અને ફળદ્રુપતા ઘટી છે, જેની સીધી અસર પાક ઉત્પાદન ઉપર પડે છે. તેવી જ રીતે જંગલોનો નાશ કરવાથી પર્યાવરણની સમતુલા જોખમાય છે. ડુંગરો, વનસ્પતિ ઉચ્છાદિત ન રહેતા જમીન ધોવાણ વધ્યું, ભૂગર્ભમાં જળ પુરવઠો ઘટવા માંડ્યો, જળાશયો અને તળાવોના કાંપનું પ્રમાણ વધ્યું અને જળ સંગ્રહ શક્તિ ઘટી, જેના લીધે માણસે જીવન જરૂરિયાતની માંગને પહોંચી વળવા જમીન અને જળનો બેફામ ઉપયોગ કર્યો, જેના લીધે આજની જળ અને જમીનની વિકટ સમસ્યાઓનું નિર્માણ થયું છે. પૃથ્વી ઉપર કુલ વિસ્તાર પૈકી 2.5% વિસ્તાર ભારત ધરાવે છે, જ્યારે દુનિયાની કુલ વસ્તીના 16% વસ્તી ભારતમાં છે. આમ દેશની વધતી જતી વસ્તીના લીધે 1951માં ખેડૂત દીઠ જે પ્રમાણ 0.90 હેક્ટરનું હતું, જે 2001ની સાલમાં 0.15 હેક્ટર રહેલ છે, જ્યારે 2020ની સાલમાં આ પ્રમાણ 0.07 હેક્ટર રહેવા પામશે. દેશના કુલ વિસ્તાર 328 મિલિયન હેક્ટર જમીન પૈકી 175 મિલિયન હેક્ટર જમીન એક યા બીજા કારણોસર જમીન સંરક્ષણ અને જમીન સુધારણાની જરૂરિયાત રહેલી છે. ભારતમાંથી દર વર્ષે 5,333 મિલિયન ટન જમીનનું ધોવાણ થાય છે અને તેની સાથે વનસ્પતિ અને પાકને જરૂરિયાતવાળા તત્વો 6.4 મિલિયન ટન ધોવાઈ જાય છે. સામાન્ય રીતે જમીનમાં 1 ઇંચ પડને તૈયાર થતા 1,000 વર્ષ લાગે છે, જ્યારે આપણી નિષ્કાળજીને લીધે માટી તથા સેન્દ્રીય તત્વો નાશ પામતા ફક્ત 10-15 વર્ષ લાગે છે. જમીન ધોવાણ અણુબોમ્બ કરતાં ભયંકર છે. અણુબોમ્બ 1-2 શહેરોનો નાશ કરે છે, જ્યારે જમીન ધોવાણ આખી સંસ્કૃતિનો નાશ કરે છે. સિંધુ અને રોમ સંસ્કૃતિ તેના ઉદાહરણો છે. હવે મિત્રો, આ ધોવાણને અટકાવવાના જમીન અને જળ સંરક્ષણના ઉપાયની વાત કરીએ તો જળ સ્ત્રાવમાં, ઉપરવાસમાં તથા પહાડો, ડુંગરો અને ટેકરીઓ ઉપર જંગલોનું નિર્માણ કરવાથી વરસાદના પાણીની ગતિ ઘટશે, જમીન ધોવાણ થશે નહીં અને વરસાદનું પાણી દોડવાના બદલે ચાલશે, જેથી પાણી જમીનમાં ઉતરશે અને ભૂગર્ભમાં સપાટી ઊંચે જશે. જમીન સંરક્ષણના ઉપર દર્શાવેલ તમામ ઉપાયો હાથ ધરવાથી જળ સંરક્ષણનું ભગીરથ કાર્ય હાથ ધરી શકાશે. જળ સંચયના સંગ્રહ સ્થાનો જેવા કે ખેત તલાવડી, નાલા, પ્લગિંગ, આડબંધ, ચેકડેમ અને ગામ તળાવોમાંથી દર વર્ષે ભેગો થતો કાંપ બહાર કાઢી તેની જળ સંગ્રહ શક્તિમાં ઘટાડો ન થાય તે માટે લોકોએ સ્વયંભૂ આ કામગીરી હાથ ધરવી જોઈએ. ઘર વપરાશ માટે પાણીની થયેલી વ્યવસ્થામાં પાણીનો બગાડ ન થાય તે માટે ટપકતા નળ રિપેર કરવા જોઈએ તથા તેની જરૂરિયાત પૂરતો જ ઉપયોગ થાય તે માટે લોકોને જાગૃત કરવા પડશે તથા તંદુરસ્તીને હાનિકારક ન હોય તેવા લગભગ 75% ઘર વપરાશ પાણીનો શાકભાજી વાવવાના હેતુ માટે પુનઃ ઉપયોગ થાય તેવું આયોજન કરવું જોઈએ. દેશમાં સૌથી વધુ પાણી એટલે કે 93% પાણીનો વપરાશ ખેતી વિષયક કામોમાં થાય છે. ખેડૂતો દ્વારા ઢાળી

0: નીક અને ક્યારા પદ્ધતિ દ્વારા વધુમાં વધુ પાણીનો વ્યય થતો હોય આ સિંચાઈ પદ્ધતિઓના બદલે ફુવારા અને ટપક પદ્ધતિના ઉપયોગ માટે ખેડૂતોએ તૈયાર થવું પડશે અને આ બાબતે જરૂર પડે ધારાકીય અમલવારી કરાવી જોઈએ, તેમજ ઓછા પાણીની જરૂરિયાતવાળા પાકો વાવવા જોઈએ. ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓને જળ સંરક્ષણ પ્રવૃત્તિમાં અભિપ્રેરિત કરવા માટે તેને ધાર્મિક અને સામાજિક રૂપ આપવું જોઈએ. ગામે ગામ જળ મંદિરો, જળ સંગઠનો, જળ સમિતિઓને જોઈએ.
1: કૃષિ માહિતી આપ સાંભળી રહ્યા હતા. વિષય હતો લોક ભાગીદારીથી જમીન અને જળ સંરક્ષણ. પ્રસ્તુતિ કરી રહ્યા હતા સીડી કરમશ્યાણી.

0: બેની શોધખોળ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતા વધુ વાવેતર, મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો ઝોક. સમાચાર વિગતવાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી હરસંઘવી અમદાવાદમાં 2030માં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલિત પ્રયાસો કરી રહી છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનું ગૌરવ વધારે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રકો મેળવનાર ખેલાડીઓને અભિનંદન પાઠવતા અને અમદાવાદમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ માટે આ મુજબ જણાવ્યું હતું.
1: અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સ આયોજન મેં એક નયા બેન્ચમાર્ક સેટ કરેગા. યે ગેમ ભવ્યતા ખિલાડીઓ કી વ્યવસ્થાઓ કે સાથ કરેગા. યે ગેમ ખિલાડી સબસે અચ્છી તરહ સે અપના પરફોર્મન્સ દિખા પાએ ઉસ પ્રકાર કા હોગા. હમારી જો ગેમ્સ મેં સબસે જ્યાદા મેડલ્સ આતે થે વો ગેમ્સ કો કહીં ના કહીં વહાં પે આયોજન નહીં કિયે ગયે થે. યે વો કેવલ 10 ગેમો કા આયોજન કિયા થા, ફિર ભી 39 મેડલ. ઓર મુક્કેબાજી કી અગર મેં બાત કરું તો દુનિયા ને ભારત કે મુક્કે કે પાવર દેખા હૈ. ઓર ખાસ તોર પે ભારત કી બેટીઓ ને ભારત કા તિરંગા ઓર શાન સે ગ્લાસ્ગો મેં લહરાયા હૈ. મેં મેરી સબ બહેનો કો દેશ કી બેટીઓ કો અભિનંદન દેતા હું.
0: ફિટ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું. જ્યારે યુવાનોને નશાની કુટેવોથી દૂર રાખવા માટે શરૂ થયેલા નશામુક્ત ભારત અભિયાનથી સ્વસ્થ, સજાગ અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ મળી છે. આ સાથે જ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કરવામાં આવ્યો હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું.
1: ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કો આગે બઢાતે હુએ ખેલો ઇન્ડિયા મેં પ્રધાનમંત્રી જી ને એક તરફ કોમનવેલ્થ મેં ભારતીય ખિલાડી એક કે બાદ એક મેડલ પ્રાપ્ત કર રહે થે ઓર પ્રધાનમંત્રી જી ને યહાં સે દેશ કે લાખો યુવાઓ કા ખેલ કે સેક્ટર મેં ભવિષ્ય ઉજ્જવલ બને ઉસકે લિયે બજેટ મેં 8 ગુણી બઢોતરી કી. યે અપને
0: ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. આજની બેઠકમાં તાજેતરમાં જ ગ્લાસ્ગો ખાતે અમદાવાદને 2030ની રાષ્ટ્રમંડળ રમતોની યજમાની માટેની બેટન અને ધ્વજ મુખ્યમંત્રીને અર્પણ કરાશે. આ ઉપરાંત આજની બેઠકમાં તાજેતરના ભારે વરસાદ બાદની રાહત અને પુનર્વસનની કામગીરી, ચાંદીપુરા વાયરસના કાબૂ માટે લેવાયેલા પગલાં સહિતના મુદ્દાઓની ચર્ચાની સંભાવના છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામેથી દરિયા કિનારે ફરવા ગયેલા 5 કિશોર દરિયામાં ડૂબી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો. સ્થાનિક માછીમારોની સતર્કતા અને બહાદુરીના કારણે 3 કિશોરને જીવિત બહાર કઢાયા, જ્યારે 2 કિશોરની શોધખોળ યુદ્ધના ધોરણે કરવામાં આવી. બચાવ કામગીરીમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી દરિયાના વિશાળ વિસ્તારમાં વધુ અસરકારક રીતે તપાસ કરી શકાય. પ્રશાસન અને સ્થાનિક લોકો પણ શોધ અભિયાનમાં જોડાયા છે. મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા અંતર્ગત જામનગરની એક કંપની અને જર્મનીના એક ઔદ્યોગિક જૂથ વચ્ચે સમજૂતીના કરાર કરવામાં આવ્યા. અદ્યતન ટેકનોલોજીના આદાન પ્રદાન અને વૈશ્વિક ગુણવત્તાના ઉત્પાદન માટે આ કરાર થયા છે. આ સંયુક્ત સાહસ બાદ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 7,000થી વધુ લોકોને રોજગારી મળવાની સંભાવના છે. આ ભાગીદારીના કારણે જામનગરમાં મોટા પાયે નવી રોજગારીનું સર્જન થશે અને સ્થાનિક યુવાનો માટે નવી તકો ઉભી થશે. આ કરારને આત્મનિર્ભર ભારતના એક મોટા પગલા તરીકે વર્ણવાયો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ટ્રેન દુર્ઘટનાથી 5 સિંહને બચાવી લેવાયા છે. છતરડીયા ગામ નજીક રેલવે ટ્રેક પર એક સાથે 5 એશિયાટિક સિંહ આવી ચડતા હતા. ઘટનાની જાણ થતાં જ રેલવે તંત્ર અને વન વિભાગે તાત્કાલિક સજાગતા દાખવી ટ્રેનને રોકી દીધી હતી. સમયસર લેવાયેલા નિર્ણયના કારણે 5 સિંહો સુરક્ષિત રીતે ટ્રેક પરથી જંગલ તરફ પરત ફર્યા હતા. ભારતીય રિઝર્વ બેન્કે આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. આરબીઆઈ મુખ્ય રેપો રેટ 5.25% પર યથાવત રાખે તેવી અપેક્ષા છે. નાણાકીય નીતિ સમીક્ષા ફુગાવાના જોખમો, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓને પણ સંબોધિત કરશે, જે ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે. ચેના એગમોર યાર્ડમાં બાંધકામ કાર્યને કારણે અમદાવાદ તિરુચિરાપલ્લી વિશેષ ટ્રેન પરિવર્તિત કરેલા રૂટ પર દોડશે. આ ટ્રેન 6 અને 13 ઓગસ્ટના રોજ રેનીગુંટા, તિરુતાની, મેલાપક્કમ, કાંચીપુરમ, ચેંગલપટ્ટુ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન અરકોન્નમ, પેરામ્બુર, ચેન્નાઈ એગમોર અને તાંબરામ સ્ટેશનો પર રોકાશે નહીં. તિરુચિરાપલ્લીથી ઉપડતી ટ્રેન 9 અને 16 ઓગસ્ટના રોજ ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, મેલાપક્કમ, તિરુતાની, રેનીગુંટા થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે. આ સમયગાળા દરમિયાન ટ્રેન તાંબરમ, ચેન્નાઈ એગમોર, પેરામ્બરુ અને અરાકોનમ સ્ટેશનો પર રોકાશે નહીં. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક ચેનલ airnews_abd ફોલો કરશો. રાજ્યના અરજદારોએ પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ મથકે જવું નહીં પડે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા કેટલાક મહત્વના સુધારા અંગેની સ્પષ્ટતા કરી છે. તે અનુસાર પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ મથકે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા નહીં રહે. વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત નથી રહેતી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસ રહેઠાણની મુલાકાત લેવાની રહેશે. છોટાઉદેપુર જિલ્લાના કવાણ તાલુકાના ડુંગર ગામના ખેડૂત પુત્ર રોનક રાઠવાએ આદિજાતિ વિકાસ વિભાગની ફ્રી શિપ કાર્ડ યોજનાનો લાભ લઈને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કર્યું છે. આ વિશે વાત કરતા રોનકે જણાવ્યું કે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ફી ચૂકવવી ખૂબ મુશ્કેલ હતી. આ સમયે છોટાઉદેપુર જિલ્લા આદિજાતિ વિકાસ વિભાગની કચેરીનો સંપર્ક કર્યો અને રાજ્ય સરકારની ફ્રી શિપ કાર્ડ યોજના વિશે માહિતી મેળવી. આ યોજના અંતર્ગત રૂપિયા 11 લાખની સંપૂર્ણ શિષ્યવૃત્તિ મળતા મારો ઉચ્ચ શિક્ષણનો માર્ગ સુગમ બન્યો.
2: મારે પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીમાં બીટેકમાં પેટ્રોલિયમ એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું હતું, જેની ફીસ કુલ 11 લાખ રૂપિયા હતી, જે મારા પરિવારને ભરી શકે એવી સ્થિતિ નથી. મેં આદિજાતિ વિભાગની કચેરીમાં જઈને ફ્રી શિપ કાર્ડ યોજનાની માહિતી મેળવી, જેનાથી મને કુલ 11 લાખની સહાય મળી, જે મને મારા પરિવારને સહાયરૂપ થઈ. તમામ છોકરાઓ જેમને આ વર્ષે 12th સાયન્સ પાસ કર્યું છે તેમને ફ્રી શિપ કાર્ડ યોજનાનો લાભ લઈ શકે છે.
0: રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. આજે સવારે 6 કલાક પૂરા થતા 24 કલાક દરમિયાન રાજ્યના 62 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં વલસાડના કપરાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 69.74% જેટલો વરસાદ વરસ્યો છે. આગામી 10 ઓગસ્ટ સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના રીજનલ આગામી 7 દિવસોમાં છૂટાછવાયા સ્થળ વિહળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટ્રીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે મજબૂત પવન ફૂંકાઈ શકે છે, જેની ઝડપ 15-20 નોટ્સ અને ઝટકા સાથે 25 નોટ્સ સુધી પહોંચી શકે છે. પવનની દિશા મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ તરફ રહેશે. માછીમારો માટે ચેતવણી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના દરિયા વિસ્તારમાં 30-40 કિલોમીટર કલાકની ઝડપે અને ઝટકા સાથે 50 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી હવામાન વિભાગના વડા ડાયરેક્ટર એકે દાસે સંભાવના વ્યક્ત કરી છે.
3: ગુજરાત રિજનમાં સૌરાષ્ટ્ર કચ્છ રિજનમાં એકાદક સ્થાનમાં હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના હૈ અગલે 7 દિન. અમદાવાદ કે લિયે જનરલી ક્લાઉડી સ્કાય કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ. ઇસમે 1-2 સ્પેલ્સ રેન થંડર સ્ટોર્મ કા ભી સંભાવના રહેગા. અભી હમારા ગુજરાત જો સ્ટેટ હૈ ઇસમે જો રેનફોલ રિસીવ હુઆ હૈ 479.2 mm બરસ રિસીવ હુઆ હૈ.
0: તાજેતરના વરસાદ બાદ રાજ્યમાં ખરીફ પાકનું 79% કરતા વધુ વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં 67.47 લાખ હેક્ટરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરાયું છે. મગફળી અને સોયાબીનનું સરેરાશ વાવેતર કરતા વધુ થયું છે. કપાસનું વાવેતર 20.87 લાખ હેક્ટરમાં કરાયું છે, જ્યારે તેલીબિયાનું 24.12 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. હાલમાં પણ વાવણીની કામગીરી ચાલી રહી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ ટેકનિકલ અને ડ્રાઇવિંગ સંવર્ગની જગ્યાઓ માટેની લેખિત પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાનારી લેખિત પરીક્ષા માટે 17 ઓગસ્ટથી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગ્લાસ્ગોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રીએ રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાની અંગે ખુશી વ્યક્ત કરી. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ગીર સોમનાથના દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા, 2ની શોધખોળ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતા વધુ વાવેતર. મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો જોગ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનું કાર્યક્રમ વંદના. સૌપ્રથમ અનૂપ જલોટાના સ્વરની સાંભળીએ.

આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. હવે પછીનો કંઠ છે મહાલક્ષ્મી અય્યરનો, શબ્દરચના મીરાની.

0: પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન. સંપાદન કરી રહ્યા છે પરિશ્મારૂ અને પઠન કરી રહ્યા છે કલ્પના શાહ.
1: ભારતને વર્ષ 2047 સુધીમાં એક સમૃદ્ધ અને વિકસિત ભારત બનાવવાનું સ્વપ્ન સાકાર કરવા માટે દેશના યુવાનોનું શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સશક્તિકરણ અત્યંત અનિવાર્ય છે. આ ઉદ્દેશ્ય સાથે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, જે દેશના ભવિષ્યને સુરક્ષિત અને ઉર્જાવાન બનાવવા તરફનું એક ક્રાંતિકારી અને દિશા દર્શાવતું પગલું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવાર આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ દેશવ્યાપી અભિયાનમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 28,000થી વધુ સ્થળોએથી 1 કરોડથી વધુ યુવા નાગરિકો જોડાયા હતા. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા માટે દેશનો યુવા શારીરિક અને માનસિક રીતે ફિટ, આત્મવિશ્વાસુ અને ડ્રગ્સ જેવી વિનાશક આદતોથી સંપૂર્ણપણે મુક્ત હોવો અનિવાર્ય છે. આ અભિયાન અગાઉ કાશીની પવિત્ર ભૂમિ પરથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયું હતું, જેને કાશી ઘોષણાપત્ર હેઠળ 125થી વધુ આધ્યાત્મિક અને સામાજિક સંસ્થાઓનું સમર્થન મળ્યું છે. આ મિશનને આગળ ધપાવવા માટે માય ભારત પ્લેટફોર્મ સક્રિયપણે કાર્યરત છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં અનેકવિધ જાગૃતિ અને લોકઉપયોગી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ આગામી 100 અઠવાડિયા સુધી સતત વિવિધ પ્રવૃત્તિઓ ચાલશે, જેમાં દરેક રવિવારે વિશેષ જાગૃતિ સભાઓ યોજાશે. માય ભારત અને યુવા બાબતોના મંત્રાલય દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ અને યુવા ક્લબ્સમાં યુવાનો માટે ચર્ચા સભાઓ, નિબંધ સ્પર્ધાઓ, ચિત્રકામ, નુક્કડ નાટક, રમતગમત અને મ્યુઝિક કે રેપ સ્પર્ધાઓ યોજીને તેમને રચનાત્મક અને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ વાળવામાં આવે છે. માત્ર જાગૃતિ જ નહીં, પરંતુ સરકાર દ્વારા ડ્રગ્સ અને નશાના ગેરકાયદેસર વેપાર સામે અત્યંત કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડી શકાય. બીજી બાજુ નશાના શિકાર બનેલા યુવાનોને સામાજિક કલંકથી મુક્ત કરી તેમને યોગ્ય તબીબી સહાય, કાઉન્સેલિંગ અને પુનર્વસન પૂરું પાડવા માટે વિશેષ હેલ્પલાઇન અને કેન્દ્રો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ અભિયાનમાં 125થી વધુ આધ્યાત્મિક, ધાર્મિક અને સામાજિક સંસ્થાઓને જોડીને તેને એક વ્યાપક જન આંદોલનનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેથી પાયાના સ્તર સુધી જાગૃતિ ફેલાવી શકાય. એક સ્વસ્થ, સક્ષમ અને સંસ્કારી યુવા પેઢી જ આત્મનિર્ભર અને વિકસિત ભારતનું સાચું નિર્માણ કરી શકે છે. આ અભિયાનને સફળ બનાવવા માટે માત્ર સરકાર જ નહીં, પરંતુ વાલીઓ, શિક્ષકો અને સમગ્ર સમાજે એક થઈને સંકલ્પ લેવો પડશે કે આપણે આપણા યુવાનોને નશા મુક્ત કરી રાષ્ટ્ર વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડીશું. સાચા અર્થમાં રાષ્ટ્રની પ્રગતિ ત્યારે જ સંભવ છે જ્યારે આપણું યુવાધન વ્યસનમુક્ત અને પ્રગતિશીલ બને. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાનનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો, જે અંતર્ગત ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપસ્થિત રહીને હજારો યુવાનો સાથે સીધો અને પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો. રાજ્યપાલશ્રીએ યુવા પેઢીને જળ સંચય, પર્યાવરણ રક્ષણ અને રાષ્ટ્રહિતના સકારાત્મક કાર્યોનું વ્યસન અપનાવવા આહ્વાન કર્યું હતું, તેમજ પ્રાકૃતિક ખેતી દ્વારા ધરતી માતાને બચાવવા

0: સહભાગી થયા છે.
1: હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો નશા મુક્ત યુવા ફોર વિકસિત ભારત સંકલ્પ અભિયાન. સંપાદન કરી રહ્યા હતા પરેશ મારુ અને પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ. થોડીક ક્ષણોમાં સમાચાર અપાશે.
2: આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. સંસદે જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયક 2026 પસાર કર્યું છે. તેને રાજ્યસભા દ્વારા પણ મંજૂરી અપાઈ છે. લોકસભાએ પહેલા જ આ વિધેયકને પસાર કર્યું હતું. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રજૂ કરેલા આ વિધેયકનો ઉદ્દેશ જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969 સુધારો કરવાનો છે. નવું વિધેયક વિલંબિત નોંધણીની જોગવાઈઓને વધુ કડક બનાવવા અને જન્મ અને મૃત્યુની ઘટનાઓની સમયસર માહિતી આપવા પ્રોત્સાહિત કરવા લવાયું છે. વિધેયકમાં જોગવાઈ છે કે કોઈ જન્મ કે મૃત્યુ માહિતી રજિસ્ટરને તેના બનાવ સમયથી 1 વર્ષથી વધુ પરંતુ 2 વર્ષમાં અપાય છે તેનો જન્મ કે મૃત્યુની સત્યતાની ચકાસણી બાદ જ જિલ્લા મેજિસ્ટ્રેટ, ઉપવિભાગીય મેજિસ્ટ્રેટ કે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અધિકૃત કાર્યકારી મેજિસ્ટ્રેટની મંજૂરીથી તેની નોંધણી કરવામાં આવી શકે છે. વિધેયક પર થયેલી ચર્ચાનો જવાબ આપતા શ્રી રાયે કહ્યું કે વિલંબિત નોંધણીના સંભવિત દુરુપયોગને ધ્યાને રાખી આ વિધેયક લેવાયું છે. જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 2 વર્ષથી વધુ સમય પછી થાય તો તેની નોંધણી માત્ર પ્રથમ શ્રેણીના ન્યાયિક મેજિસ્ટ્રેટના આદેશ પર પણ કરી શકાશે. શ્રી રાયે કહ્યું 2 વર્ષથી વધુ સમયથી વિલંબિત નોંધણીની જોગવાઈ સિવાય આ પ્રણાલી મહદઅંશે યથાવત રહેશે. લોકસભાએ વિનિયોગ વિધેયક 2026 પસાર કર્યું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા વિધેયકમાં 31 માર્ચ 2023 પૂર્ણ થતાં નાણાકીય વર્ષ દરમિયાન કેટલીક સેવાઓ પર મંજૂર રકમથી વધુ ખર્ચ કરાયો તો તેને આવરી લેવા ભારતના સંકલિત ભંડોળમાંથી તેના વિનિયોગને અધિકૃત કરવાની જોગવાઈ છે. સરકારે કેટલાક વધારાના ખર્ચને પહોંચી વળવા 54,000 કરોડ રૂપિયાથી વધુ રકમની માંગ કરી છે. આ રકમ દેવાની ચૂકવણી માટે ખર્ચાશે. ગ્લાસ્કોથી પરત આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં 2030માં યોજાનારા કોમનવેલ્થ ગેમ્સ માટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે રમતગમત ક્ષેત્રે ભારત અને ગુજરાતના યુવા ખેલાડીઓને વધુ સારી તકો મળી રહે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંકલિત પ્રયાસો કરી રહી છે. રાજ્યના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કરી દેશ અને ગુજરાતનો ગૌરવ વધારે તે માટે સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. સાથે જ કોમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રકો મેળવનાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ફિટ ઇન્ડિયા વિઝનને સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. જ્યારે યુવાનોને નશાની કુટેવથી દૂર રાખવા માટે શરૂ થયેલા નશામુક્ત ભારત અભિયાનથી સ્વસ્થ, સજાગ અને સશક્ત યુવા શક્તિના નિર્માણને નવી ગતિ મળી છે. આ સાથે જ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કરવામાં આવ્યો હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું. રાજ્યના અરજદારો પાસપોર્ટ વેરિફિકેશન માટે હવે પોલીસ મથકે જવું નહીં પડે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે નાગરિકોની સુવિધા અને પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા કેટલાક મહત્વના સુધારા અંગે સ્પષ્ટતા કરી છે. તે અનુસાર પાસપોર્ટ અરજદારોને વેરિફિકેશન પ્રક્રિયા માટે પોલીસ મથકે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં. વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવાની રહે છે. પોલીસે પાસપોર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણની મુલાકાત લેવાની રહેશે. રાજ્ય પોલીસ વડાએ પોલીસ અધિકારીઓને આ સૂચનાઓનું કડકપણે પાલન કરવા આદેશ આપ્યો છે. સામખિયાળી ગાંધીધામ રેલખંડ પર 4-lane પ્રોજેક્ટ અને ઓટોમેટિક સિગ્નલ્સના કમિશનિંગ માટે લેવાયેલા મેગા બ્લોક અને નોન ઇન્ટરબ્લોકિંગ કામગીરી પૂર્ણ થઈ છે તેવા અહેવાલ છે. આ કામગીરીને પગલે છેલ્લા 1 પખવાડિયાથી ખોરવાયેલો કચ્છનો રેલવે વ્યવહાર આજથી ફરી પાટા પર ચડી ગયો છે. રેલવે દ્વારા લેવાયેલા બ્લોકના કારણે કચ્છ આવતી જતી 38 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ હતી, પરંતુ હવે કામગીરી પૂર્ણ થતાં તમામ ટ્રેનો રાબેતા મુજબ શરૂ થઈ છે, જેનાથી મુસાફરોએ રાહત થઈ હતી. રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન આજથી 10 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 7 દિવસ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે

કરી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ, ટેકનિકલ ઓપરેટર અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મિકેનિકની લેખિત પરીક્ષા આગામી તારીખ 23 ઓગસ્ટ 2026 રોજ અમદાવાદ ખાતે યોજાશે. ઉમેદવારો તારીખ 17 ઓગસ્ટથી ojas.gujarat.gov.in પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી. અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. સમાચાર વિગતવાર. ભારતે પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી છે અને કહ્યું કે જેનાથી સત્ય છુપાવી શકાતું નથી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં પત્રકારોને જણાવ્યું હતું કે વાસ્તવિકતા વિરુદ્ધ પ્રદર્શન અને પાકિસ્તાની સૈનિકો દ્વારા કરવામાં આવતી હિંસા છે.
1: इस वर्ष जून से अब तक वहाँ जन प्रदर्शन जो चल रहा है उसमें 90 लोग मारे गए हैं और कई अन्य घायल हुए हैं. पाकिस्तान की सत्ता व्यवस्था ने जनता के असंतोष का जवाब गोली से, संचार बंदी से, धमकी से और दमन से दिया है. इसके लिए उसे जवाबदेह ठहराया जाना चाहिए और विश्व समुदाय को मानव अधिकारों पर पाकिस्तान के पाखंडपूर्ण उपदेशों के इस खोखले मुखौटे के पार वास्तविकता को देखना चाहिए.
0: બાંગ્લાદેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાના મીડિયા ઇન્ટરવ્યૂ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સંવાદ એક ખાનગી મીડિયા સંગઠન દ્વારા આયોજિત કરવામાં આવી રહ્યો છે. સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી અને તે સંવાદમાં વ્યક્ત કરાયેલા કોઈપણ મંતવ્યોનું સમર્થન કરતી નથી. ભારતે ભારતીય ધ્વજવાળા વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની સખત ટીકા કરી છે. હુમલા બાદ ગઈકાલે યમનના દરિયાકાંઠે લાલ સમુદ્રમાં જહાજ ડૂબી ગયું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમાં સવાર તમામ 13 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રિયાદમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર ખાસ નજર રાખી રહ્યું છે અને ક્રૂની સલામતી માટે યમનના અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યું છે. મંત્રાલયે યમનના અધિકારીઓના સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની સખત ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક છે. વધુમાં ઉમેર્યું હતું કે વાણિજ્યિક જહાજોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ અને પ્રદેશના આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા અવરોધ વિના નેવિગેશન અને વેપાર તાત્કાલિક પુનઃસ્થાપિત થવો જોઈએ. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રા આજે સવારે 10 વાગે નવીનતમ રેપો રેટ જાહેર કરશે. રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિની 3 દિવસીય બેઠક સોમવારે શરૂ થઈ હતી. આરબીઆઈ મુખ્ય રેપો રેટ 5.25% યથાવત રાખે તેવી અપેક્ષા છે. નાણાકીય નીતિ સમીક્ષા ફુગાવાના જોખમો, ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓને પણ સંબોધિત કરશે, જે ભારતીય અર્થતંત્રને અસર કરી શકે છે. બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક આજથી 7 ઓગસ્ટ સુધી ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાઈ રહી છે. દરમિયાન આ બેઠકમાં સંગઠનના વરિષ્ઠ અધિકારીઓની 3જી બેઠક પણ યોજાશે. શિક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ બેઠકોમાં શિક્ષણ મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ અને સભ્ય દેશોના પ્રતિનિધિઓ વિવિધ મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. મુખ્યત્વે બાળપણમાં યોગ્ય સંભાળ અને શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સહયોગ વધારવો અને સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવું. શિક્ષણ મંત્રી પ્રહલાદ જોશી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની આ બેઠકમાં ભાગ લેશે. આ વર્ષે બ્રિક્સ સંગઠનના અધ્યક્ષ તરીકે ભારત બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક આજે અને આવતીકાલે ભોપાલમાં યોજાશે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું હતું કે સભ્ય દેશોના પ્રતિનિધિઓ બ્રિક્સ સંસ્કૃતિ મંત્રીઓની બેઠક પહેલા સાંસ્કૃતિક સહયોગ વધારવા અને મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ બનાવવા પર વિચાર કરશે. 2 દિવસીય બેઠકમાં સર્જનાત્મક અર્થતંત્ર, સાંસ્કૃતિક અને સર્જનાત્મક ઉદ્યોગો, કોપીરાઇટ અને કૃત્રિમ બુદ્ધિમત્તા, સાંસ્કૃતિક વારસો, સંરક્ષણ અને સાંસ્કૃતિક સંપત્તિ પુનઃસ્થાપન, આબોહવા અને ટકાઉ વિકાસ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ બ્રિક્સ દેશોની બેઠકની અધ્યક્ષતા હેઠળ સાંસ્કૃતિક ભાગીદારીને મજબૂત કરવા અને સંસ્કૃતિ દ્વારા સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા હેન્ડલ airnews_abadને ફોલો કરશો. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી છે. એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ જણાવ્યું કે જો અમેરિકા દખલગીરી કરવાનું ટાળે તો ઓમાન સાથે ટૂંક સમયમાં કરાર થઈ શકે છે. ઈરાની મીડિયાએ જણાવ્યું હતું કે વાટાઘાટોનો મુખ્ય ઉદ્દેશ જહાજો માટે એક નવો સુરક્ષિત માર્ગ સ્થાપિત કરવાનો છે. હોર્મુઝ વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ છે. દરમિયાન કતારે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના વિવાદને ઉકેલવાના પ્રયાસો ઝડપથી આગળ વધી રહ્યા છે અને સંભવિત કરારના મુસદ્દા પર ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસન્ટે પણ જણાવ્યું હતું કે હોર્મુઝ સમુદ્ર દુનિને ફરીથી ખોલવા અંગે એક બે દિવસમાં કરાર થવાની સંભાવના છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશિયને જણાવ્યું હતું કે તેમનો દેશ પ્રાદેશિક તણાવ વધારવા માંગતો નથી, પરંતુ તેની સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યા બાદ આવ્યું હતું કે ઈરાનને કરાર પર પહોંચવા માટે છેલ્લી તક આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે આસામ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કર્યું છે. વિભાગે અરુણાચલ પ્રદેશ, બિહાર, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા, ઉપ હિમાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આવતીકાલ સુધી દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આંદામાન નિકોબાર, છત્તીસગઢ, દરિયાકાંઠાના કર્ણાટક, કેરળ, માહે અને ઉત્તર પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં પણ આ જ સ્થિતિ રહેશે. વિભાગે આગામી 3 દિવસ દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, ઉત્તરાંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને તેલંગાણામાં વીજળી અને જોરદાર પવન સાથે વાવાઝોડાની પણ આગાહી કરી છે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ બોક્સિંગ, જુડો અને પેરા એથ્લેટિક્સમાં ઉત્તમ પ્રદર્શન કરીને કોમનવેલ્થ ગેમ્સ 2026થી પરત ફરેલા ભારતીય ખેલાડીઓનું સન્માન કર્યું. ગઈકાલે નવી દિલ્હીમાં આયોજિત સન્માન સમારોહ દરમિયાન મેડલ વિજેતાઓને સુવર્ણ માટે 30 લાખ રૂપિયા, રજત માટે 20 લાખ અને કાંસ્યચંદ્રક માટે 10 લાખ રૂપિયાના રોકડ પુરસ્કારો આપવામાં આવ્યા. રમતવીરો સાથે વાતચીત કરતા ડોક્ટર માંડવીયાએ ખેલાડીઓને તેમની રમત કારકિર્દીથી આગળ વિચારવા અને ભારતીય રમતની આગામી પેઢીમાં યોગદાન આપવા જણાવ્યું. કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટ આજથી દક્ષિણ કોરિયાના આસનમાં શરૂ થશે. તન્વી શર્મા અને કિદામ્બી શ્રીકાંત સહિત ટોચના ભારતીય ખેલાડીઓ સ્પર્ધામાં અભિયાનનો આરંભ કરશે. 33 સભ્યોની ભારતીય ટીમ પુરૂષ સિંગલ્સ, મહિલા સિંગલ્સ, પુરૂષ ડબલ્સ, મહિલા ડબલ્સ અને મિશ્ર ડબલ્સમાં ભાગ લઈ રહી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
2: આજના અખબારોએ અમેરિકાના 25 ડેમોક્રેટિક રાજ્યોએ ટ્રમ્પના ટેરિફને પડકારી અને વડાપ્રધાન મોદીનો વીડિયો હટાવવા બદલ મેટાની ગ્લોબલ ટીમને તેડવા સમાચારો હેડલાઇનમાં લીધા છે. સંદેશની હેડલાઇન છે, અમેરિકાના 25 ડેમોક્રેટિક રાજ્યોએ ટ્રમ્પના ટેરિફને ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટમાં પડકાર્યા. વડાપ્રધાન મોદીનો વીડિયો હટાવવા બદલ મેટાની ગ્લોબલ ટીમને તેડવું. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, પીઓકે 45 લાખ લોકોનો અવાજ દબાવી રહ્યા છે, 1 લાખ સૈનિક, છતાં વિરોધ બેકાબૂ.
0: ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. ભારતે ભારતીય વાણિજ્યિક જહાજ MSV ફૈઝ નૂરે ઓલિયા પર થયેલા હુમલાની કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. ઈરાન અને ઓમાન વચ્ચે હોર્મુઝ સમુદ્ર દુનિયા અંગે વાટાઘાટો એક નવા તબક્કામાં પ્રવેશી. અને કોરિયા માસ્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી દક્ષિણ કોરિયાના આસનમાં આરંભ થશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. હવે જોઈએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન.

આટમી 30 મિનિટે સમાચાર હેડલાઇન્સ અપાશે. કચ્છી કાર્યક્રમ રેયાણ 8:32 મિનિટે. આજનો વિષય છે કુકમા ખાતે આવેલ સેન્ટ્રલ ઓફ એક્સેલન્સ ફોર ડેટ ફાર્મની શ્રી ભરત કરમટાએ લીધેલી મદદનીશ બાગાયતી અધિકારી શ્રી સુરપાલસિંહ સિસોદિયા સાહેબની મુલાકાત. તેની સાથે આપ કનો બારોટનું ભજન સાંભળશો. કાર્યક્રમની પ્રસ્તુતિ કરશે સીડી કરમશિયાણી. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ બરાબર 9 વાગે રજૂ થશે, જેના પ્રાયોજક છે NCERT. સમાચાર હેડલાઇન્સ 9:30 મિનિટે આપ સાંભળી શકશો. 9:32 મિનિટે સંતવાણી કાર્યક્રમ અંતર્ગત નારાયણ સ્વામીનો સ્વર આપ સાંભળી શકશો. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 10 વાગે આપ માણી શકશો. આજે આપ અભિનેત્રી કાજોલના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળશો. કચ્છી કાર્યક્રમ બાબી ટીજા બોલ 10:45 મિનિટે પ્રસ્તુત થશે. આજનો વિષય કાળો ડુંગર, જેની સાથે કચ્છી લોકગીત લવજી પરસોત્તમજી સ્વર મેં કચ્છડો વલો અસાંજો આપ સાંભળી શકશો. કાર્યક્રમ પ્રસ્તુતિ કરશે પલ્લવી માણિક. 11 વાગ્યાથી આકાશવાણી અમદાવાદ વડોદરાના કાર્યક્રમ રિલે કરવામાં આવશે.

બપોરે 12:02 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિર, તેમજ ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 મિનિટે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

અમારી બીજી સભાના આરંભે 5:10 મિનિટે સમાચાર હેડલાઇન્સ અપાશે. 6:25 મિનિટે સ્થાનિક સમાચાર અપાશે. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 મિનિટે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. ફરીથી સમાચાર હેડલાઇન્સ 7:05 મિનિટે અપાશે. ભુજ કેન્દ્રનું પ્રસારણ ગામનો ચોરો 7:20 મિનિટે. આજનો વિષય છે આધુનિક રીતોનો ઉપયોગ કરી શાકભાજી વાવીએ. અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું. 8:45 મિનિટે સમાચાર સંધ્યા અને 10 વાગ્યે પ્રશ્નકાળ દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

કલ્યાણ કાર્યક્રમ સુણધલ પાંજે મેળે ભા ભેણે કે ચંદુબાજા જજ્જા કરીને રામ રામ રામ રામ રામ રામ. મેરે ભા હેવર કચ્છ મે મી જી સેકાય હેડો તો કડે કચ્છ બન્યો ઊંધો કે પાકે અષાઢ મેણો શરૂ થઈએ ને છંડો પણ ન પ્યો વે. કુદરતજી કમાલાય, કુદરત જે હચી ગાલાય, તડે માડું તો બહુ મથે પણ કોરો કરે, જો કો કુદરત કરે એ માડું વટે તો ન જ થઈએ. ચોંધલ ચૈવે અહીં કે બહુ મથે માનવી માંડવી ગો પવાય, રઘુવીર રીજે રાજડા તો નવખંડ લીલો થાય. નવખંડ ધરતી કે લીલો કૈંધલ કુદરત કે વાર કેતરી લગે, પણ ઉને જે હથજી ગાલાય, ઉની જે હથજી ગાલાય ઈ કરીને પાંચ છોટી તો વેનોતા, પણ પાંજે હથજી પણ થોડીક ગાલાય ભલા. હિ જો કો ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણ કે પણ નુકસાન પહોંચાયો હોય ઈ પણ કેડાક ને કેડાક કારણભૂત થાય જ. મોડો વરસાદ, દુષ્કાળ, અતિવૃષ્ટિ, ધરતીકંપ હેન મેળે પોઠિયા કેડાક ને કેડાક કારે મથે જો માડું જવાબદાર આય. અને ઈ પા જેટલા જલ્દી સ્વીકારીંદાસી તેટલા જાગૃત ઝપાટે થીંદાસી. જાગ્યા ત્યાંથી સવાર જંગલ ભચાયું, સીમ સેઢે જો કો ઝાડ પણ નહીં ઓની જી રક્ષા કર્યું, અને કુદરત સાથે ખોટા ચેડા કરે જો બંધ કર્યું તો કુદરત પણ પાંતે રાજી રોંધી. તો પાં અરદાસ કર્યું કે આના પણ મોડો નાય કુદરત કે પાંકે મી ઝપાટે મેલે, અને ચોકો પણ પા જો તોટ્યો હોય ઈ મેળે સંધાવીને. અજગાલ કેણીયા રહેણ કાર્યક્રમ મેં કુકમા ખાતે અચિંદલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ડેટ ફાર્મ મેં ચોકો ખેતીલક્ષી પ્રવૃત્તિ થઈ હતી, ખાસ કરીને ખારેક સંવર્ધન, ખારેક જો મૂલ્યવર્ધન એનતે જોકો અવનવા પ્રયોગ થઈ હતા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે, અને જોકો દેશી ઢબ છે, દેશી સિસ્ટમ હોય એની કે નજર મેં રખીને મંદમેણે પ્રવૃત્તિ થઈ હતી ખેતીલક્ષી. ને બારાનું કંઈક વિદ્યાર્થી પણ એની જો અભ્યાસ કરેલા, તાલીમ ગીનલા ચેતા. તો જ રહેણ કાર્યક્રમ મેં પણ પાંજા આકાશવાણી ભુજા પ્રોગ્રામ ઓફિસર શ્રી ભરતભાઈ કરમટા હેન સેન્ટરજી મુલાકાત ઘેનેલા વ્યાવા, અને અજ પણ એન સેન્ટરજી જોકો કરમટા સાહેબ મુલાકાત ઘેડે આય એની જે અંશ પણ રજૂ કહીંદાસી. પાછો કાર્યક્રમ જી શરૂઆત કર્યું ખાસેડે ભજન છે કનુબારોડ છે અવાજ મેં.

0: બે દિવસની ટ્રેનિંગ લઈએ છીએ અમે, તેમજ 15 દિવસની રેસિડેન્શિયલ ટ્રેનિંગ જે વિદ્યાર્થીઓ હોય, સ્ટુડન્ટ હોય, ખેતી કરતા હોય, ખેડૂતના છોકરા હોય, કોઈ પણ આ ટ્રેનિંગમાં ભાગ લઈ શકે છે. તેમજ અમે અહીંયા વિવિધ એક્ટિવિટીમાં જોઈએ તો પોસ્ટ સર્વિસ મેનેજમેન્ટમાં ખારેકમાંથી ખજૂર બનાવીએ છીએ, જ્યુસ બનાવીએ છીએ, અને તેમજ ઘણું બધું આમાં જે રીતનું સંશોધન થતું હોય એ અમે અહીંયા બનાવી અને ખેડૂત મિત્રો જોડે પહોંચાડીએ છીએ. તેમજ અત્યારે અહીંયા આપણે આપણા ખારેક પાકને પાણીની રિક્વાયરમેન્ટ કેટલી છે એ માટે અમે ઇવોપોમીટર દ્વારા એક દિવસમાં કેટલા મીટરનું એમએમ પાણી બાષ્પીભવન થયું એના આધારે અમે ખેડૂત મિત્રોને અહીંયાથી કેટલું પાણી એક છોડને આજે આપવું એ અમે વોટ્સઅપનું ગ્રુપ અમારું ચાલુ છે, એમાં અમે ખેડૂત મિત્રોને વોટ્સઅપ દ્વારા જણાવીએ છીએ. ત્યારબાદ અત્યારે અમે જ્યારે એ બે ગ્રુપ અમારા છે તેમજ યુટ્યુબ ચેનલ છે એના દ્વારા પણ અમે ખેડૂત મિત્રોને માહિતગાર થઈએ છીએ. અમારા ત્યાં સેન્ટર પર આખા ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી પણ ખેડૂત મિત્રો અહીંયા આવે છે અને ખારેક પાક વિશેની ટ્રેનિંગ લે છે. તેમજ દરેકને એવું હોય છે કે ભાઈ કચ્છમાં ખારેક થાય છે તો એને ઓછું પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે, પણ અહીં આવીને એમને ખ્યાલ આવે છે કે જો બાગાયતી પાકમાં વધારે પાણી જોતું હોય તો આપણે ખારેકને જ છે. પણ આનો મેઇન બેનિફિટ આપણો એ છે કે આ ખારેક પાક છે એ 6000 TDS સુધી પાણી સહન કરી શકે છે, તો અને આ એનો પીએચ આંક જે છે 8 સુધીનો થઈ શકે છે. તો આ જે જગ્યાએ વધારે TDS-વાળું પાણી હોય ત્યાં કોઈ પાક ના થઈ શકતો હોય તો ત્યાં આ પાક બહુ સારી રીતે પ્રોડક્શન આપતો હોય છે. તો આ એક મોટો આનો બેનિફિટ છે, તો આનો આપણે એક લાભ લેવો જોઈએ. તેમજ સરકાર દ્વારા આપણે આમાં સબસિડી પણ મળે છે, પણ ટિશ્યુ કલ્ચર રોપાનું વાવેતર આપણે કર્યું હોય તો આપણે સરકાર દ્વારા એક રોપા પર 1850 રૂપિયા જેટલી સબસિડી પણ મળતી હોય. તો આ રીતે લાભ લઈ અને અમે ખેડૂતો માટે અહીંયા બેઠ્યા છે. ગમે ત્યારે આવવું હોય તો વિના મૂલ્યે વિઝિટ કરી શકે છે અને એમને કંઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવા માટે અમે અહીંયા બેઠા છીએ.
1: સાહેબ, આપણે કીધું કે સબસિડી મળી શકે તો એના માટે પ્રોસેસ શું હોય છે?
0: હા, સબસિડી માટે આપણું ગુજરાત સરકારનું આ ખેડૂત પોર્ટલ છે, એમાં દર નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે એમાં આખા વર્ષ માટેની અરજી ખુલતી હોય છે. તો એમાં ખારેક પાકમાં ટિશ્યુ કલ્ચર રોપાતી પદ્ધતિ એના પર તમારે અરજી કરવાની થાય અને અરજી કર્યા બાદ તમારે ઓફિસે જવાની જરૂર રહેતી નથી, તમારે ડાયરેક્ટ જ એમાં ઇનવર્ડ એલિજિબલ અને સેન્કશન થશે. સેન્કશનનો જ્યારે તમને મેસેજ આવે ત્યારબાદ જ તમારે ઓફિસે જઈને કાગળિયા સબમિટ કરવાના છે અને ત્યારબાદ જે તે અધિકારી તમારા ત્યાં આવી અને એની વિઝિટ કરી અને જે રીતના સાધનિક કાગળો આપણે એમાં જરૂરિયાત ઊભા થતા હોય એ તમારે એમના સબમિટ કરી ત્યારબાદ તમને તમારા બેંકના એકાઉન્ટમાં ડાયરેક્ટ સબસિડી મળી જતી હોય છે. તો અત્યારે આ સબસિડી માટેની પ્રોસેસ સરકારશ્રી દ્વારા ઓનલાઈન પોર્ટલ દ્વારા બહુ ઇઝી પ્રોસેસ બનાવવામાં આવી છે, તો આનો લાભ દરેક ખેડૂતોએ લેવો જોઈએ.
1: અને ક્યારે જાહેરાત ક્યારે આવતી હોય છે અરજી કરવા માટેની?
0: અમે જ્યારે બી નવું નાણાકીય વર્ષ એપ્રિલમાં ચાલુ થાય તો એપ્રિલમાં જેવી અમને મંજૂરી મળે છે તો અમે આપણે પ્રેસ નોટ દ્વારા બધા પેપરમાં આપણે એની માહિતી આપતા હોઈએ છીએ, તેમજ વિવિધ ગ્રુપમાં દ્વારા અમે જણાવીએ છીએ. અમે ખેડૂત શિબિર કરીને બી ખેડૂત મિત્રોને જણાવીએ છીએ કે આ રીતનો લાભ તમે લઈ શકો. તો આ અને દર વર્ષે આપણાને દર વર્ષે એપ્રિલ મહિનામાં આ અરજી ખુલતી જ હોય છે. તો ઇનકેસ ધારો કે તમે નવેમ્બર મહિનામાં વાવેતર કરવાનું બી પ્લાનિંગ હોય તો તમે એપ્રિલ મહિનામાં અરજી કરી શકો છો.
1: બરાબર છે. હવે આપના સેન્ટરમાં જે કંઈ પ્રવૃત્તિ થાય છે એવું સાંભળ્યું છે કે આપણી જે છે ભારતની જે છે દેશી ખારેક છે એ અને ઇઝરાયલ ખારેક છે, તો એમાં બંને વચ્ચે શું તફાવત છે ને એની શું માવજત કરવી પડે ને એના વિશે થોડું વિસ્તૃતમાં થોડી વાત કરશો? કંઈ કેવી રીતે એમનો પાક લઈ શકે ને એમાં શું સંશોધન એમાં આપણા દ્વારા કરવામાં આવ્યું છે એના વિશે વિસ્તૃતમાં જણાવશો?
0: હવે આમાં બે છે, એક તો આપણી જે અહીંયા બરહી વેરાયટી છે એ ટિશ્યુ કલ્ચર રોપા હોય છે. હવે ટિશ્યુ કલ્ચર રોપામાં શું હોય છે કે એનું જે પ્રોડક્શન આવે એ યુનિફોર્મિટી સાથે આવતું હોય. તો ધારો કે કોઈને આપણે લોકલ માર્કેટ છે કાં તો કમર્શિયલી આપણે વાવેતર કરવું હોય તો આનું સીધું પ્રોડક્શન આપણે સામટું આવે તો શું થાય, ટ્રાન્સપોર્ટેશન ને એ બધા ખર્ચા આપણા ઓછા થઈ જાય. તો એ રીતે જો કોઈને કોમર્શિયલાઇઝ કરીને વધારે આવક મેળવવાનું પ્લાનિંગ હોય તો આ બરહીનું વાવેતર આપણે કરવું જોઈએ. તો એમાં પ્રોડક્શન સારું આવે ને જોડે એક સાથે આવતું હોય. બીજી વાત કરીએ કે આપણી દેશી ખારેકમાં, દેશી ખારેકની વિશેષતા બી બહુ સારી છે, કેમ કે એમાં એની ફળની સાઈઝ સારી આવતી હોય છે, મોટી આવતી હોય છે, તેમજ ગવર્મેન્ટ દ્વારા આપણાને, આપણા માટે કચ્છના જિલ્લા માટે એક સારી વસ્તુ એ છે કે આપણને જીઆઈ ટેગ તરીકે દેશી ખારેકને મળેલી છે આપણને, તો એનો લાભ આપણને મળ્યો.

0: છે, દેશી ખારેકમાં ભાવ પણ ખેડૂતોને સારા એવા મળી જાય છે, અને પ્લસ શું થાય છે કે દેશી ખારેકમાં આપણે એનું પ્રોડક્શન છે એ અન ઇવન રહેતું હોય, સાઇઝ અલગ રહેતી હોય, કલર અલગ રહેતા હોય છે, બરાબર? તો આ એક ડિફરન્સ રહેતો હોય છે. તો એઝ અ માર્કેટિંગ કમર્શિયલાઇઝ તરીકે જોઈએ તો બરહી ખારેક વધારે એમાં ઉપયોગી થાય છે.
1: હવે આપણે બંનેની ખારેકની આપણે વાત કરી, બરાબર છે? હવે એમાં આપણી એની પ્રોડક્શન જે કોસ્ટ છે એમાં કઈ રીતે આપણને વધારે ઈઝી પડે, જે ખેડૂતોને જે છે કે આ પાક આપણે લઈએ તો ઓછી મહેનતે આપણે વધારે એમાં વળતર મળે, તો એના વિશે થોડી વિસ્તૃતમાં વાત કરશો કે ઇઝરાયેલી ખારેક છે કે આપણી દેશી ખારેક છે એમાં આપણે વળતર કેવી રીતે મળી શકે?
0: આમાં એક એવું છે કે જો આપણે ટીસ્યુ કલ્ચર રોપો જે છે, ધારો કે બરહી કે વેરાયટી આપણે પસંદ કરીએ છીએ, તો એક ટીસ્યુ કલ્ચર રોપાને તૈયાર થતાં લગભગ મારા ખ્યાલ મુજબ જોઈએ તો 5-1 વર્ષ જેવું લેબમાં તૈયારી થતાં વાર લાગતી હોય છે. કેમ કે એમાં બધા સ્ટેપ હોય છે કે પહેલાં એનામાંથી ટીસ્યુ બનાવે, પછી એને બોટલમાં પેક કરે, ત્યારબાદ એને હાર્ડનિંગ યુનિટમાં લાવે, પછી ઓપન ફિલ્ડમાં લાવે. આ બધી પ્રોસેસ થતાં વાર લાગતી હોય, તો એક રોપો આપણને ખેડૂતને ખેડૂત જોડે આવતા આવતા એને 4-5 હજાર રૂપિયાનો એક રોપો પડતો હોય છે. તો આ રીતે એનું કોસ્ટિંગ થોડુંક વધી જતું હોય છે. એ જ રીતે ધારો કે આપણું દેશી રોપા છે, તો દેશી રોપામાં તો શું છે કે મોસ્ટ ઓફલી બિયારણ કાં તો પીલા દ્વારા આપણે ખેતી કરતા હોય, તો એમાં એનો ખર્ચો નજીવો રહેતો નથી. કે ધારો કે તમે દેશી રોપા બિયારણથી કરતા હોય તો કદાચ રોપો તમે બહારથી લાવો તો 15 કે 20 રૂપિયાનો તમને મળી જાય, અથવા તમે પોતાના જ ખારેકમાંથી કરતા હોય તો એ તો તમને બિયારણ ફ્રીમાં પડી ગયું. અધરવાઇઝ તમે જો કોઈ એવો દેશી રોપો છે એનો પીલા દ્વારા કરવા માગો છો તો ખેડૂત મિત્રો અત્યારે અહીંયા 1500 રૂપિયા એક પીલું વેચતા હોય છે. તો એ રીતે તમને આવક પણ ઓછી અને પ્રોડક્શન પણ સારું. તો દેશી વેરાયટી એ રીતે બી આગવી ઓળખ આપણી આ ધરાવે છે. તો દેશી વેરાયટી કરવામાં બી આ એક કોસ્ટિંગ થોડું આપણને ઓછું આવતું હોય છે.
1: બરાબર છે. હવે આપે અગાઉ વાત કરી કે કચ્છમાં ખારેકનું પ્રમાણ વાવેતર વધારે જોવા મળે છે, ને ઘણા લોકો એવું માનતા હોય છે કે કચ્છમાં પાણી ઓછું હોય તો ખારેક આવું થાય. આપણે વાત કરી કે ના, ખારેકને પાણી તો જોઈએ જ છે, તો ખારેકના ઝાડ વિશે વાત કરશો કે એને કેવું વાતાવરણ, કેવી માટી અને કેટલું પાણી જોઈએ છે, તો ખેડૂતોનો અંદાજો આવે કે આપણે ખારેકની ખેતી કરવી જોઈએ કે નહીં, ને કઈ જગ્યાએ આપણે જે વિસ્તારમાં રહેતા હોય ત્યાં પણ આપણે કરી શકીએ કે નહીં, તેના વિશે થોડું માર્ગદર્શન મળી શકે.
0: હા, તો અત્યારે આપણે કહીએ કે ખારેકને છે ને નિતારવાળી જમીન જોઈએ, કે ચીકણી માટી ના હોવી જોઈએ કે જેમાં પાણી વધારે ભરાવી રહે. જો જેટલું પાણી ઓછું હશે, નિતારવાળું થઈ જતું હશે, એને બહુ સારું માપક આવે છે. નહીં તો શું થશે, પાણી ભરાયેલું રહેતું હોય તો એમાં એના રૂટ તંતુ મૂળ જે છે એ જમીનની આસપાસ ઉપર સાઈડ જ હોતા હોય તો એ બગડી જાય છે. એટલે નિતારવાળી જમીન બેસ્ટમાં બેસ્ટ છે. તે જ રીતે પાણીની વાત કરી કે પાણીમાં એને શું હોય છે કે એના જે રીતનો એનું વર્ષ છે, પહેલા વર્ષે કેટલું પાણી જોઈએ, બીજા વર્ષે, ત્રીજા વર્ષે, એ અમે અહીંયા અમારું કેલ્ક્યુલેશન પ્રમાણે અમે ખેડૂતને જણાવીએ કે આજે એક દિવસમાં કેટલું પાણીનું બાષ્પીભવન થયું. એના આધારે એક્ઝામ્પલ જોઈએ કે ભાઈ આજે 2 mm પાણીનું બાષ્પીભવન થયું તો એ 3 વર્ષનો પાક હશે તો એને ધારો કે 100 લિટર પાણી જોઈશે, બીજા વર્ષનો પ્લાન્ટ હશે એને લગભગ 300 લિટર પાણી જોઈશે, 8 વર્ષનો હશે એને 500 લિટર પાણી જોઈશે. તો એક ઝાડને 500 લિટર પાણી જોઈશે. એટલે ઘણા ખેડૂતોને એમ થાય કે ભાઈ કચ્છમાં થાય છે એટલે પાણીની જરૂરિયાત આમાં ઓછી હશે, એવું નથી. સૌથી વધારે પાણીની જરૂરત આપણે ખારેક પાકમાં જોઈએ છે. જેટલું પાણી એને આપીશું એટલું સારું પ્રોડક્શન અને એટલું સારું મીઠાશ સાથે આપણને ખારેક મળતી હોય છે. બીજી વાત કરી કે જ્યારે એને આપણે વેચાણ માટે શું થાય કે એનો સીધું આપણે હાર્વેસ્ટિંગ કરીએ છીએ, શું કહેવાય કે લીલી સ્ટેજ પર. આપણા ગુજરાતમાં શું છે કે જૂન મહિનામાં આપણે ત્યાં વરસાદ આવી જાય. હવે વરસાદને લીધે શું છે, ઝાડ પર ખારેક થતી નથી. આપણા જે ખારેક પાક છે એને સૌથી વધારે ગરમી જોઈએ. જો એને 48 ડિગ્રી સુધીનું તાપમાન મળે તો સારામાં સારું એનું પ્રોડક્શન આપણને જોવા મળે. તેમજ જો વરસાદની સિઝન જો ટૂંકા લંબાતી હોય તો ઝાડ પર જ આપણા ખજૂર બનતા હોય છે ખારેકમાંથી. પણ આપણે ત્યાં વરસાદ આવી જતો હોય એટલે આપણે જ્યારે એ લીલી સ્ટેજમાં હોય ત્યારે જ એને આપણે હાર્વેસ્ટ કરવું પડે છે, અને એમાંથી પછી આપણે કૃત્રિમ રીતે એનામાંથી આપણે ખજૂર બનાવતા હોઈએ છીએ. તો સૌથી વધારે જ્યારે એને ગરમ વાતાવરણ મળશે ને તો આનું પરફોર્મન્સ સૌથી સારામાં સારું મળશે.
1: બરાબર છે. હવે ઘણી વખત લોકો આપણે હોય છે ફ્રૂટ હોય છે, શાકભાજી હોય છે, તો એમાં કંઈ જીવજંતુ કે ન હોતા એના માટે આપણે છંટકાવ કરતા હોય છે, તો આ ખારેકમાં પણ એવું કંઈ

0: પાકમાં કંઈ જીવાત આવતી હોય કે કંઈ જે કંઈ થતું હોય એમ, તો એના માટે થોડીક વાત કરશો?
1: હા, દરેક પાકમાં તમે જુઓ કંઈ ને કંઈ જીવાતનો સમસ્યા રહેતી જ હોય છે. એ રીતે મુખ્યત્વે આપણા ખારેક પાકમાં રેડ પામ વિવિલની સમસ્યા આપણાને જોવા મળે છે. રેડ પામ વિવિલમાં શું હોય છે કે એનું જે જીવાત છે એ 10 કિલોમીટરની પેરીફેરી સુધી ઉડી શકતું હોય છે. તો એ શું કરે કે આપણો જે ખારેકનો પ્લાન્ટ હોય એમાં અટેક કરે, એમાં રાઉન્ડ કરવાનું હોલ કરીને આપણા અંદર થડમાં ઘૂસી જતું હોય છે અને ત્યાં અંદર જઈને ઈંડા મૂકતું હોય. આ એક જીવાત લગભગ 300-400 ઈંડા મૂકે. હવે એ ઈંડા જ્યારે કોસેટામાં ફેરવાય ત્યારે એ શું કરે, અંદરના બધા મૂળ છે એ બધા ખાતા હોય. જો આપણે એમાં ધ્યાન નથી આપતા તો શું થાય, આપણું ઝાડ આખું અંદરથી પોલું થઈ જશે અને એ પડી જશે અને આપણાને એનું નુકસાન જશે. એટલે આપણે રોજ આપણે એકવાર એને જો નિરીક્ષણ કરતું રહેવું પડશે કે જ્યાં કોઈ આવું હોલ દેખાય તો એ હોલમાં આપણે એમોનિયમ ફોસ્ફાઇડની ગોળી આવે છે એ ગોળી અંદર નાખી અને ચીકણી માટી ભીની કરીને એ હોલને આપણે પૂરી દેવાનું હોય. આવું કરવાથી શું થશે કે અંદર જે ગેસ છોડશે ટીકડી, એ ગેસ છોડવાથી બધા ઈંડા છે એ મરી જશે. તો એ દ્વારા આપણે આપણા પ્લાન્ટને બચાવી શકીએ છીએ. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જો આમાં જેટલું તમે લેટ કરશો તો આપણે ઝાડ બચાવી શકતા નથી. એટલે રોજના રોજ તમારે આ નિરીક્ષણ કરવાનું રહેશે. નિરીક્ષણ કરશો અને આપણે ખ્યાલ આવશે કે ભાઈ આપણા પાકમાં રેડ પામ વિવિલનો અટેક છે તો આપણે એને કંટ્રોલમાં લાવી શકશું. પણ જો વધારે એનું ઇન્ફેસ્ટેશન વધી જશે તો આપણો જે પ્લાન્ટ છે એ નુકસાનમાં જશે.
0: બરાબર છે. હવે આપણે વાત કરી કે ગોળી મૂકવામાં આવે છે તો એ ગોળી જે છે એ ઝાડમાં જાય અને એનો જે પાક આવે છે તો એ પાકમાં કોઈ આપણે કંઈ એની સાઈડ ઇફેક્ટ કંઈ જોવા મળે ખરી?
1: ના, બિલકુલ નહીં, એનો કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એ શું કરે છે કે એમાંથી એક ગેસ છૂટતી હોય છે અને એ ગેસ જ્યારે છૂટે એ ગેસના કારણે ઈંડા મરી જાય અને એ ગેસ એટલું બધું લાંબી અસર પર રહેતું નથી તો એનું ત્યાં જ લગભગ એક જ દિવસમાં એની અસર નાબૂદ થઈ જાય છે. તો આપણા પ્લાન્ટ્સને આના દ્વારા કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. તો આ પદ્ધતિ આપણા માટે લાભદાયક છે.
0: બહુ સરસ. હવે આપણે ખારેકના પાક તો લઈએ છીએ તો આપણે વાત કરી કે ઇઝરાયલી હોય છે ને એક આપણી દેશી ખારેક હોય છે તો આપણે અહીંયા જે વેચાણ કરતા હોય છે તો એના વેચાણમાં વધારે માર્કેટમાં ઇઝરાયલની ખારેક છે એની માંગ હોય છે કે આપણી દેશી ખારેકની, તો એમાં પણ વળતર ખેડૂતોને કેમાં વધારે ફાયદો થાય ને વેચાણ વધારે કેમાં થાય છે એના વિશે થોડી વાત કરશો?
1: આમાં કેવું છે કે દરેક પાકની અલગ અલગ એક છે. જ્યારે કે બરહીમાં છે, તમે બરહીમાં વાવેતર કર્યું છે તો સીધું એનું પ્રોડક્શન આવશે તો ડાયરેક્ટ તમે જે તે વેપારી સાથે તમે ડીલિંગ કરી, તમે ધારો કે સુરત મોકલવા માગો છો, વડોદરા મોકલવા માગો છો, દિલ્હી મોકલવું છે, તો એકવાર તમારે માર્કેટિંગ વ્યવસ્થા તમારે ધ્યાનમાં રાખી અને તમે જથ્થામાં વેચાણ કરો છો તો એમાં તમને સારા એવા ભાવ મળે છે. એટલે ખાસ આપણે જોવાનું છે કે ભાઈ કઈ જગ્યાએ આપણે ખારેકનો ભાવ સારો છે ત્યાં આપણે એનું આયોજન કરવું જોઈએ. તેમજ મારું કહેવું એવું છે કે આપણે શું થાય છે કે ખેડૂત ડાયરેક્ટ ધારો કે સુરત મોકલી દીધું તો એમાં શું થાય, દરેક ખેડૂતે ધારો કે સુરતમાં આપણું માલ મોકલ્યો તો શું થશે કે સુરત સિટીની કેપેસિટી ધારો કે 20 ટનની હોય પણ ત્યાં જો 50 ટન માલ પહોંચી ગયો તો સ્વાભાવિક છે કે આપણને ભાવ નથી મળવાનો. પણ આપણે ધારો કે એફપીઓ દ્વારા ખેડૂતોનું ક્લસ્ટર બનાવ્યું હોય અને ક્લસ્ટર દ્વારા આપણે નક્કી કરીને જ મોકલીએ કે ભાઈ 20 ટન માલ આપણે વડોદરા મોકલીશું, 20 ટન માલ સુરત મોકલીશું, 20 ટન માલ આપણે રાજસ્થાન છે, એવી રીતે જો ડિવાઈડ કરીને જો પ્લાનિંગ કરીને મોકલીશું તો મારું માનવું છે કે 100% આપણને ભાવ એમાં સારો મળશે અને આપણને જોઈતો ભાવ આપણને એમાં મળી શકશે. તો આ એક કરી શકાય. તે જ રીતે વાત કરી દેશી ખારેકની તો શું થાય કે સામાન્ય રીતે બરહીની જે સાઈઝ છે એની સામે આપણી દેશી ખારેકની સાઈઝ બહુ સારી છે, મોટી હોય છે, તો એ આપણને એટ્રેક્ટિવ વધારે કરે અને એમાં કલર આપણને વધારે જોવા મળે છે દેશી ખારેકમાં. તો ઘણા કન્ઝ્યુમર પર ડિપેન્ડ કરે છે કે એમને કઈ જાતનો ટેસ્ટ છે તો એના આધારે આપણને સારો એવો ભાવ મળતો હોય છે. તો બંને ખારેક છે એનો સારો ગુણવત્તા છે અને બંને પોતાની રીતે આ સારી પરફોર્મન્સ આપતી હોય છે.
0: હવે ઘણા લોકો ખેડૂતો વિચારતા હોય છે કે આપણે સારો એવો પાક લઈ બંને ખારેકમાં દેશી અને ઇઝરાયેલી છે એનો એક્સપોર્ટનું વિચારતો હોય તો એમાં કેવું વળતર મળી શકે?
1: જી, આપણે એક્સપોર્ટ આમાં સારી રીતે કરી શકાય, કેમ કે આમાં બીજી કોઈ આપણાને કોઈ પણ જાતની ટ્રીટમેન્ટ કે એવી કોઈ તકલીફ ઊભી થતી નથી. મારું માનવું એવું છે કે લગભગ લાસ્ટ છેલ્લા 2-3 વર્ષમાં આપણે કચ્છમાંથી વિયેતનામ છે, મલેશિયા છે, અને પહેલાં બર્મા મ્યાનમારમાં બી આપણે અહીંયાથી ખારેકનું વેચાણ થતું જ હતું અને ખેડૂતો સારી એવી એમાં આવક મેળવતા હતા. તો આ જો તમે વેલ પ્લાન કરો, વેલ મેનેજમેન્ટ કરીને જો એક્સપોર્ટ પણ કરો છો ને, તો આમાં આપણા લોકલ માર્કેટ કરતાં પણ સારી એવી કમાણી આમાં કરી શકીએ છીએ. ફર કેટલો કે ત્યાં આપણી ડિમાન્ડ હોવી જોઈએ અને અહીંયાથી આપણે એને કેવી રીતનું પેકેજિંગ પર જ મેઇન છે કે એટ્રેક્ટિવ આપણને ત્યાં થાય. તો સારું એવું પેકેજિંગ કરીએ, સોર્ટિંગ ગ્રેડિંગ કરીને આપણે જો ખારેકને બહારના દેશમાં આપણે એનું વેચાણ કરીએ તો 100% એમાં સારી એવી આવક આપણને મળવાની જ છે. તો એ રીતે તમે એનું આયોજન કરી શકો. બીજું કે જ્યારે એક્સપોર્ટમાં આપણે જે વસ્તુ મોકલતા હોય તો એમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે તમારી ક્વોલિટી કેટલી સારી રહી છે, કેમ કે જો તમારું એક કન્ટેનરમાં એક બોક્સમાં જો કોઈ નબળું પ્રોડક્શન કે નબળી ક્વોલિટીની જતી રહી તો શું થશે કે તમારો આખો માલ ફેઈલ જશે. એટલે આમાં મેનેજમેન્ટની ખાસ જરૂરિયાત હોય છે. જો સારું એવું મેનેજમેન્ટ કર્યું અને સારી ક્વોલિટીનું સોર્ટિંગ ગ્રેડિંગ કરીને આપણે જો ખારેક મોકલીએ છીએ તો આમાં 100% આપણને સારી આવક મળે છે. પ્લસ આમાં એક વસ્તુ એ પણ કરી શકાય કે જે લીલી ખારેક છે એમાંથી આપણે ખજૂર બનાવીએ, કાં તો એકદમ કડક જે ખારેક આવે છે એ બનાવીને જો આપણે એને મોકલીશું તો એ ખારેક કોઈપણ સંજોગોમાં બગડવાની નથી, 2-3 વર્ષ સુધી એને કશું થવાનું નથી. તો એ રીતે પણ જે લીલી ખારેક કરતાં પણ સૂકી ખારેકનું સારી એવી આવક વધારે આપણને મળી શકે. તો વેલ્યુ એડિશન કરીને પણ સારી આવક આપણે મેળવી શકીએ છીએ આમાં.
0: બરાબર છે. હવે એક આપણે ખારેકનો પાક બધું પાકી જાય છે ખારેક, ત્યારે આપણે એને બજારમાં વેચીએ છીએ, તો એ આપણે એનો હાર્વેસ્ટ કર્યા પછી કેટલો સમય આપણે રાખી શકીએ કે એનો કોલ્ડ સ્ટોરેજ છે, તો એના વિશે થોડી વાત કરશો.
1: હા, આપણે અમે અહીંયા ટ્રાયલ લીધેલો છે. આપણે ત્યાં અહીંયા 5 મેટ્રિક ટનના 2 આપણી કન કોલ્ડ સ્ટોરેજ છે. તો આ કોલ્ડ સ્ટોરેજમાં અમે ટ્રાયલ લીધેલો હતો કે જ્યારે હાર્વેસ્ટિંગ કર્યા બાદ એને આપણે પ્લાસ્ટિક કેરેટમાં રાખ્યા હતા, આપણા કોરુગેટેડ બોક્સમાં રાખ્યા છે અને પ્લાસ્ટિક બેગમાં રાખ્યા હતા. આ 3 રીતે અમે ટ્રાયલ લીધા હતા. તો લગભગ આની જે સેલ્ફ લાઈફ છે, જે જનરલી આપણે કહીએ કે અઠવાડિયા સુધી આને કંઈ થતું નથી ઓપન ફિલ્ડમાં હોય તો, પણ જ્યારે આપણે કોલ્ડ રૂમમાં એને રાખીએ છીએ તો લગભગ 20-25 દિવસ સુધી આને આપણે કોલ્ડ રૂમમાં રાખી શકીએ છીએ. અને જ્યારે એને આપણે માર્કેટમાં મોકલવી હોય તો આપણે એના 2 રીતના ક્રાઇટેરિયા રાખવાના, કાં તો એને રાતે આપણે એને ટ્રાન્સફર કરીએ કે જેના દ્વારા રાતે ઠંડુ વાતાવરણ હોય તો પાણી વધારે છૂટે નહીં તો આપણો પાક બગડે નહીં, અથવા જો કેમ કે જો આપણે બપોરના તાપમાં એને મોકલીશું તો પાણી વધારે છૂટશે ને આપણો પાક બગડી શકે છે. તો આ એક ધ્યાન રાખવાનું. અધરવાઇઝ બીજું, તમે રિફરવાન છે, આપણે રિફરવાનમાં સરકાર દ્વારા સબસિડી પણ મળે છે, તો રિફરવાનનો ઉપયોગ કરીને બી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને ટ્રાન્સફર કરી શકો છો. તો જ્યારે એવું લાગે કે ભાઈ આપણાને અત્યારે ભાવ નથી મળતા, તો આને આપણે કોલ્ડરૂમમાં સ્ટોર કરી 20-25 દિવસ બાદ જ્યારે એનો ભાવ મળે તો આ રીતે પણ આપણે સ્ટોર કરીને આવક આમાં મેળવી શકીએ છીએ સારી એવી.
0: ખૂબ સરસ સાહેબ, આભાર આપનો.
1: થેન્ક યુ વેરી મચ.
2: કુકમા ખાતે અચિંદલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ડેર ફાર્મ ની મુલાકાત પાસોયા. મુલાકાત કેળવે આકાશવાણી ભુજા પ્રોગ્રામ ઓફિસર ભરત કરમટા સાહેબ, એન ભેગી જોકો ગાલબોલ થઈ ઉવા સુરપાલસિંહ સિસોદિયા, મદદનીશ બાગાયતી અધિકારી. તો એન સાથે જ આજ જો રહ્યાણ કાર્યક્રમ થયે તો પૂરો તો ગેંદાસી રજા. તો રહ્યાણ કાર્યક્રમ સુણધલ પાંજ મેળે ભાવેણે કે ચંદુભાઈ જજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાન ખાતે વાર્ષિક ઉનાળું પ્રદર્શન 16 ઓગસ્ટથી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે. ભારતે પાકિસ્તાન ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં કથિત સ્થાનિક ચૂંટણીઓને સંપૂર્ણ બનાવટી ગણાવી. મેડિકલ કાઉન્સેલિંગ સમિતિ આજે નીટ યુજી કાઉન્સેલિંગ 2026ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરશે. ભારતીય વાણિજ્યિક જહાજ MSW ફૈઝ નૂરે ઓલૈયા પર થયેલા હુમલાની ભારતે કડક શબ્દોમાં ટીકા કરી. ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા જાહેર કરશે. આજથી બ્રિક્સ દેશોના શિક્ષણ મંત્રીઓની 13મી બેઠક ભુવનેશ્વરમાં, જ્યારે બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથની 3જી બેઠક ભોપાલમાં યોજાશે. કોમનવેલ્થ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ભારતીય ખેલાડીનું કેન્દ્રીય રમતમંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાના હસ્તે સન્માન. ગ્લાસ્કોથી પરત ફરેલા નાયબ મુખ્યમંત્રી રાષ્ટ્રમંડળ રમતોની 2030ની અમદાવાદને મળેલી યજમાની અંગે ખુશી વ્યક્ત કરી. આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરાશે. ગીર સોમનાથમાં દરિયામાં ડૂબેલા 5 કિશોરમાંથી 3ને બચાવાયા, 2ની શોધખોળ. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 23 ઓગસ્ટે અમદાવાદમાં યોજાનારી લેખિત પરીક્ષા માટે 17 ઓગસ્ટથી ઉમેદવારો કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ 2026માં ઓનલાઈન નોંધણી કરાવવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ 2026 છે. મેક ઇન ઇન્ડિયાને આગળ વધારવા અંતર્ગત જામનગરની એક કંપની અને જર્મનીના એક ઔદ્યોગિક જૂથ વચ્ચે સમજૂતીના કરાર થયા. સામખિયાળીમાં 17.79 લાખનો માદક પદાર્થ જપ્ત કરાયો. રાજ્યમાં અત્યાર સુધીમાં ખરીફ પાકનું 79% કરતાં વધુ વાવેતર, મગફળી અને સોયાબીન તરફ ખેડૂતોનો જોગ. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદનું જોર ઘટ્યું. 10 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતા. હવે પછી આપ સાંજે 5 અને 10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ ભૂજ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા હતા સંતવાણી. સ્વર હતો નારાયણ સ્વામીનું. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આજે આપ અભિનેત્રી કાજોલના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળશો. સૌપ્રથમ લતા મંગેશકરના કંઠે દિલવાલે દુલ્હનિયા લઈ જાયંગે ફિલ્મનું ગીત સાંભળીએ.

વર્ષ 1995માં આવેલી સુપરહિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગીનું ખૂબ જ લોકપ્રિય ગીત આપે સાંભળ્યું, જેને સંગીત આપ્યું હતું જતિન લલિતે અને જેના શબ્દો લખ્યા હતા આનંદ બક્ષીએ. વર્ષ 1998માં આવેલી ફિલ્મ દુશ્મનનું ખૂબ જ રોમેન્ટિક અને મધુર ગીત છે પ્યાર કો હો જાને તો. આ ગીતને લતા મંગેશકર અને કુમાર સાનુએ પોતાના સુરીલા અવાજથી સજાવ્યું છે. ગીતનું સંગીત ઉત્તમ સિંઘે આપ્યું છે અને તેના શબ્દો આનંદ બક્ષીએ લખ્યા છે. પ્રેમની લાગણીઓને ખૂબ જ નાજુક અને સુંદર રીતે વ્યક્ત કરતું આ ગીત આજે પણ સંગીત રસિકોની ખાસ પસંદગીમાં સામેલ છે. તો ચાલો સાંભળીએ ફિલ્મ દુશ્મનનું આ યાદગાર ગીત.

વર્ષ 1994માં આવેલી ફિલ્મ યે દિલ લગીનું ખૂબ જ લોકપ્રિય અને મધુર ગીત તેને લતા મંગેશકર અને કુમાર સાનુએ પોતાના સુરીલા અવાજથી અમર બનાવ્યું છે. ગીતનું સંગીત દિલીપ સેન સમીર સેને તૈયાર કર્યું છે અને તેના સુંદર શબ્દો સમીરે લખ્યા છે. ફિલ્મમાં કાજોલ અને અક્ષય કુમાર પર ફિલ્માવવામાં આવેલું આ ગીત પ્રેમની લાગણીઓને ખૂબ જ સરળ અને હૃદયસ્પર્શી રીતે વ્યક્ત કરે છે. આજે પણ આ ગીત 90ના દાયકાના સદાબહાર રોમેન્ટિક ગીતો

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો. અજાણ્યા એપ થી બચો.
1: RBI કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.

પ્રેમ જ્યારે શબ્દોથી આગળ વધીને માત્ર નજરોમાં જ વ્યક્ત થવા લાગે ત્યારે જન્મે છે એક એવું ગીત જે વર્ષો પછી પણ એટલું જ તાજું લાગે. વર્ષ 2001ની ફિલ્મ કભી ખુશી કભી ગમ નો સૂરજ હુઆ મધ્યમ એવું જ એક સદાબહાર રોમેન્ટિક ગીત છે. સોનુ નિગમ અને અલકા યાજ્ઞિકના મધુર સ્વર, સંદેશ શાંડિલ્યનું કર્ણપ્રિય સંગીત અને અનિલ પાંડેના ભાવસભર શબ્દો આ ગીતને વિશેષ બનાવે છે. ઇજિપ્તના પિરામિડોની ભવ્ય પૃષ્ઠભૂમિમાં ફિલ્માવાયેલું આ ગીત શાહરૂખ ખાન અને કાજોલની યાદગાર કેમિસ્ટ્રી માટે પણ ખૂબ જ જાણીતું છે.

કેટલીક ફિલ્મો માત્ર બોક્સ ઓફિસ પર જ સફળ થતી નથી, પરંતુ વર્ષો સુધી લોકોના દિલમાં પણ જીવંત રહે છે. બાઝીગર એક એવી યાદગાર ફિલ્મ છે. વર્ષ 1993માં આવેલી આ ફિલ્મે શાહરૂખ ખાનને બોલિવૂડના સૌથી અલગ અને સાહસિક અભિનેતાઓમાં સ્થાન અપાવ્યું. ફિલ્મનું ટાઇટલ ગીત પ્રેમ, વિશ્વાસ અને રોમાન્સનો સુંદર સંગમ છે. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સુરીલા અવાજ, અનુ મલિકનું મધુર સંગીત અને નવેદ અખ્તરના શબ્દોએ આ ગીતને સદાબહાર બનાવ્યું છે. આજે પણ આ ગીત સાંભળતા 90ના દાયકાની મીઠી યાદો તાજી થઈ જાય છે.

વર્ષ 1995માં આવેલી ફિલ્મ કરણ અર્જુન આજે પણ તેની એક્શન લાગણીઓ અને યાદગાર સંગીત માટે ખાસ ઓળખાય છે. આ ફિલ્મનો ચંચળ અને મસ્તીભર્યું ગીત દર્શકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકના સુરીલા અવાજ, રાજેશ રોશનનું મધુર સંગીત અને ઇન્દિવરના સરળ શબ્દો આ ગીતને વધુ આકર્ષક બનાવે છે. શાહરૂખ ખાન અને કાજોલની શાનદાર કેમિસ્ટ્રી અને રમૂજી અંદાજ આ ગીતને ખાસ ઓળખ છે. તો ચાલો

ચાંદ સાથે વાતો કરવાની કલ્પના આપણા સાહિત્ય અને સંગીતમાં હંમેશા ખાસ રહી છે. આવી જ એક સુંદર લાગણીને સ્વરમાં ઢાળે છે વર્ષ 1997ની ફિલ્મ સપનેનું ગીત. એ આ રહેમાનના મધુર સંગીત, હરિહરણ અને સાધના સરગમના સુરીલા સ્વર તેમજ જાવેદ અખ્તરના કાવ્યમય શબ્દોએ આ ગીતને અનોખી ઓળખ આપી છે. ફિલ્મમાં કાજોલ અને પ્રભુદેવા પર ફિલ્માયેલું આ ગીત તેની મીઠી ધૂન અને ભાવસભર રજૂઆતને કારણે આજે પણ સંગીત પ્રેમીઓની પસંદગીમાં સ્થાન ધરાવે છે. તો ચાલો સાંભળીએ સપનેનું આ મનમોહક ગીત.

અભિનયની સરળતા અને સ્વાભાવિક સ્મિતથી લાખો દિલોમાં સ્થાન બનાવનાર અભિનેત્રી કાજોલને તેમના જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. તેમના જીવનમાં ખુશીઓ અને સફળતાનો પ્રકાશ સતત ઝળહળતો રહે એવી શુભકામનાઓ. આ સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન અહીં જ સંપન્ન થયો. આપે આજે અભિનેત્રી કાજોલના જન્મદિવસ પર વિશેષ ફિલ્મી ગીતો સાંભળ્યા.

સપાટીથી 462 મીટર ઊંચો હોય, એટલે કે 1500 ફૂટ ઊંચો હોય. અને એ ડુંગર કે મેગ્નેટિક હિલ પણ ચોવા જતી, કારણ કે ઉંજે રસ્તે તે વંદે હકડી એડી જગ્યા છે તી કે ઉતે ધોરણ જી ઊંધી દિશા મેં પાંજી જોકો ગાડી હોઈએ ઈ પોત માર્યું હલે ત્યું ત અનલાય કરીને પણ હી પાંજો કાળો ડુંગર આય ઈ વિશ્વ વિખ્યાત થઈ ગયો આય. અને કાળી ડુંગર જી પાણ ગાલ કર્યું ત પાણ ગાલ કરેવી એ પ્રમાણે કે ઓતે પહેલાં પ્રસાદી ઓતે જે શિયાળે કે ખારાઈ મેં અચે તી અને પોઈ જ પાણ પ્રસાદી કે ગ્રહણ કરી શકો તા. અને જો કોઈ કાળો ડુંગર આય ઓતેથી પા ભારત અને પાકિસ્તાન જી સરહદ પણ નજરો નજર નેરે શકો તા. અને પાણ ચો કે પાંજો જો કોઈ નારાયણ સરોવર આય પાંજો કચ્છ જો સૌથી સરસ મજા જો સરોવર નારાયણ સરોવર અને કોટેશ્વર એંધાવો ત ઈ રસ્તે મેં અચે તો ત દેશ વિદેશથી માળું એનજી મુલાકાત ગણેતા અને એ પાંજે કાળો ડુંગર કે વખાણીતા તો જરૂરથી કાળી ડુંગરજી મુલાકાત ગણેજી. અને એ હકડેદમ સુંદર રમણીય પાંજે રણજી વચમે હકડો સરસ મજા જો ડુંગર આય તો એ રણજી ગાલ કરદે ને કાળી ડુંગરજી ગાલ કરદે ને પાણ જોકો લોકગીત સોયો એન જો બીઓ ભાગ સણો.

બપોરે 12:02 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો માને 30 મિનિટે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર તેમજ ફોજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 મિનિટે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રીલી કરીશું.

0: અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય રિઝર્વ બેન્કે રેપો દરને 5.25% પર કોઈપણ ફેરફાર વિના યથાવત રાખ્યો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 300 પોઈન્ટનો વધારો, નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ એશિયામાં શાંતિના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્કૃત સુભાષિત શેર કરતા કહ્યું કે આત્મિક વિકાસ વ્યક્તિની અંદર સેવા, સમર્પણ અને રાષ્ટ્ર નિર્માણની ભાવનાનો સંચાર કરે છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિટાએ ગઈકાલે ગુયાનાની સ્વતંત્રતાની 60મી વર્ષગાંઠ અને ભારત ગુયાના રાજદ્વારી સંબંધોના 60 વર્ષની ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદેશમંત્રી ડોક્ટર જયશંકરે અભ્યાસ પ્રવાસ માટે ભારતની મુલાકાતે આવેલા 17 દેશના સંયુક્ત રાષ્ટ્રના કાયમી પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી. મુખ્યમંત્રી ડોક્ટર પ્રમોદ સાવંતે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિને રાજકીય અનામત આપવાની પ્રક્રિયાને વધુ વેગ મળ્યો. ફૂકેટથી દિલ્હી માટે સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષણિક ઊંચાઈમાં તફાવતના કારણે સર્જાયેલી ઘટનામાં 8 મુસાફર અને 4 કેબિન ક્રૂ સભ્યને તબીબી મૂલ્યાંકન અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. PMAJAY આદર્શ ગ્રામ ગામોમાં શિક્ષણ ક્ષેત્ર હેઠળ 2.65 લાખથી વધુ અનુસૂચિત જાતિના લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા. સરકારે DBT દ્વારા શિષ્યવૃત્તિ વિતરણને મજબૂત બનાવ્યું. 2025-26માં 47.53 લાખથી વધુ પોસ્ટ મેટ્રિક અને 26.79 લાખ પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોમનવેલ્થનો ફ્લેગ આજે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. આ પ્રસંગમાં હાજરી આપવા કોમનવેલ્થમાં રમી ચૂકેલા પેરા એથ્લીટ સોનલ પટેલ સ્વર્ણિમ સંકુલ 1 પર ઉપસ્થિત રહેશે. અમદાવાદમાં રમાનારી 2030 કોમનવેલ્થ માટે ખુશીની લાગણી વ્યક્ત કરી અને કોરિયા માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની ઈશારાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું હેમંતકુમાર, ગીતાદત્ત અને ઠાકુરે ગાયેલા મુનિમજી ફિલ્મના ગીતથી.

હમણાં જબ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું હરિહરન અને શ્રેયા ઘોષાલે ગાયેલી નિદા ફાઝલીની રચનાથી.

શ્રેયા ઘોષાલના સ્વરમાં નિદા ફાઝલીની આ ગઝલ આપે સાંભળી. કાર્યક્રમમાં હવે સાંભળશો સોનુ નિગમને. શબ્દો છે ફૈઝ અનવરના.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશું. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. શબ્દો છે જયંત આર્યન અને વિષ્ણુ રાજના, કલાકારો અલકા યાજ્ઞિક અને અરુણ દાગા.

0: મેતારી સિંહે ગાયેલી હર્ષ બ્રહ્મભટ્ટની રચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ વડોદરા, બરાબર 12 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.
1: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષના ભારે હોબાળાને પગલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત. ભારતીય રિઝર્વ બેન્કે રેપો દરને 5.25% પર કોઈપણ ફેરફાર વિના યથાવત રાખ્યો. ભારતીય શેરબજારમાં સેન્સેક્સમાં 250થી વધુ પોઈન્ટનો વધારો અને નિફ્ટીમાં સામાન્ય વધઘટ. પશ્ચિમ એશિયામાં શાંતિના પગલે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવાને આજે 7 વર્ષ થયા. અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા, અમરનાથ યાત્રીઓની અવરજવર પર રોક. ભોપાલમાં બ્રિક્સ સંસ્કૃતિ કાર્યકારી જૂથ અને સંસ્કૃતિ મંત્રીઓની બેઠક શરૂ. ફૂકેટથી દિલ્હી માટે સંચાલિત એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ક્ષણિક ઊંચાઈમાં તફાવતના કારણે સર્જાયેલી ઘટનામાં 8 મુસાફર અને 4 કેબિન ક્રૂ સભ્યોને વિગતવાર તબીબી મૂલ્યાંકન અને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કોમનવેલ્થનો ફ્લેગ આજે મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કોમનવેલ્થ ગેમ્સમાં 7 ગોલ્ડ અને 3 સિલ્વર મેડલ જીતવા બદલ બોક્સિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા. કોરિયા માસ્ટર્સ સુપર 300 બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની ઈશારાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને ક્વાર્ટર ફાઇનલમાં હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. અમદાવાદમાં સવારથી તડકા છાયડાનો વરસાદ. સવારે 10 વાગ્યા સુધી રાજ્યના 42 તાલુકામાં વરસાદ નોંધાયો. સુરતના મહુવામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ પડ્યો. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનમાં નવું નજરાણું. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ભવ્ય ક્રૂઝ શરૂ કરાઈ. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1 વાગે 20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીશું સુરેશ વાડકર અને સાથીઓએ ગાયેલી દાસી જીવણની રચનાથી.

રસ બિહારી દેસાઈ અને વિભા દેસાઈએ ગાયેલી પૂર્વરાજ જોશીની શબ્દરચના આપે સાંભળી, અને આ સાથે જ આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો, આરબીઆઈ કહે છે
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: મહેનત એ જ એવી ચાવી છે જે દરેક તાળું ખોલી શકે છે. સમય કેટલો પણ કઠિન કેમ ન હોય, જો તમે સતત પ્રયત્નો કરતા રહેશો તો જીત તમારું નસીબ બની શકે છે. રૂપેશ કુમાર ચુડાસમાએ લખેલ આ સુવિચાર સાથે વાલી વાલી સખ્યો અને સૌ શ્રોતા મિત્રો, આજે છે બુધવાર અને બુધવાર એટલે બહુ બધા વાલનો દિવસ જે અમારા સુધી પહોંચે છે આપના પત્રો અને ઈમેલ્સ થકી. સહિયર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હાજર છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી.
4: મિત્રો, વિધવિધ કાર્યક્રમો થકી અમે પ્રયત્નશીલ છે અને પત્રો તથા ઈમેલ્સ થકી આપ પણ પ્રયત્નશીલ રહો છો. આપની વાત, આપના વિચાર, આપની પસંદ નાપસંદ અમારા સુધી પહોંચાડવા માટે
0: આપના ઉર્જાસભર પ્રતિભાવો સહિયર કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દે છે. અને એટલે જ હાથમાં પત્ર હોય ત્યારે ભલા રાહ જોવાય?
4: બિલકુલ ના જોવાય. તો ચાલો શરૂ કરીએ આજની પત્રો અને ઈમેલ્સની સફર.
0: તો આ પહેલો પત્ર છે મારા હાથમાં જિલ્લા ભાવનગર તાલુકા તળાજા ગામ બપાડાથી સૈયરના નિયમિત શ્રોતા પોપટભાઈ રાવળનો. એમની સાથે છે પિંશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને મકવાણા પરિવાર. પોપટભાઈ જણાવે છે કે તારીખ 1 જુલાઈના પત્રો અને ઈમેલ્સનો કાર્યક્રમ ખૂબ જ સરસ હતો. શુક્રવાર તારીખ 3 જુલાઈનો કાર્યક્રમ ખૂબ પસંદ પડ્યો. વન મહોત્સવ સપ્તાહ વિશેની વાત ગમી. તારીખ 10 જુલાઈના સર્જક પ્રણવ ત્રિવેદી સાથેની હિતેશ માવણીની મુલાકાત માહિતીસભર રહી. અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમ ખૂબ પસંદ પડે છે, આવી જ રીતે કાર્યક્રમ આપતા રહેજો. તો સાથે જ એમણે કેટલાક સહિયર શ્રોતાઓને યાદ કર્યા છે. ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, જાડિયાના માધુભાઈ ચૌહાણ, હિરેનભાઈ, નવીનભાઈ ગૌર, પ્રદીપભાઈ તથા કલ્પાબેન ઉપાધ્યાય. આ ઉપરાંત તેમણે કરસનદાસ બાપુએ આપણી વચ્ચેથી વિદાય લીધી તે માટે પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને પ્રાર્થના કરી છે કે ભગવાન તેમના આત્માને શાંતિ આપે. જી પોપટભાઈ, જેમને આપણે આપણા પોતિકા કે નજીકના માનતા હોઈએ, પૂજ્ય ભાવે જોતા હોઈએ, એ વ્યક્તિ આ સંસાર છોડી દે, આપણાથી દૂર થઈ જાય ત્યારે દુઃખ તો થાય જ. ખાસ કરીને જેમને એ મદદરૂપ થતા હશે એમને એમની વિદાય વધુ વસમી લાગી હશે. પરંતુ જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે, એ ન્યાયે હકીકતને સ્વીકારવી જ રહી.
4: તો હવે આ બે પત્રો છે ગાયત્રીનગર સરખેજથી સહિયર સખી નંદુબેનના. સાથે છે વર્ષા, દક્ષા, ધરતી, પિંકી, તપન, મનુબેન તેમજ મુકેશભાઈ. તો પ્રથમ પત્રમાં નંદુબેન જણાવે છે કે સહિયરમાં આવતા બંને બહેનો અને હિતેશભાઈની કાર્યક્રમ રજૂ કરવાની શૈલી ખૂબ જ સારી હોય છે. સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે અને અમે આ કાર્યક્રમ નિયમિત સાંભળીએ છીએ. અમને રેડિયો સાંભળવાનો ખૂબ શોખ છે. તારીખ 29મી મેના રોજ વર્ષા અડાલાજાનું નાટક વાત જાણે એમ છે સારું લાગ્યું. તો 1 જૂનના રોજ વરસાદની વાતો કરી તેમજ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂને ઉજવાય છે તે વિશે વાત કરી, રવિન્દ્રભાઈ પરમારની હિતેશ માવાણી સાથેની વાતચીત તેમજ એમણે જણાવ્યું કે એમણે આકાશવાણી અને દૂરદર્શનમાં કામ કર્યું છે જાણીને ખૂબ આનંદ થયો. તો વળી 3 જૂનના રોજ પત્રો અને ઈમેલ્સના જવાબો ખૂબ સારી રીતે અપાયા. 5 જૂન પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ કાર્યક્રમમાં મોગરાના ફૂલની વાતો કરી તેમજ એપી સિંહ સાથે ત્રિલોકભાઈ સંઘાણીની મુલાકાત આપી તે ખૂબ ગમી. 8 જૂનના રોજ તુષાર શુક્લની મુલાકાત હતી. હિતેશ માવાણીએ મુલાકાત લીધી હતી. એ મુલાકાતમાં સાહિત્યની વાતો કરી, શબ્દોમાં મહેકની વાતો, દેવાંગ ભટ્ટ સાથેની આ વાતચીત સરસ હતી. તો ત્યારબાદ 10 જૂનના રોજ ઈમેલ્સનું અને પત્રોનું વાંચન કર્યું. રમેશ ભાટિયાની કવિતા ગમી, રૂપેશભાઈની પસંદગીનું ગીત ખૂબ જ ગમ્યું, ધીરજભાઈ રબારીનો વાર્તાલાપ પણ સારો હતો, ગિરીશભાઈની લખેલી કવિતા, કવિતાનું અંતરપટ સારી લાગી. તો નંદુબેન, આપના બીજા પત્રમાં આપે જણાવ્યું છે કે તારીખ 6 જુલાઈના રોજ વાર્તા મહોતુનો ભાગ 1 જે મુંબઈ કેન્દ્રથી રજૂ થયો હતો આ વાર્તા સારી લાગી અને 10 જુલાઈના રોજ સંગ તેવો રંગ આ વાત સાથે શરૂઆત કરી અને સર્જક સાથે સંવાદમાં પ્રણવ ત્રિવેદી સાથે વાતચીત આપી હતી. એમણે ચબરખી નામનું પુસ્તક લખ્યું છે જેને એવોર્ડ મળ્યો હતો. 13 જુલાઈના રોજ 21મું ટિફિન વાર્તા ખૂબ સારી લાગી. ગિરીશભાઈની કવિતા પરણેતર વિરહ વેદના ખૂબ સારી લાગી. નંદુબેન, વાત જાણે એમ છે કે અમને તો આપના માટે માન થઈ ગયું. આપના વિચારો પણ સરળ અને સુંદર છે અને આપની વાતો પણ.
0: ઘણા બધા કાર્યક્રમોની સમીક્ષા સાથેના નંદુબેનના આ પત્ર બાદ હવે પછીનો આ પત્ર છે જામનગરથી અમારા 84 વર્ષના નાના ભાઈ બાબુભાઈ દરજીનો. સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. અને દર વખતની જેમ આ વખતે પણ એમણે વનલાઇનર સુવિચારથી પત્રની શરૂઆત કરી છે. સારા કામના ભાગીદાર થાજો, ખરાબ કામથી છેટા રહેજો. હો ભાઈ, વાહ, સાંભળનાર દરેકને ઉપયોગી થાય, માર્ગદર્શક થાય એવી આ હળવી ટકોર માટે બાબુભાઈ આપનો આભાર. આગળ પત્રમાં તેઓ જણાવે છે કે સૈયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, એમાં ઘણું જાણવાનું મળે છે. તારીખ 13 જુલાઈના વાર્તા મહોત્સવમાં 21મું ટિફિન સાંભળવાની ખૂબ મજા આવી. તારીખ 15 જુલાઈ બુધવારના યુવા કૌશલ્ય દિવસની વાતો કરી પત્રો તથા ઇમેલ્સના જવાબો આપ્યા તે લાજવાબ હતા. આ બંને બહેનોની મધુર બોલીથી કાર્યક્રમને 4 ચાંદ લાગી જાય છે. આ બંને મારા મોટા બહેનો હંમેશા હસતા રહો અને સ્વસ્થ રહો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. બાબુભાઈ, બાબુભાઈ, આપ અમારા માટે વડીલ છો. આપના આશીર્વાદ આપ આ રીતે વરસાવતા રહો છો એ અમારા માટે ધન્ય ભાગ્ય છે. આ ઉંમરે જે સરસ રીતે આપ જીવન જીવી રહ્યા છો એ સૌ માટે પ્રેરણાસભર છે.
4: તો હવે આ પત્ર કોઈ પણ નામ અને સરનામા વગર આવ્યો છે. પણ શ્રોતા મિત્રો, અમને ખબર પડી ગઈ કે પત્ર છે કોનો. ચિરાગ મનોરંજન કા જલાઓ, મેરે ઘર મે અંધેરા હૈ. બોલો અલ્પા, આ કોનો પત્ર હશે?
0: આ તો સૈયરના શાયર મિત્ર રમેશ એલ ભાટિયાનો જ હોઈ શકે.
4: કરેક્ટ, આ પત્ર છે ઉત્તર સંડા નડિયાદથી આપણા શાયર મિત્ર રમેશભાઈ એલ ભાટિયાનો. લખે છે, ચિરાગ મનોરંજન કા જલાઓ, મેરે ઘર મે અંધેરા હૈ, મુજે આકાશવાણી કે બાદલો મે મનોરંજન કે લિયે બિઠાઓ, મેરે દિલ મે દર્દ કા અંધેરા હૈ. મેરી આંખો મે હૈ કાંટો કા અંધેરા, મેરે જીવન મે હૈ મતલબી રિશ્તેદારો કા અંધેરા, મુજે લોક સંગીત મે ઉજાલા ગીતો કા દિખલાઓ, મેરે ઘર મે દિન મે ભી કાલા અંધેરા હૈ, ગુલ મહોર કો ઢૂંઢતા હું ગીતો કી કલીઓ મે, કાગજ કે ફૂલો મે સહ્યર કે કાર્યક્રમ જેસી મહેક નહીં હૈ, મુજે અમાવસ મે ચાંદ ના દિખાઓ, ઉસમે અંધેરા હી અંધેરા હૈ. વાહ રમેશભાઈ, વાહ, તમારી શાયરીઓ હર હંમેશ એકદમ નવો જ રંગ લઈને આવતી હોય છે. થેન્ક યુ સો મચ.
0: શાયર મિત્ર બાદ હવે આ બે પત્રો છે પત્ર લેખનમાં પ્રવીણ એવા વરિષ્ઠ શ્રોતા પ્રવીણ ચંદ્ર પી વાઘેલાના ભાવનગરથી. લાગે છે કે આકાશવાણી અમદાવાદ દ્વારા સોમ, બુધ અને શુક્રવારના જે સૈયર કાર્યક્રમ રજૂ થાય છે તે સુપર ડુપર તેમજ હિટ સુપર હિટ પ્રસારિત થઈ રહેલ છે. અલ્પાબેન, લિપિબેન તથા હિતેશભાઈ માવાણી આ ત્રિપુટી દ્વારા સૌ કાર્યક્રમો, મુલાકાતો, વાર્તાલાપો, પત્રો તથા ઇમેલ્સના જવાબો લાજવાબ અને બેમિસાલ હોય છે. આગળ કાર્યક્રમોની સમીક્ષામાં તેઓ જણાવે છે કે તારીખ 29 જૂન સોમવારના નાટક કેક્ટસ તથા ત્યારબાદ 6, 13 અને 20 જુલાઈના સોમવારના મુંબઈ કેન્દ્રની પ્રસ્તુતિ એવી વાર્તા મહોત્સવ જે વૈશાલીબેન ત્રિવેદી દ્વારા રજૂ થઈ તે સાંભળવાની મજા આવી. તારીખ 1, 8, 15 જુલાઈ બુધવારના સૈયર કાર્યક્રમમાં જામનગરના ધર્મેન્દ્રસિંહ રાઠોડનો આકાશવાણીના અનુભવો વિશેનો સુંદર તલસ્પર્શી વાર્તાલાપ રજૂ થયેલ તે સાંભળવાની મજા આવી. વિશ્વ યુવા કૌશલ્ય દિવસની વાતો તથા શ્રોતાઓના પત્રો અને ઇમેલ્સનું વાંચન અને એના જવાબો સાંભળવાનું ગમ્યું. 22 તારીખ બુધવારે મુકેશજીના જન્મદિવસની વાતો અને ગીત ગમ્યા. તારીખ 3, 10 અને 17 જુલાઈના શુક્રવારના સૈયર કાર્યક્રમમાં અનુક્રમે મિસ્ટર નટવરલાલના અમિતાભ બચ્ચને ગાયેલ ગીત સાથે કાર્યક્રમની શરૂઆત થઈ. વન મહોત્સવ સપ્તાહ વિશે વન વિશેની સુંદર વાતો, ગુજરાત સૌરાષ્ટ્રના વિવિધ વનોના નામકરણની સુંદર વાતો અને એપેન્ડિક્સ વિશે ડોક્ટર તપન શાહની ત્રિલોક સંઘાણીએ લીધેલ મુલાકાત ગમી. હિતેશ માવણી દ્વારા સર્જક, લેખક, સાહિત્યકાર તથા પત્રકારત્વ ક્ષેત્રના પ્રણવ ત્રિવેદી સાથેની સુંદર મુલાકાત તથા ગીતો ગમ્યા. ત્યારબાદ આ બંને બહેનો દ્વારા દક્ષિણાયન વિશે, દક્ષિણની સૂર્યની 6 માસની ગતિ અને એ દિવસોમાં આવતા તહેવારોની સુંદર વાતો તથા બ્લોગર દીક્ષા શાહ સાથેની ત્રિલોક સંઘાણીની વાતચીત સાંભળવાની ખૂબ જ મજા આવી. કાર્યક્રમોમાં જે ગીતો સંભળાવ્યા એ પણ ગમ્યા. આગળ તેઓ જણાવે છે કે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોના પ્રસ્તુત કરતા ઉદ્ઘોષક ભાઈઓ અને બહેનો, સૈયરની સમગ્ર ટીમ, કાર્યક્રમ સાંભળીને પત્રો લખતા સર્વે શ્રોતા ભાઈઓ તેમજ બહેનોને આવનાર તહેવારો સ્વાતંત્ર્ય દિન, પારસીની પતેતી, રક્ષાબંધન, શીતળા સાતમ, જન્માષ્ટમી તથા નંદ મહોત્સવની, શ્રાવણ માસમાં આવતા દરેકે દરેક તહેવારોની હૃદયપૂર્વક શુભકામના અને શુભેચ્છા. જી પ્રવીણચંદ્રજી, તહેવારોની મોસમ આવી રહી છે અને એને યાદ કરીને આપે શુભેચ્છા પાઠવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપને પણ સૈયરની સમગ્ર ટીમ તરફથી તથા આકાશવાણી અમદાવાદ તરફથી આવનાર સૌ તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યારબાદ એમણે એક સુવિચાર લખી મોકલ્યો છે. વરસાદ વિના જીવનના આસમાન પર ઇન્દ્રધનુષ ઉગતું નથી.
4: તો હવે આ પત્ર છે ગામ લાઠીથી. સહિયર કાર્યક્રમને પોતાના અભિપ્રાયો થકી દીપકની જેમ જગમગાવતા આપણા શ્રોતા મિત્ર દીપકભાઈ પરમારનો. શ્રોતા મિત્રો, દીપકભાઈએ હર હંમેશની જેમ એક સરસ મજાની વાત લખીને મોકલી છે. અડધી દુનિયા જીતેલો ગ્રીસનો શહેનશાહ એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરની વાત. પૃથ્વી ઉપરનો ઘણો ખરો ભાગ કબજે કરવા છતાં પોતાના રાજદરબારમાં વિશ્વ વિજેતા સિકંદરને કંઈક ઉણપ લાગી. માટે દરેક વિદ્યામાં પારંગત એવા માનવ રત્નોને એમણે બોલાવી મંગાવ્યા. પણ એક તત્વજ્ઞાની ન આવ્યો. સિકંદર પોતે તે તત્વજ્ઞાનીને બોલાવવા માટે એની ઝૂંપડીએ ગયો. સિકંદરે તે સાધકને કહ્યું, તમને મારા દરબારમાં આવવામાં શું હરકત છે? તમે માંગો તે સગવડ મળશે. હું સિકંદર છું અને ધારું તે કરી શકું તેમ છું. મૌન પ્રાર્થના દ્વારા અનંતની

0: અપનાવતી વખતે આટલી ધરતી ફાળવવામાં આવતી હોય છે, તેનાથી વિશેષ કાંઈ ન મેળવી શકે. આટલું મેળવવા માટે તું સમગ્ર ધરતીને અને તેના બાળકોને શા માટે ધમરોડી રહ્યો છે? સિકંદરની પાસે પોતાના ગુરુભાઈના આ પ્રશ્નનો કોઈ જવાબ ન હતો. 33 વર્ષની ઉંમરે સિકંદરનું મૃત્યુ થયું. સિકંદરની છેલ્લી ઈચ્છાઓ: 1. મારી દવા કરવાવાળા વૈદ્યરાજ મને બચાવી શક્યા નહીં, તેને મારા મૃત્યુ પછી સ્મશાન યાત્રામાં કાંધ દેવી. 2. મારી મિલકત પણ સ્મશાન યાત્રાના રસ્તામાં પાથરી દેજો. 3. સ્મશાન યાત્રામાં મારા હાથ બહાર રાખવા, જેથી દુનિયા જાણી શકે કે હું સાથે કાંઈ નથી લઈ જતો. જી દીપકભાઈ, ખૂબ સરસ વાત લખીને મોકલાવી છે આપે, અને સાચી જ વાત છે કે આપણે કશું લઈને આવ્યા નથી અને કશું લઈને જવાના નથી.
1: તો હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને વાંચું છું આ ઈમેલ જે મોકલ્યો છે ગામ જાડિયા તાલુકા પાલિતાણા જિલ્લા ભાવનગરથી માધુભાઈ ચૌહાણે. ઈમેલમાં એમની સાથે છે અશ્મિતાબેન, ચેતનાબેન, શાંતુભાઈ, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. માધુભાઈ જણાવે છે કે અમે નિયમિત સૈયર કાર્યક્રમ સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ખૂબ ગમ્યો. પત્રો અને ઇમેલ્સના જવાબો આપે ખૂબ સરસ રીતે આપ્યા. ગુરુ વિશે જે માહિતી આપી તે પણ ખૂબ ગમી. ગુરુ વગર આત્મજ્ઞાન કોઈ ના કરાવી શકે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયો બતાય. જી માધુભાઈ, ગુરુનું માર્ગદર્શન અને ગુરુની કૃપા હંમેશા અમૂલ્ય હોય છે. આપને કાર્યક્રમ ગમ્યો એ જાણીને ખૂબ સારું લાગ્યું.
0: તો હવે ગામ જાળિયાથી જ માધુભાઈના દીકરાએ સરસ મજાનો પત્ર લખીને મોકલ્યો છે. લખે છે કે હું સહિયર કાર્યક્રમ નિયમિત સાંભળું છું. મારા પપ્પા કાર્યક્રમનું રેકોર્ડિંગ કરે છે અને હું સાંભળું છું. મારી શાળાના તમામ શિક્ષકો બહુ સારા છે. અમારી શાળામાં અમે વૃક્ષો વાવીએ છીએ. અમારી શાળામાં છે ને કોઈનો બર્થડે આવે એટલે અમને શાળામાંથી કુંડુ આપે છે, એમાં અમે ફૂલ છોડ રોપીએ છીએ. વાહ વાહ વાહ ભાઈ વિવેક, આપનો પત્ર તો બહુ જ સરસ છે અને આપની શાળામાં આટલા સુંદર કાર્યો થાય છે તે જાણીને આનંદ થયો. આપ પણ પપ્પા માધુભાઈની જેમ જ કાર્યક્રમ સાંભળો છો અને અભિપ્રાયો મોકલાવો છો તે ખૂબ આનંદની વાત છે.
1: તો હવે આ ઈમેલ છે વલસાડથી હળવાશભર્યો સ્વભાવ ધરાવતા હોસંગ બરડીનો. લખે છે કે તારીખ 24 જુલાઈના પ્રતિક રાઠોડની આર્ટ વિશેની સફર ઘણી મજાની હતી અને પાઉંભાજી વિશેની તમારી વાત પણ ઘણી ઇન્ટરેસ્ટિંગ હતી. એકવાર મેં પાઉંભાજી ખરીદ્યા પણ તેમાં મને બધું જ લાલ લાલ દેખાયું. મને થયું કે આમાં લીલી ભાજી તો ક્યાં છે. આગળ તેઓ જણાવે છે કે વળી પાઉં તો મેંદાનું બનેલું હોય છે જે આપણું પેટ બગાડે, એટલે પાઉંના બદલે રોટલી સાથે ખાવું જોઈએ. હા, એ વાત તો બિલકુલ સાચી, 100% સાચી. તેમાં પણ આવી વરસાદી ઋતુમાં તો પાચક અગ્નિ વધારે મન થઈ જાય ત્યારે તો પાઉં ન ખાવામાં જ મજા છે. આગળ તેઓ જણાવે છે કે તારીખ 31 જુલાઈએ મહાન ગાયક મોહમ્મદ રફીની પુણ્યતિથિને યાદ કરી તેમના અમર ગીતો સંભળાવ્યા, એ સાંભળીને ખૂબ આનંદ થયો. જી હોસંગભાઈ, રફીજી ભલે સદેહે આપણી સાથે હાજર નથી પરંતુ એમના ગીતો સાથે હંમેશા આપણી સાથે છે. આ મહાન ગાયકને જ્યારે પણ સાંભળીએ ફરી ફરી સાંભળવાની ઈચ્છા જરૂરથી થાય. મિત્રો, હજી આપના ઘણા બધા ઇમેલ્સ છે જે અમારે વાંચવાના બાકી છે, જેના જવાબ આપવાના બાકી છે, પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે કેટલીક ઉપયોગી માહિતી મેળવવાનો. તો ચાલો સાંભળીએ પીએમ સૂર્યઘર વીજળી યોજના વિશે યોગેશ નાઈનો વાર્તાલાપ.
2: સૌર ઉર્જા પ્રકૃતિનો અમૂલ્ય ખજાનો છે. સૂર્યનારાયણ એ સૂર્ય સમગ્ર સૃષ્ટિના આપણા જીવનદાતા છે. સૂર્ય ન હોત તો દિવસ ન હોત, પ્રકાશ ન હોત, વૃક્ષ ન હોત તો જીવન સૃષ્ટિ આપણે શક્ય નથી. આજે વિશ્વમાં વીજળીની માંગ વધી રહી છે. કોલસો ખૂટવાનો આરે છે. પેટ્રોલિયમ, કુદરતી ગેસ જેવા ઈંધણ ભવિષ્યમાં ખૂટવાના છે. આજે પ્રદૂષણ વધે છે સમગ્ર વિશ્વમાં, પણ આપણા ભારત દેશમાં સૌર ઉર્જા, સૂર્યમાંથી મળતી ઉર્જા સંપૂર્ણપણે કુદરતનો એક અમૂલ્ય ખજાનો છે. પ્રદૂષણ મુક્ત છે, મનુષ્યનું જીવન માટે ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. સૌર ઉર્જા સમગ્ર વિશ્વમાં ભારતનું સ્થાન મોખરે છે, તેમાં ગુજરાત પણ પ્રથમ નંબરે છે. સોલર પેનલથી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રીએ 2024માં પ્રથમ નંબરે સૌર ઉર્જા પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના ગામડાના મધ્યમ અને ગરીબ પરિવારો માટે એક ખૂબ જ કારગત યોજના અમલમાં મૂકી અને સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં એનો

ખૂબ જ લાભાર્થીઓને આનો મોટો લાભ થયો છે. પીએમ સૂર્યઘર યોજના તેમજ કિસાન સોલાર યોજના, નાના લઘુ ઉદ્યોગો, સોનાર પેનલ ખૂબ મોટા પ્રમાણમાં આજે ઉર્જા ઉત્પન્ન થાય છે, વીજળી મેળવી અને બચત પણ થાય છે. પીએમ સૂર્યઘર યોજના એ મુખ્યત્વે પોતાના માલિકીનું મકાન હોય, ઘરની છત ઉપર આપણે સોલર પેનલ લગાવી પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવી શકાય છે. ગામડામાં સ્ટ્રીટ લાઇટની સોલર હોય તો ખેડૂત સોલાર પંપથી ખેતી કરી શકે, ખેડૂતો પોતાની જમીનમાં સોલર પેનલ લગાવી આવક પણ મેળવી શકે, વીજળીની બચત પણ કરી શકે અને આપણા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકસિત ભારત છે 2047માં, એમાં આ વિકસિત ભારતનું સપનું સાકાર કરવામાં આ યોજના પાયામાં ખૂબ જ ઉપયોગી યોજના છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના 2024માં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમલમાં મૂકી આપણા ખિસ્સામાં બજેટ જોડાયેલ છે. આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં ગરીબ અને મધ્યમ પરિવારોને સોલર પેનલ યોજના થકી આત્મનિર્ભર ભારત તથા રોજગારી યોજના વધારો કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના દ્વારા પરિવારોને પોતાની માલિકી ઉપર છત ઉપર સોલર પેનલ લગાવી એના અંદર વીજળીમાં બચત થાય તેમજ તેનું જીવન ધોરણ ઊંચું આવે અને નાના અને મધ્યમ ઉદ્યોગોમાં પણ સરકારશ્રીની યોજના દ્વારા સોલર પેનલ લગાવી પોતે પરિવારને ધંધો રોજગાર ખેતીવાડી તમામ વીજળીની બચત કરી શકાય, આવકમાં વધારો થાય અને સાથે સાથે રોજગારી પણ મળી શકે. આ યોજના પીએમ સૂર્યઘર યોજના લાભ લેવા માટે લાભાર્થીએ પોતાની મકાન ઉપર છત ઉપર સોલર પેનલ લગાવી શકાય તેમજ અને સરકારશ્રીમાં જેડા દ્વારા જે વેન્ડરની યોજનામાં આપણે ઓનલાઈન અરજી પીએમ સૂર્યઘર મારફતે કરી શકાય. તેમાં મુખ્યત્વે આપણે આ યોજનાનો જો લાભ લેવો હોય તો પોતાની માલિકીનો મકાનનો પુરાવો એટલે કે ગ્રામ પંચાયતમાં ટેક્સ બિલ, આકારણીની નકલ, વીજળી બિલની નકલ, બેંકની પાસબુક, આધાર કાર્ડ તેમજ એજન્સી દ્વારા જે માન્ય એજન્સી વેન્ડર દ્વારા ઓનલાઈન અરજી કરી અને સોલર પેનલનો આ લાભ લઈ અને આપણે પીએમ સૂર્યઘર યોજનાનો લાભ મેળવી શકાય છે. આ યોજના મુખ્યત્વે સરકારશ્રી દ્વારા કેન્દ્ર સરકારની 1 કિલો વોલ્ટ આપણે લગાવવો હોય તો 30,000ની સબસિડી મળે, 2 કિલો વોલ્ટ લગાવવો હોય તો 60,000 રૂપિયાની સબસિડી મળે, 3 કિલો વધુમાં વધુ વોલ્ટ લગાવવો હોય તો મહત્તમ સબસિડી 78,000ની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવે છે. પીએમ સૂર્યઘર યોજના દ્વારા મુખ્યત્વે લાભો દર મહિને પરિવારોને 300 યુનિટ સુધીની વીજળી બિલમાં બચત થાય છે. સોલર પેનલ લાભાર્થીને સરકારશ્રી દ્વારા બેંકના પાસબુકમાં સબસિડી ડાયરેક્ટ જમા થાય છે એટલે વચ્ચે કોઈ વેન્ડર કે કોઈ દલાલ કે ભ્રષ્ટાચારનો અવકાશ રહેતો નથી અને સંપૂર્ણ અરજી આ જે લાભ છે એ લાભાર્થીને પારદર્શક રીતે સરકારશ્રી દ્વારા નીચે સુધી પહોંચાડવામાં આવે છે. તેમજ વધારાની વીજળીની આપણે બચત પણ કરી શકાય છે અને વધારાની વીજળી વીજ ગ્રીડમાં આપી નેટ મીટરિંગમાં આપણી વધારાની વીજળી જમા થાય છે અને આવનારા દિવસોમાં પીએમ સૂર્યઘર યોજના અન્વયે આપણને પરિવારોને, મધ્યમ વર્ગને, ગરીબને જે ફાયદાઓ થાય છે એમાં ખાસ કરીને વીજ બિલમાં બચત થાય છે, વધારાની વીજળીમાં આવક થાય છે, વેચાણમાં આવક થાય છે અને સતત સોલર પેનલ જે લગાવીને આપણે 25 વર્ષ સુધી મફત વીજળી મળે છે અને આપણે પ્રદૂષણ પણ થતું નથી, વેચાણ આવક થાય છે અને જીવનશૈલીમાં હકારાત્મક પરિવર્તન કરી અને દેશના અંદર અને ગુજરાતમાં ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા, ગ્રીન એનર્જીમાં ભાગીદારી કરી અને દેશમાં પ્રદૂષણ ઘટાડો કરી દેશમાં ઉર્જા ક્ષેત્રે પર્યાવરણનું પણ રક્ષણ કરવાનો આપણને આનો એક ઉપયોગી લાભ થાય છે. રિન્યુએબલ એનર્જી એટલે માત્ર વીજળી નહીં, અર્થતંત્ર ક્ષેત્રે રોજગાર, પર્યાવરણ અને આત્મનિર્ભરતાનું શક્તિશાળી સાધન છે. ગ્રીન એનર્જી અપનાવી એ માત્ર પર્યાવરણ સાથે નહીં પરંતુ લાંબા ગાળાનો આપણા દેશનું અર્થતંત્ર અને ઔદ્યોગિક વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમજ પીએમ સૂર્યઘર સોલાર યોજના દ્વારા જે લાભાર્થીઓને આ લાભ થાય તો ભવિષ્યની અંદર આ દેશનું માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું કે 2047માં વિકસિત ભારત થાય તો મહત્વની ગરીબ અને પરિવારનું જીવનશૈલી બદલી અને વિકસિત ભારતના પાયામાં પ્રેરણાદાયી યોજના અમલમાં મૂકી છે અને આપણે સૌ જનભાગીદારીથી આજે આપણે ગુજરાતના અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ચારણકા બનાસકાંઠા જિલ્લામાં સોલર સિસ્ટમ કેનાલ ઉપર હોય, જમીન ઉપર હોય, ખેતીવાડીનું હોય તો ખૂબ જ અસરકારક અને હાલમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતના મહેસાણા જિલ્લામાં
મોઢેરા ગામને સંપૂર્ણ

0: ગામ સોલર વિલેજ તરીકે જાહેર કર્યું. આમ દેશના અંદર ગુજરાતમાં સોલર વિલેજ તરીકે પ્રથમ મોઢેરા ગામ જાહેર થયું. એ બાબતે આપણે ગુજરાતમાં પણ પ્રથમ નંબરે આપણી આ સૂર્યઘર યોજના અમલમાં છે. આ પીએમ સૂર્યઘર યોજના એ એવી છે કે નાનામાં નાના લોકોને જે વિકસિત ભારતની આપણી જે ઔદ્યોગિક છે, વિશ્વના અંદર આપણે પ્રદૂષણ ઘટાડવામાં, ગ્રીન એનર્જી પ્રદૂષણને દૂર કરવા માટે આપણે સૌ જનભાગીદારીથી એવો સંકલ્પ લેવો જોઈએ. સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ હવા, સ્વચ્છ ભવિષ્ય માટે આપણા ભારત દેશના બાળકોને ભેટ બની શકે અને દરેક ઘરમાં સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ, દરેક ગ્રામમાં ગ્રીન એનર્જી, દરેક યુવાનોને નવી તકો, દરેક ઉદ્યોગોને ટકાઉ ઉર્જા, આમ નવા ભારતના નિર્માણમાં આત્મનિર્ભર ભારત સ્વચ્છ હોય, સમૃદ્ધ હોય અને ગુજરાતવાસીઓ, ભારતીય યુવાનો, મહિલાઓ જનભાગીદારી કરી આ પીએમ સૂર્યઘર યોજનાનો આપણે લાભ લઈ અને દેશના વિકાસમાં આપણે યોગદાન આપી શકીએ. પીએમ સૂર્યઘર યોજના મફત વીજળીનો આપણે સૌ ભારતવાસીઓ તરીકે, આપણે સૌ જનભાગીદારીથી આપણે આપણા લોકપ્રિય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિકસિત ભારતનું 2047નું જે સપનું સાકાર કરવાનું છે, વિકાસ અને પર્યાવરણ સાથે આગળ વધે માટે આપણે સ્વચ્છ ઉર્જા, સ્વચ્છ હવા અને સ્વચ્છ ભવિષ્ય માટે આપણે સંકલ્પ લઈએ કે દરેક ઘરમાં પીએમ સૂર્યઘર પોતાની છત ઉપર કરી અને ગામમાં સ્ટ્રીટ લાઇટ હોય, સૌર્ય ઉર્જા, સૂર્યના કિરણો દ્વારા લાભ લઈ અને જન આંદોલન કરી આપણે ગામે ગામ સરપંચો, તલાટીઓ સાથે જોડાઈ અને આ પીએમ સૂર્યઘરનું કોઈ પણ ઘર બાકી ના રહી જાય, આવનારા દિવસોમાં નવા ભારત, વિકસિત ભારતમાં આપણે આગળ વધવા માટે આપણે સૌ આમાં કટિબદ્ધ થઈએ અને પ્રયાણ કરવા માટે હું સૌને અપીલ કરું છું. આજે આખું વિશ્વ એનર્જી તરફ આગળ વધી રહ્યું છે, ભારત પણ નવી ઉર્જા ક્રાંતિ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ગુજરાત પાસે, સમગ્ર ભારત પાસે સૂર્યનો આશીર્વાદ છે, પવનની શક્તિ છે અને વિકાસનો સંકલ્પ છે. આપણે સૂર્યપ્રકાશને માત્ર પ્રકાશ તરીકે નહીં પરંતુ સમૃદ્ધિના નવા સૂર્યોદય તરીકે જોવો પડશે. જ્યારે ઘરની છત ઉપર સોલાર પેનલ લાગશે ત્યારે માત્ર વીજળી નહીં પરંતુ આત્મવિશ્વાસ પણ ઉત્પન્ન થશે અને આત્મગૌરવ અને મહિલાઓને આત્મસન્માન મળશે. આપણા દેશમાં જે અર્થવ્યવસ્થા મજબૂત બનવામાં પણ પ્રેરણાદાયી સાબિત થશે. આ દેશ અને રાજ્યમાં એવી યોજનાઓ ચાલી રહી છે એમ પીએમ સૂર્યઘર મફત વીજળી એ સામાન્ય પરિવારો, ખેડૂતો, ઉદ્યોગો દરેકને પ્રોત્સાહિત કરે છે. આ તકનો લાભ દરેક સુધી પહોંચે તે માટે સરકાર, સમાજ અને જનભાગીદારીથી આપણું લક્ષ્ય માત્ર વીજળી બનાવવાનું નથી, આપણું લક્ષ્ય ઉર્જામાં આત્મનિર્ભર ભારત બનાવવા માટે આગળ વધવા માટે આપણે સૌ ભારતના દેશના અને ગુજરાતના સૌ લોકો આગળ વધી, તલાટી હોય, સરપંચ હોય, ગામના આગેવાન હોય, તો દરેક ઘર સુધી પીએમ સૂર્યઘર યોજનાનો લાભ નથી મળ્યો એમને લાભ અપાવી અને દેશના વિકાસમાં આપણે સહયોગ કરવા સર્વેને હું અપીલ કરું છું. હું કોબા ગામની વાત કરું, હું જ્યારે સરપંચ હતો ત્યારે ગ્રામ લોકોને ગ્રામસભામાં ભેગા કરી આ યોજનાનો સંપૂર્ણ લાભ ઘરે ઘરે સુધી પહોંચે દરેક લાભાર્થીને ઓનલાઈન અરજી કરી 80%થી વધુ લોકોને અમે આ લાભ પહોંચાડ્યો છે અને લોકોની આવક એ બમણી થઈ છે. એમ પીએમ સૂર્યઘર યોજના એ ખૂબ જ અમારા કોબા ગામમાં આવક માટે અને જીવનધોરણ સુધારવા માટે ખૂબ જ પ્રેરણાદાયી બની છે અને પીએમ સૂર્યઘર યોજના એ સમગ્ર ગુજરાતમાં એ પ્રથમ નંબરે છે. એના અંદર વિકાસની પ્રગતિમાં પીએમ સૂર્યઘર યોજના થકી નાના અને મધ્યમ વર્ગના પરિવારોને ખૂબ જ પ્રેરણાદાયી યોજના સાબિત થઈ છે અને આ માટે સરકારશ્રીએ ખૂબ જ સારું આ યોજના પ્રેરણાદાયી અમલમાં આવી છે.
1: સહિયર કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા પીએમ સૂર્યઘર વીજળી યોજના વિશે યોગેશ નાઈનો વાર્તાલાપ. મિત્રો, આપ પણ ચોક્કસથી આ યોજનાનો લાભ લેજો, આ જાણકારી આપના મિત્રો સાથે, પરિચિતો સાથે પણ વહેંચજો. અને આ સાથે જ શ્રોતા મિત્રો, હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. તો ફરી મળવાના વાયદા સાથે આજે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
2: આવજો, ફરી મળીશું.
1: અને હા, કાર્યક્રમ વિશેના અભિપ્રાય આપ અમને પત્રો અને ઈમેલ દ્વારા જણાવી શકો છો, જેનું સરનામું છે નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, આશ્રમ રોડ, નવરંગપુરા, અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahiyar@gmail.com.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રનું પ્રસારણ. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. બરાબર 1:20 મિનિટે આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો. વિપક્ષના હોબાળાના પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને 7 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કર્ણાટકમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 3 કામદારના મોત. પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારોના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો અને ભારતની ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમિફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં થયેલા નિર્ણય અંગેની માહિતી આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે સ્થિર માંગ દ્વારા દેશની આર્થિક વૃદ્ધિને ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહી છે. તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. શ્રી મલ્હોત્રાએ કહ્યું કે રાષ્ટ્રીય બેંકે 2026-27 માટે તેના વાસ્તવિક જીડીપી વૃદ્ધિ અંદાજને સુધારીને 6.7% સુધી પહોંચાડવા માટેના પ્રયાસ આદર્યા છે. આરબીઆઈના ગવર્નરે કહ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે મુખ્ય વ્યાપાર માર્ગો અવરોધાયા હોવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર સામે પડકાર ઉભો થયો છે. તેમણે કહ્યું કે આરબીઆઈએ નાણાકીય વર્ષ 2027 માટે સીપીઆઈ ફુગાવાનો અંદાજ 5.1% ઘટાડીને 5% કર્યો છે. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દા પર વિપક્ષના હોબાળાને કારણે આજે સંસદના બંને ગૃહની કાર્યવાહી ખોરંભે પડી હતી. હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે સવારે જ્યારે લોકસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે સ્પીકર ઓમ બિરલાએ પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોબાળો મચાવી રહેલા વિપક્ષના સભ્યોને અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશ્નકાળમાં

0: લેવા વારંવાર વિનંતી કરી હતી, પરંતુ હોબાળો યથાવત રહેતા ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
1: સંસદ ચર્ચા સંવાદ કે લીએ આપકે વિચારો કે અભિવ્યક્તિ કે લીએ પ્રશ્નકાલ મેં મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછો, કઈ વિભાગો કે મહત્વપૂર્ણ પ્રશ્ન હૈ, ઓર આપ નિયોજિત તરીકે સે પોસ્ટરબાજી કરકે પ્રદર્શન કરકર સદન કી ગરિમા કો ઘટાના ચાહતે હૈ. સદન કી કાર્યવાહી આજ 2 બજે તક કે લીએ સ્થગિત કી જાતી હૈ.
0: જ્યારે ઉપલા ગૃહની બેઠક મળી ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને વિપક્ષના હોબાળા વચ્ચે શૂન્યકાળ શરૂ કર્યો. આરંભે જમ્મુ અને કાશ્મીરના ભાજપના સાંસદ સતપોલ શર્માએ કલમ 370 નાબૂદ કરવાની વાત યાદ કરતા કહ્યું કે તે 7 વર્ષ પહેલા આજના દિવસે જ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે આજનો દિવસ એ ફક્ત જમ્મુ અને કાશ્મીરના ઇતિહાસમાં જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઇતિહાસમાં એક ઐતિહાસિક દિવસ છે. તેમના નિવેદન વચ્ચે હોબાળો યથાવત રહેતા અધ્યક્ષે ગૃહને પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધું. કલમ 370 રદ થવાને આજે 7 વર્ષ પૂરા થયા. 2019માં આજના દિવસે સંસદ દ્વારા કલમ 370ની જોગવાઈ રદ કરવામાં આવી હતી, જે અગાઉના જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી હતી. અગાઉ જમ્મુ અને કાશ્મીર દેશનું એકમાત્ર રાજ્ય હતું જે કલમ 370માં ઉલ્લેખિત જોગવાઈ અનુસાર પોતાનું અલગ બંધારણ ધરાવતું હતું. તે એક કામચલાઉ જોગવાઈ હતી જેણે રાજ્યને વિશેષ સ્વાયત્ત દરજ્જો આપ્યો હતો. કલમ 370 રદ કર્યા પછી બધા કેન્દ્રીય કાયદાઓ અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ લાગુ પડે છે અને આ નિર્ણયથી પ્રદેશમાં રોકાણ આકર્ષવાનો માર્ગ પણ મોકળો થયો છે, જેના પરિણામે વિકાસની સંભાવના વધી છે. વધતા રોકાણથી રોજગારીનું સર્જન વધે છે અને પ્રદેશમાં સામાજિક આર્થિક માળખાગત સુવિધાઓમાં વધુ સુધારો થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે 7 વર્ષ પહેલા કલમ 370 અને 35A રદ કર્યા પછી જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે બંને કેન્દ્ર શાસિત પ્રદેશમાં માળખાગત સુવિધાઓનો વિસ્તાર

ઉત્તર કર્ણાટકના યાદગીર જિલ્લાના સૈદાપુર નજીક કડેચૂર બડિયાલ ઔદ્યોગિક વિસ્તારમાં આજે કેમિકલ લીકેજ થતા ત્રણ કામદારના શ્વાસ રૂંધાઈ જવાથી મોત થયા હતા. આ ઘટના આજે વહેલી સવારે બની હતી. લીકેજના સંપર્કમાં આવેલા બે કામદારોને રાયચૂરની હોસ્પિટલમાં દાખલ

ખેલાડીઓને પ્રેરણા આપે છે. પાકિસ્તાને નવા નિયમો રજૂ કરી વિદેશી મીડિયા પર પોતાનું નિયંત્રણ વધુ કડક બનાવ્યું છે, જેમાં દેશના મોટા ભાગોમાંથી રિપોર્ટિંગ કરતા પહેલા વિદેશી પત્રકાર માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત કરી છે. પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરમાં વિરોધ પ્રદર્શન અને કાર્યવાહીના તેના સંચાલન અંગે આંતરરાષ્ટ્રીય તપાસ હેઠળ છે, જ્યાં માનવ અધિકાર જૂથ અને પ્રેસ સ્વતંત્રતા સંગઠનોએ પત્રકાર પરના પ્રતિબંધ, ઇન્ટરનેટ બ્લેકઆઉટ અને પ્રદર્શનકારી સામે બળપ્રયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. પીઓજેકેમાં અધિકારીઓ દ્વારા કાર્યવાહીના તેમના કવરેજ બદલ પાકિસ્તાન દ્વારા તાજેતરના ઘણા સમાચાર માધ્યમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. નવા નિયમ હેઠળ વિદેશી પત્રકારો ફક્ત ઇસ્લામાબાદ, લાહોર અને કરાચીમાં જ મુક્તપણે કાર્ય કરી શકે છે. સમાચાર અહેવાલ, દસ્તાવેજી વિડીયોઝ અથવા સોશિયલ મીડિયા સામગ્રીનું નિર્માણ સહિત અન્યત્ર કોઈપણ રિપોર્ટિંગ કાર્ય માટે સરકારની પૂર્વ મંજૂરીની જરૂર પડશે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ અને કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ સહિત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ પાકિસ્તાનને પ્રેસ સ્વતંત્રતાનું રક્ષણ કરવા અને દુરૂપયોગના આરોપની તપાસ કરવા વિનંતી કરી છે. દક્ષિણ કોરિયાના આસનમાં ચાલી રહેલી કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીએ પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ઈશરાની બરુઆએ દક્ષિણ કોરિયાની લી સો હીને 18-21, 21-15 અને 7-21 હરાવી, જ્યારે તન્વીએ ચીનની એન ક્વી યુઆનને 21-16, 21-15 હરાવી, શ્રેયાંશી તાઇપીની યુ પો પાઈને 21-15, 21-14 હરાવી. અન્ય એક મેચમાં મહિલા બેડમિન્ટન ખેલાડી માલવિકા બનસોડ અને આકર્ષી કશ્યપ એકબીજાનો સામનો કરશે. આ દરમિયાન પુરૂષની સિંગલ્સમાં ટોચના ખેલાડી કિદામ્બી શ્રીકાંત, કિરણ જ્યોર્જ, રોનક ચૌહાણ, સનિથ દયાનંદ અને થારુન મન્નેપલ્લી આજે રમશે. પુરૂષ ડબલ્સમાં કૃષ્ણપ્રસાદ ગરગા અને પૃથ્વી કૃષ્ણમૂર્તિ રોયની બિનક્રમાંકિત ભારતીય જોડી છઠ્ઠા ક્રમાંકિત થાઇલેન્ડના ખેલાડીઓને 21-16, 21-18 હરાવી બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટ 5.25% યથાવત રાખવાનો નિર્ણય લીધો. વિપક્ષના હોબાળાને પગલે સંસદના બંને ગૃહની કામગીરી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 રદ થવાને 7 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રીએ કહ્યું, પ્રદેશના લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું. કર્ણાટકમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતાં 3 કામદારના મોત. પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો. અને ભારતની ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ્સ સેમીફાઇનલમાં પ્રવેશ. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વધારીને 6.7% કર્યું છે. આ સાથે જ નાણાકીય નીતિ સમિતિએ રેપો દર 5.25% યથાવત રાખવાનો નિર્ણય કર્યો. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમિતિની જાહેરાત કરતાં કહ્યું, દેશનો આર્થિક વિકાસ મજબૂત માંગના કારણે જળવાઈ રહ્યો છે અને ભારત વિશ્વનું ઝડપથી વધતું અર્થતંત્ર બની રહ્યું છે. તેમણે આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ત્રિમાસિક ગાળામાં અર્થવ્યવસ્થાનું પ્રદર્શન અપેક્ષાથી સારું રહ્યું હોવાનું પણ જણાવ્યું હતું.
1: પરિવર્તનશીલ આર્થિક પરિસ્થિતિઓ ઔર ભવિષ્ય કે અનુમાનો કી વિસ્તાર સે સમીક્ષા કરને કે બાદ મૌદ્રિક નીતિ સમિતિ ને રેપો રેટ 5.25 પર હી બરકરાર રખને કા નિર્ણય લિયા હૈ.
0: ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસાદ અને પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ અને ચાંદીપુરા વાયરસ અંગે આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. સાથે જ કેશ ડોલ્સ એટલે કે નાણાકીય સહાયની ચૂકવણી અને નુકસાનના સર્વે તથા આગામી 15 ઓગસ્ટના કાર્યક્રમ અને સરકારના આગામી આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. તેમજ મંત્રીમંડળની બેઠકમાં દક્ષિણ ગુજરાતના બાગાયતી અને રાજ્યના કૃષિ નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાષ્ટ્રમંડળ રમત 2030ના આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ હોવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ કહ્યું, વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમતનું અમદાવાદમાં સફળ આયોજન થાય તે માટેની તૈયારીઓ માટે ટીમ આગળ વધી રહી છે.
2: કોમનવેલ્થ ફેડરેશન, ઓલિમ્પિક ફેડરેશન ઇન્ડિયા, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, સાઈ અને આ બધાના માર્ગદર્શનમાં આ કામગીરી જ્યારે આગળ વધી રહી છે, આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે.
0: ઉલ્લેખનીય છે કે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આજે શ્રી સંઘવીની ઉપસ્થિતિમાં ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમત 2026ના પ્રતિનિધિમંડળ તેમજ રાજ્યના ખેલાડીઓ અને દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે યજમાન પદનું પ્રતીક સોંપાયું હતું. આ બેઠકમાં ઉપસ્થિત દિવ્યાંગ ખેલાડી સોનલ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.
3: જે કોમનવેલ્થ થઈ ગઈ છે અને ત્યાંથી હવે ફ્લેગ લઈને આવ્યા છે અને એ ફ્લેગ આપણે સીએમ સરને હાથે આપવાનું હતું એ માટે અમને બોલાવ્યા હતા. ભારતમાં આપણે ફર્સ્ટ ટાઈમ કોમનવેલ્થ થઈ રહી છે અને એ બી આપણા ગુજરાતમાં, તો એ આપણા બધા માટે ગૌરવની વાત કહેવાય, ખાસ કરીને અમારા પ્લેયર માટે ખૂબ ગૌરવની વાત કહેવાય.
0: જામનગરમાં પોલીસે 1 કરોડ રૂપિયાથી વધુનું કેફી દ્રવ્ય પકડી પાડ્યું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાલપુરના આરસ બલોસ ગામની એક વાડીમાં સ્થાનિક પોલીસે દરોડા પાડી આ જથ્થો કબજે કર્યો હતો. વાડીના માલિક સહિત 6 લોકો ફરાર થતાં પોલીસે તેમની શોધખોળ હાથ ધરી. સુરેન્દ્રનગરમાં ત્વરિત પ્રતિભાવ એકમ આરઆર સેલ દ્વારા જુગારધામનો પર્દાફાશ કરાયો. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે રતનપર વિસ્તારમાં એક ઘરથી શેરબજારને લગતું જુગારધામ ચાલતું હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. દરમિયાન 10 લેપટોપ સહિત 3 લાખ રૂપિયાથી વધુનો સામાન કબજે કરી 5 લોકોની અટકાયત કરવામાં આવી તેમજ 23 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજકોટમાં શ્રી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના સંચાલક મંડળની કુલ 16 બેઠકની ચૂંટણી માટે કામચલાઉ મતદાર યાદી જાહેર કરવામાં આવી. કલેક્ટર કચેરી, પ્રાંત અધિકારી, રાજકોટ શહેર 2ની કચેરી સહિત 5 સ્થળ પર આ યાદી જોઈ શકાશે, જ્યારે મુસદ્દારૂપ મતદાર યાદી સામે 7 દિવસમાં વાંધા દાવા રજૂ કરી શકાશે તેમ સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે એલિમકો એટલે કે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ મારફતે જિલ્લામાં પ્રધાનમંત્રી દિવ્યાંગજન સહાયતા સેવા કેન્દ્ર સ્થાપવાની માંગ કરી. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમારને પત્ર લખી તેમણે જણાવ્યું કે ઉત્તર ગુજરાતમાં રહેતા મોટાભાગના દિવ્યાંગજનોને કૃત્રિમ અંગ સહાયક ઉપકરણ, ફિટિંગ, સમારકામ અને અન્ય સેવાઓ માટે અમદાવાદ અથવા અન્ય શહેરમાં જવું પડે છે, એટલે જિલ્લામાં કેન્દ્ર સ્થપાય તો તેમને એક જ સ્થળે ગુણવત્તાયુક્ત સેવાઓ સુવિધા મળી રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ સાંભળશો ગાંધીનગર જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે દુર્ગેશ મહેતા. રાજ્યમાં પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ અને નાગરિક મૈત્રી બનાવવા ગુજરાત પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે પાસપોર્ટ વેરિફિકેશન કે ચકાસણી માટે અરજદારે પોલીસ મથકના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ મથકને સ્પષ્ટ સૂચના આપી છે કે પાસપોર્ટ ચકાસણી દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની જ ચકાસણી કરવામાં આવે. સરનામાની અલગથી ચકાસણી અરજદારને રૂબરૂ બોલાવવા અથવા સહી લેવાની જરૂર નહીં રહે. માત્ર શંકાસ્પદ અને અપવાદરૂપ સંજોગોમાં જ પોલીસ સ્થળ પર જઈ તપાસ કરશે. આ નિર્ણયથી પાસપોર્ટ ચકાસણી પ્રક્રિયા વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનવાની સાથે નાગરિકોને પણ મોટી રાહત મળશે. રાજ્યમાં હવે ટ્રાફિક સંબંધિત કોઈપણ ફરિયાદ માટે અલગ હેલ્પલાઇન નંબર યાદ રાખવાની જરૂર નથી. રાજ્ય પોલીસે નાગરિકોની સુવિધા માટે ટ્રાફિક ફરિયાદોનો જૂનો ટોલ ફ્રી નંબર હવે ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ એટલે કે 112 સાથે સંકલિત કરી દીધો છે. આ 1 ઓગસ્ટથી ટ્રાફિક અંગેની તમામ ટેલિફોનિક ફરિયાદ, રજૂઆત અને મદદ માટે માત્ર 112 નંબર પર જ સંપર્ક કરી શકાશે. ખાસ કરીને રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને પોલીસે અપીલ કરી છે કે પાણી ભરાવા, ટ્રાફિક જામ, વૃક્ષ પડવા કે અન્ય ટ્રાફિક અવરોધ જેવી સ્થિતિમાં પણ નાગરિકો તાત્કાલિક સહાય માટે 112 પર કોલ કરે. ઓનલાઈન અને મોબાઈલ એપ દ્વારા ફરિયાદ નોંધાવવાની હાલની તમામ વ્યવસ્થાઓ યથાવત રહેશે. સાયબર છેતરપિંડીનો ફ્રોડ બોક બનતા નાગરિકોને હવે ફરિયાદ નોંધાવવા પોલીસ મથકના ધક્કા ખાવા નહીં પડે. રાજ્ય સરકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર ફાઇનાન્શિયલ ફ્રોડ E0 FIR સેવાનો પ્રારંભ કર્યો છે. હવે 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવતાની સાથે જ સંબંધિત કેસની E0 FIR આપોઆપ જનરેટ થઈ સંબંધિત પોલીસ મથકમાં પહોંચી અને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી શરૂ થશે. રાજ્યની પ્રથમ E0 FIR કેસમાં અમદાવાદના એક સાયબર છેતરપિંડીના પીડિતના 15 લાખથી વધુ રૂપિયા બચાવવામાં પણ સફળતા મળી. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ અધિકારીઓને નવી વ્યવસ્થાનો અસરકારક અમલ કરી સાયબર ગુનાના પીડિતોને ઝડપી અને સંવેદનશીલ સેવા આપવાની સૂચના આપી છે. ગાંધીનગરમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં જિલ્લામાં રોકાણ અને રોજગારીને નવી દિશા મળી. કાર્યક્રમ દરમિયાન 130 કરોડ રૂપિયાના 10 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. તેના પરિણામે જિલ્લામાં નવા ઉદ્યોગો અને રોજગારીની તકના સર્જનની આશા છે. સેક્ટર 22 સ્થિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ અપાયો. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દી અને તેમના પરિવારજનોને 1000થી વધુ ઔષધીય છોડનું નિઃશુલ્ક વિતરણ કરાયું. વેદ પંચકર્મ રાકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલ પરિસરમાં જ તૈયાર કરાયેલા ગળો, તુલસી, સરગવો, અરડુસી, પથ્થરચટ્ટા અને ગ્રીન ટી જેવા ઔષધીય રોપાનું વિતરણ કરાયું. આ પ્રસંગે તબીબોએ દરેક નાગરિકને ઓછામાં ઓછો 1 ઔષધીય છોડ વાવી તેનું જતન કરવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિ દિશાની બેઠક યોજાઈ. તેમાં કેન્દ્ર સરકારની ફ્લેગશીપ

સૌથી મહત્વની યોજનાઓ અને વિકાસ કાર્યોની સમીક્ષા કરવામાં આવી. શ્રી શાહે દરેક ખેડૂતને ઓછામાં ઓછા 2 પશુધન ઉપલબ્ધ કરાવવા, વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખી કન્ટીજન્સી પ્લાન, આકસ્મિક યોજના તૈયાર કરવા તેમજ દીકરીઓનો શાળા છોડવાનો દર, ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા ઘટક શાળાઓ વિકસાવવા સૂચના આપી. ઉપરાંત 70 વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને તાત્કાલિક આયુષ્યમાન ભારત PMJAY કાર્ડ આપવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા પણ તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા. બેઠકમાં જિલ્લાના વિકાસને વધુ ગતિ આપવા વિવિધ વિભાગોને પણ માર્ગદર્શન અપાયું હતું. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પહેલીવાર સફળ અંગદાન કરાયું. 25 વર્ષના બ્રેઇનડેડ મહિલાના પરિવારે દુઃખની ઘડીમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા અંગદાન માટે સંમતિ આપી હતી. હમણાં જ આપ ગાંધીનગર જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા દુર્ગેશ મહેતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું નિગમ ઉપાધ્યાય અને અમી કોટી ચાઈ ગયેલી વંચિત કુકમાવાલાની રચનાથી.

હમણાં જેમ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

પ્રવેશ પર રોક લાગે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે વિવિધ પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા. ભારતની ઈશરાની બરુઆ, તન્વી શર્મા અને શ્રેયાંશી વાલીશેટ્ટીનો દક્ષિણ કોરિયામાં રમાતી બેડમિન્ટન ટુર્નામેન્ટની મહિલા સિંગલ સેમિફાઇનલમાં પ્રવેશ. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:10 અપાશે.

સલામે ઇશ્ક આ ફિલ્મનું શીર્ષક ગીત આપ સાંભળી રહ્યા હતા અદનાન સામીના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ શ્રેયા ઘોષાલને, ફિલ્મનું નામ જબ વી મેટ.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું હરિહરભાઈ દવે અને અરવિંદભાઈ વસાવાના સ્વરમાં લોકગીતો. શરૂઆત કરીએ હરિહરભાઈ દવેના આ લોકગીતથી. રચના છે દાસી જીવણની.

ગંગા સતીની રચના આપ સાંભળી રહ્યા હતા હરિહરભાઈ દવેના સ્વરમાં. કાર્યક્રમના અંતમાં સાંભળીએ અરવિંદભાઈ વસાવાને, રચના છે દાસ હિરોની.

લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દીકરીઓને સશક્ત બનાવવા અને તેમના સપના સાકાર કરવાના ઉદ્દેશ્યથી ભુજ કલેક્ટર કચેરી ખાતે શક્તિ લીડરશીપ મોક સંકલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 10 થી કોલેજ સુધીની 106 વિદ્યાર્થિનીઓએ મંત્રી, સાંસદ, ધારાસભ્ય તેમજ કલેક્ટર, એસપી અને ડીડીઓ જેવા ઉચ્ચ પદાધિકારીઓ તથા અધિકારીઓની ભૂમિકા બખૂબી ભજવી હતી. આ મોક સંકલનમાં દીકરીઓએ સરકારી ગાડીઓમાં પહોંચીને આરોગ્ય, પાણી અને રસ્તા જેવા કચ્છના વિવિધ પ્રશ્નો પર રજૂઆત કરી તેના ઉકેલ અંગે સાર્થક મનોમંથન કર્યું હતું. કલેક્ટર અનિલ રાણાવસિયા અને ડીડીઓ ઉત્સવ ગૌતમે ઉપસ્થિત રહી દીકરીઓને વહીવટી પ્રક્રિયાના પાઠ ભણાવ્યા હતા. એક દિવસ માટે હોદ્દેદાર બનીને ફરજ અદા કરવાનો આ અનોખો અનુભવ વિદ્યાર્થિનીઓ માટે અત્યંત ગૌરવપૂર્ણ અને પ્રેરણાદાયી સાબિત થયો હતો. મોક સંકલનમાં કલેક્ટરની ભૂમિકા અદા કરનાર શિવાની રાવલે પોતાનો પ્રતિભાવ આ પ્રમાણે જણાવ્યું.
1: આ સંકલનની અંદર અમને નજીકથી સંકલનનું સંચાલન કેવી રીતે થાય છે તે જોવાનો મોકો મળ્યો હતો. સાથે સાથે સંકલનમાં પ્રશ્નો કેવી રીતે આવતા હોય છે, તેનો જવાબ કેવી રીતે દેવાનો હોય છે, તેનું નિરાકરણ કેવી રીતે આવે છે તે અમને વહીવટી તંત્રના નાનકડા ભાગ બની અને અમને તે જોવાનો મોકો મળ્યો હતો. સાથે સાથે ખાલી પદવી જ નથી સોંપી, પરંતુ જે પ્રોટોકોલ પ્રમાણે ખરેખર એક અધિકારી કચેરીમાં કેવી રીતે પ્રવેશ કરે છે તેનો પણ અમને અનુભવ મળ્યો હતો. કચ્છના જે કલેક્ટર છે તેમની ગાડીમાં જ મને એન્ટ્રી મળી હતી. સાથે સાથે તેમના કમાન્ડો પણ ફાળવવામાં આવ્યા હતા. આ સાથે તમામ જે બીજી પણ દીકરીઓ જે સાંસદ બની હતી, ધારાસભ્ય બની હતી, એસપી બની હતી તેમજ ડીડીઓ બની હતી તેમને પણ આવી જ રીતે ગાડીઓ ફાળવવામાં આવી હતી અને તેમને પણ કમાન્ડો સાથે એન્ટ્રી મળી હતી.
0: કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વહીવટીતંત્ર દ્વારા વ્યાપક પ્રતિબંધાત્મક હુકમો અને જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પાર્થ કોટડિયા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 તથા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેર કરાયેલા આ આદેશો અંતર્ગત વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જિલ્લામાં યોજાનારા ધાર્મિક તહેવારો અને મેળાઓ દરમિયાન શાંતિ જાળવવાના સાવચેતીના પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી 13 ઓગસ્ટ સુધી હથિયાર બંધી લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા

તહેવારો અને મેળાઓ દરમિયાન શાંતિ જાળવવાના સાવચેતીના પગલે સમગ્ર કચ્છ જિલ્લામાં આગામી 13 ઓગસ્ટ સુધી હથિયારબંધી લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા કે તાલુકા સેવા સદન, સરકારી કચેરીઓ અને પોલીસ સ્ટેશનોની 100 મીટરની ત્રિજ્યામાં 4 થી વધુ

0: અનુસાર જિલ્લામાં નવા સિમ કાર્ડનું વેચાણ માત્ર નોંધાયેલા લાયસન્સ ધારકો દ્વારા જ થઈ શકશે અને ગ્રાહકોના આઈડી પ્રૂફ સાથેનું ચુસ્ત રજીસ્ટર રાખવાનું રહેશે. વિદ્યાર્થીઓની સુરક્ષા અર્થે ખાનગી ટ્યુશન ક્લાસીસ માત્ર સવારે 8 થી સાંજના 7 વાગ્યા સુધી જ ચલાવી શકાશે. આ સાથે મકાન ભાડે આપતા પહેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી, વીજળી કે BSNLના થાંભલા પરથી ટીવી કેબલ દૂર કરવા અને સશસ્ત્ર દળોના ગણવેશનું બિનઅધિકૃત વેચાણ ન કરવા પણ સખત આદેશ અપાયા છે. આ તમામ જાહેરનામાનું ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર ઇસમ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 તથા ગુજરાત પોલીસ અધિનિયમની જોગવાઈઓ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ ગઈકાલે અબડાસાના નલિયા અને કોઠારાની ઓચિંતી મુલાકાત લઈ શાળાઓ અને આંગણવાડીઓનું નિરીક્ષણ કર્યું હતું. નલિયામાં ગેરકાયદેસર દબાણો, ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરના ત્રાસ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો, જ્યારે કોઠારા આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની અનિયમિતતા અને ગૌચર પરના દબાણો મુદ્દે ગ્રામજનોએ રજૂઆત કરી હતી. કલેક્ટરે તમામ પ્રશ્નોના નિકાલ માટે જવાબદાર અધિકારીઓને સ્થળ તપાસ કરી રિપોર્ટ સોંપવા તાકીદ કરી હતી. રાજ્યમાં હાલ કોઈ મજબૂત હવામાની સિસ્ટમ સક્રિય ન હોવાની આગામી 7 દિવસ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 8 થી 23 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે અને 15 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા અપીલ કરાઈ છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: Thank you.

નમસ્કાર મિત્રો, હું આયુષી. આપ સૌ યુવા મિત્રો જેમની આંખોમાં ભવિષ્યના ઉજ્જવળ સપના છે, જેમની રગોમાં કંઈક નવું કરવાનો ઉત્સાહ છે, એકવાર ફરી આ યુવાણી કાર્યક્રમમાં સ્વાગત કરું છું. આપણા આસપાસના વાતાવરણમાં યુવાનોનો મિજાજ અને વાઇબ્સ કંઈ અલગ જ છે, નહીં? આજના યુવાનોની આંખોમાં ક્યાંક ડર કે સંકોચ નથી દેખાતો, ત્યાં દેખાય છે

છે, તેઓ ના ને વિકલ્પ ગણતા જ નથી. હવે તમે જ વિચારો, જ્યારે પણ કોઈ યુવાન કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે ત્યારે સૌથી પહેલો જવાબ શું મળે છે? ના, આ આપણાથી ન થાય. પણ આજના યુવાનો માટે આ ના શબ્દ એક પૂર્ણ વિરામ નથી, પરંતુ એક નવી શરૂઆત છે. જો તેમના રસ્તામાં કોઈ મોટો પડકાર આવે તો તેઓ ત્યાં અટકીને નથી બેસતા. તેઓ એ નિયમોને પડકારે છે અને પોતાના માટે નવા રસ્તાઓ કંડારે છે. પોતાના નિર્ણય પોતે લઈને નવા રસ્તે ચાલવાની આ શરૂઆત જ આપણને ખરી જિંદગીનો અહેસાસ કરાવે છે. આ જ નવજીવન અનુભવ કરાવતું ફિલ્મ વેકઅપ સીડનું આ ગીત, જેને સ્વર આપ્યો છે શંકર મહાદેવને.

યુવાનો માટે સિસ્ટમ કે સામાજિક દબાણ પોતાના સપના કરતાં મોટું નથી હોતું. વડીલોના સાચા માર્ગદર્શન અને વાત્સલ્ય ભર્યા સપોર્ટને કારણે જ આજે નવી પેઢીને પોતાના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવાનો અવસર મળ્યો છે. પરિવાર અને સમાજે યુવાનો પર જે વિશ્વાસ મૂક્યો છે તેનાથી પ્રેરિત થઈને આજના 20-22 વર્ષના યુવાનો પણ સ્ટાર્ટઅપ અને પોતાના મહેનત દ્વારા અદ્ભુત સફળતા મેળવી રહ્યા છે, જેને જોઈને વડીલો પણ ગર્વ અનુભવે છે. પરિવાર તરફથી મળતા મુક્ત વાતાવરણ અને સપોર્ટને લીધે જ યુવાનો પોતાની પસંદગી બદલતા નથી. તેઓ માને છે કે જો આપણા ઈરાદા નેક હોય અને મહેનત સાચી હોય તો પરિવાર અને સમાજના આશીર્વાદથી દુનિયાની કોઈ તાકાત આપણને આપણી મંઝિલ સુધી પહોંચતા રોકી શકતી નથી. માત્ર સામે પણ એટલી જ નિડરતાથી બોલે છે, આપણે શું લેવા દેવા એમ કહીને મોં ફેરવાને બદલે વિરોધ નોંધે છે, સત્ય માટે લડે છે. કારણ કે તેમના માટે અસત્ય કે અન્યાય સામે શાંત રહેવું એ પણ એક પ્રકારનો ગુનો જ છે. આજે પોતાની મરજીથી જીવવાની અને પોતાના નિર્ણયો જાતે લેવાની શક્તિ છે ને, એમાંથી જ જન્મે છે એમની ખરી આત્મનિર્ભરતા. જ્યારે આપણે સ્વતંત્ર કે સ્વાયત્તતાની વાત કરીએ છીએ ત્યારે આજનો યુવાન એ સાબિત કરી રહ્યા છે કે સાચી સ્વતંત્રતા વિચારોથી આવે છે. આજના ડિજિટલ યુગમાં ઇન્ટરનેટ AI આપણા સૌથી મોટા સાધનો છે. આજે કંઈક નવું શીખવું કે કરવું હોય તો મોંઘા એકેડમીમાં જવાની જરૂરત જ નથી, ઘરે બેઠા જ ઓનલાઈન કોર્સ દ્વારા બધું શીખી લેવાય છે. તમે જુઓ, આજે નાના નાના શહેરોમાંથી આવતા યુવાનો માત્ર એક સ્માર્ટફોન અને ઇન્ટરનેટ કનેક્શનના જોરે વૈશ્વિક સ્તરે કામ કરી રહ્યા છે. તેઓ જાણે છે કે જો તેમની પાસે જ્ઞાન મેળવવાનું માધ્યમ છે તો તેમને કોઈના પર નિર્ભર રહેવાની જરૂરત નથી. પણ હા મિત્રો, આ આત્મવિશ્વાસ અને સ્વતંત્રતાની સાથે સાથે આજના યુવાનોમાં પોતાની સીમાઓ નક્કી કરવાની પણ એક બહુ મોટી કળા છે, જે તેમને માનસિક રીતે બહુ મજબૂત બનાવે છે. આજના યુવાનો માત્ર ટેકનોલોજીથી સ્વતંત્ર નથી, પરંતુ પોતાના સપનાઓને ખુલ્લા આકાશમાં ઉડાન આપવા પણ તૈયાર છે. અને આ જ ઉડાનની વાત કરે છે આપણું આ ગીત, જેને સ્વર આપ્યો છે અરિજિત સિંઘે.

આજના યુવાનની એક બહુ મોટી ખાસિયત છે કે તેઓ વર્ક લાઈફ બેલેન્સ અને મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીરતાથી લે છે. પોતાના ભવિષ્ય, માનસિક શાંતિ કે આત્મસન્માન સાથે તેઓ સહેજ પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. જો કોઈ કંપની કે વાતાવરણ તેમના મૂલ્યો સાથે મેચ ન થાય અથવા જ્યાં તેમના આત્મસન્માનને પણ ચોટ પહોંચતી હોય તો તેઓ તે જગ્યા, તે નોકરી કે તે સંબંધને છોડી દેતા અચકતા નથી. આને લોકો કદાચ ઝડપી નિર્ણય કે અહંકાર ગણે છે, પણ હકીકતમાં આ એમનો પોતાની માનસિક શાંતિ પ્રત્યેનો પ્રેમ છે. તેઓ જાણે છે કે જો મનની શાંતિ નહીં હોય, જો આત્મસન્માન નહીં હોય તો

0: ગમે તેટલા પૈસા કે હોદ્દો પણ નકામો છે. તેઓ ખુલ્લેઆમ કહે છે કે અમે કામ કરવા માટે જીવીએ છીએ, જીવવા માટે માત્ર કામ નથી કરતા. તેઓ પોતાના અંગત જીવન અને વ્યવસાયિક જીવન વચ્ચે એક સ્પષ્ટ સીમારેખા દોરે છે. આ જ કારણ છે કે તેઓ પોતાની શરતો પર જીવે છે અને આ જ સ્વમાન તેમને પોતાના કામમાં વધુ પરિણામલક્ષી બનાવે છે. પોતાની શરતો પર જીવવું અને માનસિક શાંતિ જાળવવી એ ચોક્કસપણે એક ઉત્તમ જીવનશૈલી છે, પરંતુ જ્યારે આવી સ્પષ્ટ જીવનશૈલીમાં રાષ્ટ્રપ્રેમ ભળે છે ત્યારે તે કેવું સ્વરૂપ લે છે? આવો આ વિષય પર સાંભળીએ આપની યુવા મિત્ર પ્રકૃતિ પટેલને.
1: દોસ્તો, કેલેન્ડરની તારીખો બદલાઈ રહી છે. ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને ચારેય બાજુ અલગ જ વાઇબ જોવા મળે છે. માર્કેટમાં તિરંગાના બેચ વેચાવાને શરૂ થઈ ગયા છે અને હા, સોશિયલ મીડિયા પર આઝાદીના સ્ટેટસ પણ અપલોડ થવાના શરૂ થઈ ગયા છે. શાળા કોલેજમાં દેશભક્તિના ગીતો રિહર્સ થઈ રહ્યા છે, ખરું ને? દેશભક્તિ કોઈ ડિજિટલ સબસ્ક્રિપ્શન નથી કે જે વર્ષમાં બે જ દિવસ રિન્યૂ કરીએ. આ તો આપણા લોહીમાં વહેતી લાઇફલાઇન છે જે દર સેકન્ડે ધડકવી જોઈએ. હવે તમે પૂછશો તો પછી રોજ શું બોર્ડર પર જઈને ઊભા રહી જવાનું? ના, આપણે યુવાઓ છીએ, આપણી પાસે ટેકનોલોજીની પાવર છે, તો સાથે પ્રોફેશન્સનું જ્ઞાન પણ છે. આપણે ક્રિએટર્સ છીએ, આપણે જે ધારીએ તે કરી શકવાની તાકાત ધરાવનારા છીએ. તો આપણે દેશભક્તિ આપણી રીતે કરી શકીએ છીએ. કઈ રીતે? તો નાના નાના પ્રયત્નોથી. જેમ કે આપણે આપણું વાહન લઈને સિગ્નલ પર ઊભા છીએ, લાલ લાઇટ છે, આજુબાજુ કોઈ ટ્રાફિક પોલીસ નથી, રસ્તો ખાલી છે. હવે આપણી પાસે બે જ વિકલ્પ છે, એક સિગ્નલ તોડીને નીકળી જવું અથવા તો લાલથી લીલી લાઇટ થાય ત્યાં સુધી રાહ જોવી. આપણે રાહ જોઈને લીલી લાઇટ થાય ત્યારે જઈએ તો આપણે આપણા દેશ પ્રત્યેની ફરજ બરાબર નિભાવીએ છીએ. સાથે આપણે જો ટ્રાફિકના નિયમો પાડીશું તો અકસ્માત થવાના કેસો ઘટી જશે એમ લાગે છે ને મિત્રો? જો આપણા પરિવારનું કોઈ એક સદસ્ય ટ્રાફિકના નિયમો પાડવાનું શરૂ કરશે તો આપણા કુટુંબીજનો અને આપણા મિત્રો પણ અનુકરણ કરશે. આમ આપણું મિત્ર વર્તુળ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરશે તો ગમશે ને આપણને? અને આ રીતે ધીરે ધીરે બધા જ અનુકરણ કરશે, ખરું ને? મિત્રો, આપણે ઈચ્છીએ છીએ કે આપણો દેશ એકદમ સ્વચ્છ અને સાફ હોય, તો પછી આપણે કચરો જ્યાં ત્યાં ન નાખતા પાસે રાખીએ. જ્યારે કચરાપેટી આવે ત્યારે તેમાં જ નાખીએ. કોઈ પણ ફરવાનું સ્થળ અથવા તો આપણી સોસાયટી આપણને ગંદી હોય તે ગમે કે પછી સ્વચ્છ હોય તે ગમે, સાફ હોય તે જ ગમે ને? તો આપણે તેને સાફ રાખીશું તો જ તે સાફ રહેશે ને? એટલે જ્યારે પણ આપણે ફરવા જઈએ સાથે એક બેગ રાખીએ, તેમાં કચરો એકઠો કરી તેનો યોગ્ય નિકાલ કરીએ, આપણી સોસાયટીને પણ સાફ રાખીએ. કોઈ ત્યાં કચરો કરે તો તેને આપણે બેગ આપીએ અને કચરો તેમાં જ નાખવા જણાવીએ. આ રીતે આપણું જોઈને બીજા પણ અનુસરશે. મિત્રો, આપણે રોજ સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરીએ છીએ અને ઘણા સમાચાર પણ શેર કરીએ છીએ, હે ને? પણ શું તમે વિચાર્યું છે કે શું ઇન્ટરનેટ પર સકારાત્મક

0: એન્ટરપ્રિન્યોર પોતાના સ્ટાર્ટઅપ દ્વારા 10 લોકોને રોજગાર અપાવે એ દેશભક્તિનો જ એક ભાગ છે. જ્યારે એક કલાકાર ભારતીય સંસ્કૃતિ અને કલાને તેના રૂપમાં લોકો સુધી પ્રસ્તુત કરે તે પણ એક પ્રકારે દેશભક્તિ જ છે. જો આપણે કોઈ જરૂરતમંદ બાળકને ભણાવીએ તે પણ દેશ સેવા છે. ઈમાનદારીથી કરેલું એક નાનું કામ પણ આ દેશની પ્રગતિમાં ફાળો આપે છે. મિત્રો, આપણે ઘણીવાર કહીએ છીએ ને કે આ દેશની સિસ્ટમ નથી સારી, પણ સિસ્ટમ કોણ છે? સિસ્ટમ તમે ને હું, આપણે ભેગા મળીને સિસ્ટમ બનીએ છીએ. જો આપણે પોતે નિયમ તોડવાનું બંધ કરીએ, જો આપણે પોતાના કામ પ્રત્યે વફાદાર થઈ જઈએ, તો સિસ્ટમ રાતોરાત બદલાઈ જશે. કહેવાય છે ને, બી ધી ચેન્જ યુ વોન્ટ ટુ સી ઇન ધી વર્લ્ડ. આપણે સ્વતંત્રતા દિવસ પર અથવા તો કોઈ પણ અન્ય ઉપલક્ષ્ય પર ધ્વજારોહણ કરીએ છીએ ત્યારે એક સવાલ પોતાને પૂછીએ, આ આવનારા દિવસોમાં શું હું મારા ભારત દેશને શ્રેષ્ઠ બનાવવા માટે રોજ કાંઈક કરી છૂટીશ? દોસ્તો, જ્યારે આપણે કોઈ પણ ઉપલક્ષ્યે રાષ્ટ્રગીતનું ગાન કરતા હોઈએ અથવા તો આપણે રાષ્ટ્રગીત સાંભળીએ ત્યારે એ સમયે જરા થોભી જઈએ અને તેનું માન જાળવીએ તો ગમશે, અને અન્યને પણ જાળવવા પ્રેરીએ, એ આપણી ફરજ છે. સ્વતંત્ર દિવસ બાદ ક્યાંક જાહેર રસ્તા પર અથવા તો કોઈક સ્થળે આપણે રાષ્ટ્રધ્વજને જોઈએ તો તેને ઉઠાવીને તેને યોગ્ય સ્થાને જ મૂકીએ અને રાષ્ટ્રધ્વજની ગરિમા જાળવીએ. આપણે જ્યાં ત્યાં ન ફેંકીએ. આપણે માત્ર નાના નાના ફેરફારો કરવાના છે, જેમ કે જરૂર ન હોય ત્યારે લાઇટ કે પંખાને બંધ કરી દેશની ઉર્જા બચાવી શકાય. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ જરૂર ના હોય ત્યાં ટાળવો જોઈએ. 20 માઇક્રોન્સથી વધુ બારીક પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો. તે હજારો વર્ષ સુધી નષ્ટ થતું નથી. તે હજારો વર્ષ સુધી નષ્ટ થયા વિના જમીન અને પાણીને પ્રદૂષિત કરે છે. પ્લાસ્ટિકમાં રહેલા કેમિકલ્સ ખોરાક અને પાણીમાં ભળવાથી કિડની લીવરને નુકસાન પહોંચાડે છે. પ્લાસ્ટિકને સળગવાથી તે ઝેરી ગેસ છોડે છે, જે પર્યાવરણ અને સ્વાસ્થ્યને ગંભીર અસર પાડે છે. મિત્રો, આપણે સ્થાનિક કારીગરો અને વેપારીઓ પાસેથી ચીજવસ્તુઓની ખરીદી કરીએ જેથી તેમની આવક વધે, અને આ રીતે દેશનું અર્થતંત્ર પણ મજબૂત બનશે. અંતે સૌથી મહત્વનું, એકબીજા પ્રત્યે પ્રેમ અને આદર રાખીએ, હસતા રહીએ અને હસાવતા રહીએ. જય હિન્દ.
1: આજના યુવાનોના પરિણામલક્ષી અભિગમ આપણા સમાજમાં એ નવો બદલાવ લાવી રહ્યો છે. તેમની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ ફક્ત મોટા મોટા ભાષણો આપવા કે ખાલી વાતો કરવામાં માનતા નથી. તેઓ એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સના સિદ્ધાંત પર ચાલે છે. તેમની વ્યાખ્યામાં ઉંમર કે અનુભવ કરતાં ઈરાદો અને કામ કરવાની તાકાત વધુ મહત્વ ધરાવે છે. આજે તમે કોર્પોરેટ વર્લ્ડ જુઓ કે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ જુઓ, ઉબરના બેરિયર્સ તૂટી રહ્યા છે. 19-20 વર્ષના બાળકો કંપનીઓના સીઈઓ બની રહ્યા છે. તેઓ સોશિયલ ઇમ્પેક્ટવાળા પ્રોજેક્ટ્સ ચલાવી રહ્યા છે, પર્યાવરણ બચાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી રહ્યા છે. તેમના માટે મહત્વનું એ નથી કે તમે કેટલા વર્ષોથી કામ કરો છો, મહત્વનું એ છે કે તમે આજે શું આઉટપુટ આપો છો. આ પરિણામલક્ષી સોચના કારણે જ તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં અટકતા નથી, અને આ જજ્બો તેમને અનિશ્ચિતતામાં પણ અડગ રહેવાની શક્તિ આપે છે. આજના ઝડપી બદલાવ, ટેકનોલોજી અને એઆઈના યુગમાં સામાન્ય લોકો ડરી જાય છે, પરંતુ આજનો યુવાન નવી તકો ઝડપી લે છે. જો એક દરવાજો બંધ થાય તો તેઓ રીલર્ન અને અપસાયકલ કરીને નવો રસ્તો શોધી લે છે. તેઓ માને છે કે રિસ્ક ન લેવું એ જ સૌથી મોટું રિસ્ક છે. આ મનોબળ જ તેમને અશક્યને શક્ય બનાવવાની શક્તિ આપે છે. આપની યુવા પેઢી તીક્ષ્ણ, નીડર અને સ્વાયત્ત છે, પણ ઉત્સાહમાં આપણે કેટલી ભૂલો પણ કરી રહ્યા છીએ. ઇન્ટરનેટ સંસ્કૃતિને કારણે આપણે ઝડપી પરિણામો જોઈએ છીએ, પરંતુ મોટી સફળતા માટે સમય અને ધીરજ જરૂરી છે. સોશિયલ મીડિયાની ફિલ્ટર કરેલી દુનિયાને સાચીમાંની દુનિયાથી સરખામણી કરવાથી માનસિક તણાવ વધે છે. વડીલોની સલાહ નકારવી ભૂલ છે. વડીલોના અનુભવ અને યુવાનોના જોશનો સમન્વય જ સાચી ક્રાંતિ લાવે છે. માત્ર વિરોધ અને આક્રોશ વ્યક્ત કરવાને બદલે સમસ્યાનો રચનાત્મક ઉકેલ શોધવો જરૂરી છે. યુવા પેઢી પોતાના હક અને સપનાઓ માટે સક્ષમ છે, પણ આ જોશના સાથે થોડું હોશ, ધીરજ અને વિવેક મળી જાય તો આ

આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવવાણી, પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी भुज प्रस्तुत छे मुख्य समाचार। रिजर्व बैंक ऑफ इंडियाए रेपो रेट 5.25% यथावत राखवानो निर्णय लीधो। मेडिकल काउंसिलिंग समितिए आज नीट यूजी काउंसिलिंग 2026ના પ્રથમ તબક્કા માટે નોંધણી શરૂ કરી, જે 12 ઓગસ્ટ સુધી ચાલશે। પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશોની વર્તમાન સ્થિતિમાં વિદેશી પત્રકારોના રિપોર્ટિંગ પર પ્રતિબંધ લદાયો। કેન્દ્ર સરકારે ગુજરાત અને રાજસ્થાનમાં ચાલી રહેલા ચાંદીપુરા વાયરસના પ્રકોપનો સામનો કરવા માટે રાષ્ટ્રીય સંયુક્ત પ્રકોપ પ્રતિસાદ દળ તૈનાત કર્યું। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાઈ। પૂરની સ્થિતિ, ચાંદીપુરા વાયરસ અને નાણાકીય સહાયની કામગીરીની સમીક્ષા કરાઈ। અમદાવાદમાં વર્ષ 2030ની રાષ્ટ્રમંડળ રમતોના સફળ આયોજન માટે ટીમ ગુજરાત સંપૂર્ણ સજ્જ હોવાની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। જામનગરમાં પોલીસે 1 કરોડ રૂપિયાથી વધુનું કેફી દ્રવ્ય પકડી પાડ્યું। કચ્છમાં શક્તિ લીડરશીપ મોક સંકલનમાં 106 દીકરીઓએ એક દિવસ માટે મંત્રી, સાંસદ, કલેક્ટર અને SP બની। કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની ઓચિંતી મુલાકાત લઈ ગેરકાયદેસર દબાણો અને રખડતા ઢોરના પ્રશ્ને તંત્રને કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો। આદિપુરની સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે માહિતગાર કરવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું। સામખિયાળી ભચાઉ ચોહરીકરણ પ્રોજેક્ટ હેઠળ 3જી અને 4થી રેલવે લાઇનના પરીક્ષણ માટે 2 દિવસ માટે રેલવેના સેફ્ટી કમિશનર દ્વારા નિરીક્ષણ હાથ ધરાશે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુચારૂ રીતે જળવાઈ રહે અને સરકારી કચેરીઓમાં વચેટિયાઓના પ્રવેશ પર રોક લાગે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે વિવિધ પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા। કચ્છના માનવ વસાહત રહિત 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેરનામું કરાયું। મુખ્ય સમાચાર પૂરા થયા।

ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. રેપો દર 5.25% પર યથાવત, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિનો નિર્ણય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા કાર્યદળ તૈનાત. રાજ્યમાં સબસિડીવાળા ખાતરની કાળાબજારી અને ટેગિંગને રોકવા સરકાર દ્વારા તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની નિમણૂક. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન સોંપાયું. મેઘરાજાના વિરામ વચ્ચે આગામી 10 તારીખ સુધી રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી. CMA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર. દેશભરમાં ટોચના 50માં અમદાવાદના 3 વિદ્યાર્થીનો સમાવેશ. સમાચાર વિગતવાર. ભારતીય રિઝર્વ બેંક RBIએ આ નાણાકીય વર્ષમાં દેશના આર્થિક વૃદ્ધિદરનું અનુમાન વધારીને 6.7% કર્યું. આ સાથે જ નાણાકીય સમિતિએ રેપો દરને 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે નાણાકીય નીતિની જાહેરાત કરતાં કહ્યું કે મજબૂત માંગના કારણે દેશના આર્થિક વિકાસને ટેકો મળી રહ્યો છે અને ભારત વિશ્વનું સૌથી ઝડપથી આગળ વધતું અર્થતંત્ર રહ્યું છે.
1: પરિવર્તનશીલ આર્થિક પરિસ્થિતિઓ ઓર ભવિષ્ય કે અનુમાનોં કે વિસ્તાર સે સમીક્ષા કરને કે બાદ મૌદ્રિક નીતિ સમિતિને રેપો રેટ 5.25 પર હી બરકરાર રખને કા નિર્ણય લિયા હૈ.
0: કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને પહોંચી વળવા રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા કાર્યદળ તૈનાત કરાયું. આ તપાસનો મુખ્ય ઉદ્દેશ વાયરસના પ્રસારને સમજવાનો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું, કાર્યદળમાં રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર, ભારતીય તબીબી સંશોધન પરિષદ તથા પશુપાલન અને ડેરી વિભાગ સામેલ છે. આ દળ રોગચાળાની તપાસ, તેનું મૂલ્યાંકન, સારવારની પદ્ધતિ, પ્રયોગશાળા સંકલન, રોગચાળાની દેખરેખ અને જાહેર આરોગ્ય નિવારણની અમલવારીમાં રાજ્ય સરકારના પ્રયાસમાં સહકાર આપશે. રાજકોટમાં ચાંદીપુરા વાયરસથી પીડિત રાજ્યની સૌથી નાની વયની 3 મહિનાની બાળકી સ્વસ્થ થઈ છે. આ અંગે સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર મોનાલી માકડિયાએ કહ્યું કે કોમામાં સરી પડેલી શ્રમિકની આ બાળકીને બચાવવા તબીબોએ 17 દિવસ મહેનત કરતાં તેને નવજીવન મળ્યું છે. ગત 19 જુલાઈએ આ બાળકીને ગોંડલથી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રાજ્યમાં સબસિડીવાળા ખાતરની વિતરણ વ્યવસ્થાની ચકાસણી કરવા અને ગેરરીતિ સામે કડક પગલાં લેવા તપાસ અધિકારીઓ અને નિરીક્ષણ અધિકારીઓને વિશેષ નિમણૂક કરવામાં આવી છે. ખાતર વિતરણમાં પારદર્શકતા લાવવા સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય અંગે કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, સબસિડીવાળા ખાતરની કાળાબજારી, બનાવટી ખાતરનું વેચાણ તેમજ યુરિયા ખાતર સાથે અન્ય વસ્તુનું ફરજિયાત ટેગિંગને રોકવા આ નિમણૂક કરવામાં આવી છે. શ્રી વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે દરેક જિલ્લાના ટોચના યુરિયા વેચાણ કરતા વિતરકોની ચકાસણી કરાશે અને ગેરરીતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે તેમજ નિયંત્રણ કક્ષ દ્વારા રોજબરોજની કામગીરીનું પણ નિરીક્ષણ કરાશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન એટલે કે યજમાન માટેનું પ્રતિક વિધિવત અર્પણ કર્યું. આ પ્રસંગે ગ્લાસગો રાષ્ટ્રમંડળ રમતમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરનારા 2 દિવ્યાંગ ખેલાડી રાકેશ ભટ્ટ અને રોહિત મજગુલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ અમદાવાદમાં વર્ષ 2030માં યોજાનારી રાષ્ટ્રમંડળ રમત માટે રાજ્યમાં

0: તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી સંઘવીએ આ અંગે વધુ માહિતી આપી.
1: ગ્લાસ્કો 2026 ડેલિગેશન દ્વારા અને ગુજરાતના આપણા પેરા એથ્લેટ અને એથ્લેટ્સ દ્વારા આદરણીય મુખ્યમંત્રીશ્રીને એ ફ્લેગ સુપ્રત કરવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં રાજ્યના તમામ જિલ્લા ખાતે જે જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે તેમાં વધુમાં વધુ ખેલાડીઓ કઈ રીતે જોડાઈ શકે તે માટેનો બી યોજના રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in /GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. અમદાવાદ શહેરમાં આ મહિને રવિવારના દિવસે પણ શાળાઓ ચાલુ રાખી અભ્યાસક્રમ પૂર્ણ કરવા, પુનરાવર્તન, શંકા સમાધાન, મૂલ્યાંકન તથા અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકાશે. જિલ્લા શિક્ષણ અધિકારીની યાદી મુજબ તાજેતરમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાના પરિણામે શૈક્ષણિક કાર્યમાં થયેલા વિક્ષેપની ભરપાઈ કરવા શાળાઓ આ આયોજન કરી શકે છે. જો કે રવિવારે શાળા ચાલુ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ UGC દ્વારા ગુજરાત યુનિવર્સિટીના કેટેગરી 2 ગ્રેડેડ ઓટોનોમીનો દરજ્જો અપાયો છે. આ માન્યતા મેળવનારી ગુજરાત યુનિવર્સિટી રાજ્યની પહેલી અને એકમાત્ર રાજ્ય યુનિવર્સિટી બની છે. પોતાની સ્વાયત્તા હેઠળ યુનિવર્સિટી UGC પૂર્વ મંજૂરી વગર જ વર્તમાન માળખામાં નવા અભ્યાસક્રમ, વિભાગ, સ્કૂલો અને વિશિષ્ટ કેન્દ્રો શરૂ કરી શકશે. સાથે જ રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત માળખા NSQA મુજબ ઉદ્યોગ સંલગ્ન અને રોજગારલક્ષી નવા ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ પણ શરૂ કરી શકાશે. તેમજ મંજૂર અધ્યાપકોની સંખ્યા ઉપરાંત 20% સુધી લાયક વિદેશી અધ્યાપકોની કરાર આધારિત નિમણૂક કરી શકાશે અને સ્થાનિક વિદ્યાર્થી ક્ષમતા ઉપરાંત 20% સુધી વિદેશી વિદ્યાર્થીઓને ગુણવત્તાના આધારે પ્રવેશ આપી શકાશે. સુરેન્દ્રનગરના પાયલ મુંજપરાને લાલ કિલ્લા ખાતે આગામી સ્વતંત્રતા દિવસના રાષ્ટ્રીય સમારોહમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું છે. સૂર્ય ઉર્જા ક્ષેત્રે સમર્પિત કાર્યથી રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ મેળવનારા ધ્રાંગધ્રા તાલુકાના ભરડા ગામના પાયલ મુંજપરા રાષ્ટ્રીય સમારોહમાં વિશેષ અતિથિ હશે. આ અંગે તેમની પ્રતિક્રિયા સાંભળીએ.
2: મેં સેવા સંગઠન સાથે જોડાઈને સોલર PV ટેકનિશિયનની તાલીમ લીધી છે. આ તાલીમ લઈને હું આજે સોલરનું કામ કરી રહી છું. હમણાં તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદીએ 132 એપિસોડ મન કી બાતમાં મારી આ વાતને રજૂ કરી છે. એનો અમને ખૂબ જ આનંદ હતો. 15 ઓગસ્ટ આવી રહી છે તો એના માટે અમને રાષ્ટ્રપતિ ભવનમાંથી ઇન્વિટેશન મળ્યું છે. મારા આ કાર્યને આટલું માન આપવા માટે ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર.
0: ઉલ્લેખનીય છે કે ભારત સરકારના જનભાગીદારી અભિગમ હેઠળ દેશના ખૂણે ખૂણેથી સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપનારા નાગરિકોને સન્માનિત કરવાના ભાગરૂપે તેમને આમંત્રણ અપાય છે. રાજ્યમાં મોટાભાગના જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે. દરમિયાન રાજ્યભરમાં આગામી 10 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ સામાન્ય વરસાદ કરતાં 18% વધુ નોંધાયો હોવાનું હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું.
3: पवन का दिशा जो रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बने रहेंगे और स्टिप प्रेशर ग्रेडिएंट के कारण स्ट्रांग विंड का भी संभावना है. जो स्पीड रहेगा 15 से 20 नॉट गास्टिंग जो स्पीड रहेगा 25 नॉट तक जाने का संभावना रहेगा. फिशरमैन भाई के लिए दोनों क्षेत्रों के लिए उत्तर गुजरात और दक्षिण गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है. इसमें जो स्ट्रांग विंड रहेगा स्पीड 30 से 40 किलोमीटर प्रति घंटा.
0: રાજ્યમાં આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 55 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. સૌથી વધુ 1.5 ઇંચ જેટલો વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં થયાના અહેવાલ છે. ડાંગમાં વરસાદે વિરામ લેતા સાપુતારામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. અનેક સ્થળોએ 0 વિઝિબિલિટી થતાં વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી. તો દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા બંધમાં સતત પાણીની આવક થઈ રહી છે. બંધમાં હાલ નક્કી કરેલી મહત્તમ સલામત સપાટી 335 ફૂટ સુધી પહોંચતા

0: તેમાંથી 52,093 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. કોસ્ટ એન્ડ મેનેજમેન્ટની ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષામાં ટોચના 50માં અમદાવાદ ચેપ્ટરના 3 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ICMAI દ્વારા પરિણામ જાહેર કરાયું. જૂનમાં લેવાયેલી ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં 738માંથી 239 વિદ્યાર્થી પાસ થતાં અમદાવાદ ચેપ્ટરનું કુલ પરિણામ 44.39% આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 5% ઓછું છે. જ્યારે અમદાવાદ ચેપ્ટરનું ફાઇનલનું પરિણામ 7% વધારા સાથે 38.02% રહ્યું છે. આ અંગે સમગ્ર દેશમાં 34મો અને અમદાવાદ ચેપ્ટરમાં પહેલો ક્રમાંક મેળવનારા આદિત્ય ખેરનારે પ્રતિક્રિયા આપી હતી.
1: ખાસ કરીને તો કન્સિસ્ટન્સી પર ફોકસ કર્યો હતો અને એકદમ પ્રોપર શેડ્યુલ પ્લાન ફોલો કરીને અને આ રિઝલ્ટ મેળવ્યું. મોસ્ટ ઓફ લીધો કલાક પર જ્યાદા વધારે પ્રેફરન્સ નહીં આપ્યું, મોસ્ટ ઓફ પેલું એક્યુરસી પર પ્રેફરન્સ આપ્યું છે. વધારે કલાક નહીં પણ જેટલું કર્યું એટલું પ્રોપર રીતે કર્યું છે. એટલે
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રેપો દર 5.25% પર યથાવત, ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિનો નિર્ણય. રાજ્યમાં ચાંદીપુરા વાયરસના રોગચાળાને પહોંચી વળવા કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સંયુક્ત રોગચાળા કાર્યદળ તહેનાત. રાજ્યમાં સબસિડીવાળા ખાતરની કાળાબજારીને ટેગિંગને રોકવા સરકાર દ્વારા તપાસ અધિકારી અને નિરીક્ષણ અધિકારીની નિમણૂક. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાષ્ટ્રમંડળ રમતનો ધ્વજ અને બેટન સોંપાયું. મેઘરાજાના વિરામ વચ્ચે આગામી 10 તારીખ સુધી રાજ્યભરમાં સામાન્ય વરસાદની આગાહી અને CMA ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર. દેશભરમાં ટોચના 50માં અમદાવાદના 3 વિદ્યાર્થીનો સમાવેશ. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભા. તમને અને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ.
0: મિત્રો, કહેવાયું છે કે ખેતી પાતી ઓર બિનતી, ખેતી પાતી ઓર બિનતી ઓર પૂઠન કી ખંજવાળ એ તો નાહી પર હથડે આપ કરન મેં સાર. ખેતી કરવી હોય, કોઈ ચીજ વસ્તુ કે કામકાજની વેચણી કરવી હોય કે પછી પીઠમાં ખંજવાળ આવતી હોય ને, તો એ જાતે જ કરવી પડે. હા, આયોજનપૂર્વક ખેતી કરી કાર્યની સોંપણી જરૂર કરી શકાય, પરંતુ છેવટની દેખરેખ તો ખેડૂતે વાડી માલિકે જાતે જ રાખવી પડે અને જાતે જ બધું જોવું સંભાળવું પડે, તો જ ખેતી સારી રીતે થઈ શકે અને એમાંથી સારી ઉપજ પણ મળે અને સારી આવક પણ રળી શકાય. તો એવી જ રીતે કોઈ ચીજ વસ્તુ છે કે કાર્ય છે એની વેચણી પણ જાતે જ બધા પાસાનો વિચાર કરીને કરવી જોઈએ. અને વિનંતી એ પછી કોઈ પ્રસ્તાવના રૂપમાં હોય, કોઈ આયોજનના રૂપમાં હોય કે કોઈ મૂડીરોકાણ કરવાનું હોય ત્યારે પણ, કે પછી કોઈ સરકારી કામકાજ બતાવવાનું હોય ત્યારે પણ જાતે જ કરવું પડે. હા, સહયોગ મળી રહે, પણ છેવટની જે પરિકલ્પના છે એ કાર્ય કરનાર વ્યક્તિની જ હોવી જોઈએ. અને વિનંતી એ પછી ભજન ભાવના રૂપમાં હોય ને, તો પણ જાતે જ કરવી પડે. તો ચલો, પહેલા તો ચોરે આવ્યા છીએ, ચોરે ભેગા થયા છીએ, મળ્યા છીએ, ત્યારે થોડુંક ભજન ભાવ કરી લઈએ, ઈશ્વરને યાદ કરી લઈએ અને સાંભળીએ આ ભજન.

આ ભજન આપણે સાંભળ્યું અને હવે મિત્રો વાત કરીશું આજના કાર્યક્રમની. તો આપણે બધા જાણીએ છીએ કે શાકભાજી એ પછી કંદમૂળ હોય

પાંદડાવાળા હોય કે અન્ય શાકભાજી હોય, સમતોલ આહાર માટે જરૂરી છે અને તે માટે લગભગ માથાદીઠ આપણને 300 ગ્રામ જેટલા શાકભાજીની જરૂર હોય છે. પરંતુ આપણા દેશમાં શાકભાજીનો દૈનિક માથાદીઠ વપરાશ છે એ પ્રમાણમાં ઓછો છે, જેનું મુખ્ય કારણ શાકભાજીનું ઓછું ઉત્પાદન અથવા તો બગાડ અથવા તો પછી આહાર પ્રત્યેની ઓછી સભાનતા જવાબદાર છે. આમ જોવા જઈએ તો આપણા દેશમાં શાકભાજીનો વાવેતરનો જે વિસ્તાર છે એ દુનિયામાં અગ્રસ્થાનમાં આવતા દેશો પૈકીનું એક છે, પણ છતાંય આપણે ત્યાં શાકભાજીની માથાદીઠ ઉપલબ્ધતા કહી શકીએ તો એ ઓછી છે. શાકભાજી પાકો રોકડિયા પાકો ગણી શકાય, કેમ કે એમાં ઉત્પાદનનું વેચાણ થતાં રોકડી આવક મેળવી શકાય છે. શાકભાજી પાકો માનવ આહારમાં અગત્યનો ભાગ ભજવે છે, કેમ કે એમાંથી કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન અને ક્ષારો તેમજ વિટામિન્સ પુષ્કળ પ્રમાણમાં મળે છે. એટલે શાકભાજીને રક્ષણાત્મક ખોરાક પણ ગણવામાં આવે છે અને શાકભાજી ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. આ તો થઈ શાકભાજીના મહત્વની વાત, પણ શાકભાજીની ખેતી જો વ્યવસ્થિત રીતે આયોજનપૂર્વક કરવામાં આવે અને એમાં પણ શાકભાજીનું વધુ ઉત્પાદન મળે એવી પદ્ધતિઓ અને ટેકનિકો છે એને અપનાવવામાં આવે તો ઊંચી ગુણવત્તાવાળા તેમજ એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આજે આપણે મુખ્યત્વે શાકભાજીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે મલ્ચિંગ છે, રાબિંગ છે, ત્યાર પછી પિયતમાં પણ કેટલીક પદ્ધતિઓ છે, એ બધી પદ્ધતિઓ વિશે વિગતવાર વાત કરીશું. તો આપણા રાજ્યમાં શાકભાજીના શિયાળુ, ઉનાળુ અને ચોમાસું એમ ત્રણેય પાક લઈ શકાય છે. શિયાળુ પાકોમાં કોબીજ, ફૂલકોબી, પાપડી, કોથમીર, મેથી, પાલક વગેરે જેવા શાકભાજી પાકોનો સમાવેશ થાય છે. રીંગણ છે, મરચી છે, ટામેટી, કોબી, આ બધા શાકભાજી પાકો ધરુ ઉછેર કરી અને ફેર રોપણી દ્વારા ઉછેરવામાં આવે છે. ઉનાળુ અને ચોમાસું પાકોમાં મરચી, ટમેટી, રીંગણ, ભીંડા, તુવેર, પરવળ, ટીંડોળા, કારેલા, કાકડી, કોળું તેમજ કઠોળ પાકમાં તુવેર છે, ગુવાર, ચોળી, આ બધા પાકોનો સમાવેશ થાય છે. હવે આ બધા પાકોનો સારી ગુણવત્તાવાળું બીજ લાવીને ફક્ત વાવી દેવાથી કામ ચાલતું નથી. આર્થિક રીતે એનું પોષણક્ષમ ઉત્પાદન મેળવવા માટે પરંપરાગત ખેતી પદ્ધતિઓ સાથે જરૂરી ફેરબદલ પણ કરવું જોઈએ. શાકભાજીના પાકોમાં ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા રહેલી છે, એટલે આ પાકો ફળદ્રુપ, સારા નિતારવાળી અને ભેજ સંગ્રહ શક્તિ સારી હોય એવી ગોરાળુ, મધ્યમ કાળી કે કાંપવાળી જમીનમાં ખૂબ સારી રીતે થાય છે. આ જમીન એને અનુકૂળ છે, પણ તે છતાંય જમીનને જરૂરિયાત મુજબ બનાવવા માટે હળ અને કરપથી વ્યવસ્થિત ખેડ કરી, સમાર મારી, સમતલ બનાવીને અગાઉના પાકના જડિયા હોય એને વીણી અને પછી જુદા જુદા શાકભાજીની વાવણી એ પાકની ખાસિયત પ્રમાણે અને ઋતુ તેમજ જમીનનો પ્રકાર વગેરે ધ્યાનમાં રાખી સપાટ કે પછી ગાદી ક્યારા, નીકપાળા અથવા ખામણા તૈયાર કરીને કરવામાં આવે છે. આ ઉપરાંત શાકભાજીમાં પાકોનું વધુ ઉત્પાદન મેળવવા માટે વાવેતરની ઋતુ, વિસ્તાર અને માંગ તેમજ પિયતની સગવડતા પ્રમાણે
વધુ ઉત્પાદન આપતી અને રોગજીવાત સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવતી હોય એવી સંકર જાતોને કે સુધારેલી જાતોને પસંદ કરવામાં આવે છે.

છે. ત્યારબાદ અનુકૂળતા પ્રમાણે ધરું ઉછેર કરવા પડે છે. હવે ધરું ઉછેર કરવા હોય ને ત્યારે રાબિંગ ટેકનિક વાપરવી જરૂરી છે. રાબિંગ ટેકનિકમાં શું હોય છે કે જમીન ઉપર ઘઉંનું ભૂસું કે બાજરીનું કચરું અથવા તો નકામું ઘાસ પાથરી અને 15 સેન્ટીમીટર જેટલો થર બનાવવામાં આવે છે, તેમજ પવનની વિરુદ્ધ દિશામાં એને સળગાવવામાં આવે છે જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે. હવે આને રાબિંગ કહેવામાં આવે છે. રાબિંગ કરવાથી શું થાય છે કે જમીનમાં રહેલા ફૂગ, જીવાણુ, કીટકોના કોશેટા, કૃમિ તેમજ નીંદણના બીજનું નિયંત્રણ કરી શકાય છે. જો રાબિંગ શક્ય ન હોય તો સફેદ પારદર્શક પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી વરાપે ખેડ કરી અને ક્યારાના માપ પ્રમાણે 10 થી 20 દિવસ સુધી પ્લાસ્ટિક ઢાંકી રાખવામાં આવે છે. ત્યાર પછી એક કુંઠા વિસ્તાર માટે 100 કિલોગ્રામ જેટલું કોવાયેલું છાણિયું કે ગળત્યું ખાતર નાખી અને એ શક્ય ન હોય તો 10 કિલોગ્રામ જેટલો દિવેલીનો ખોળ નાખી ધરું વાડિયાની જમીનમાં ઝીંક અને લોહ તત્વની કે પછી કોઈ પણ મૂળ તત્વ કે સૂક્ષ્મ તત્વની ઉણપ ન હોય એ રીતે એ બધા તત્વો જરૂરિયાત મુજબ નાખી જમીનની ઢાળને પણ ધ્યાનમાં રાખીને ક્યારા બનાવી અને ધરું ઉછેર કરવામાં આવે છે. હવે કરીએ મૂળ વાત, તો ધરું ઉછેર પછી વ્યવસ્થિત રીતે ખામણા કે પછી ક્યારા બનાવી અને શાકભાજીની ફેર રોપણી કરવામાં આવે છે. ઋતુ પ્રમાણે તેમજ પાક પ્રમાણે પિયત આપવામાં આવે છે. મોટે ભાગે હવે શાકભાજી પાકો ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કરીને જ વાવવામાં આવતા હોય છે જેથી કરીને ખાતર, પાણી વગેરેનો બચાવ કરી અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ ઉપરાંત મલ્ચિંગ એટલે કે આવરણ એ એક મહત્વની ટેકનિક છે. આવરણનો ઉપયોગ કરવાથી પાણીની જરૂરિયાત ઓછી કરી શકાય છે. મલ્ચિંગ એટલે કે આવરણનો ઉપયોગ કરવાથી પાણીની જરૂરિયાત ઓછી કરી શકાય છે અને જમીનમાં ભેજ વધારે સમય સુધી જાળવી શકાય છે, એટલે બે પિયત વચ્ચેનો ગાળો વધારી શકાય છે. ઉત્પાદન વધારો પણ મળે છે અને મલ્ચિંગ માટે આવરણ તરીકે પ્લાસ્ટિક છે, શેરડીની સૂકી પાતરી છે, ડાંગરનું પરાળ છે, ઘઉંનું ભૂસું, દિવેલાની ફોતરી, સૂકું ઘાસ વગેરેનો ઉપયોગ થઈ શકે છે. મલ્ચિંગ કરવાથી પાકમાં નિંદામણ, રોગ અને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાય છે અને શાકભાજીની ગુણવત્તા સારી મેળવી શકાય છે. ખાસ કરીને ઉનાળામાં શાકભાજી પાકને લૂથી બચાવવા માટે મલ્ચિંગ ખૂબ જ ઉપયોગી છે, કેમ કે ગરમીના દિવસોમાં બાષ્પીભવન જલ્દી થઈ જાય છે. આ પ્રક્રિયા ઝડપી બને છે જેને કારણે જમીન ઝડપથી સુકાવા લાગે છે અને છોડમાં પણ ભેજનું પ્રમાણ ખતમ થઈ જાય છે, પરિણામે છોડ સુકાવા લાગે છે. આ સંજોગોમાં વાનસ્પતિક મલ્ચિંગ અથવા તો પ્લાસ્ટિક મલ્ચિંગ કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય અને આ પદ્ધતિને અપનાવવાથી પાણીના બાષ્પીકરણની પ્રક્રિયા ઓછી થાય છે, ધીમી પડે છે અને છોડમાં ભેજ ટકી રહે છે, જમીનમાં પણ ભેજ જળવાઈ રહે છે અને પાક ખરાબ થતો નથી. શાકભાજી પાકોને મકાઈ અથવા અન્ય પાક લગાવી અને આજુબાજુથી રક્ષિત કરી ને પણ લૂ લાગવાથી બચાવી શકાય છે. એ માટે મોટે ભાગે મકાઈ છે, નેપિયર ઘાસ છે એવા પાક લગાવવાથી શાકભાજી પાકને સીધી લૂની અસર થતી નથી. આ ઉપરાંત શાકભાજી પાકોમાં વીણી અને ગ્રેડિંગ ટેકનિક પણ મહત્વનો ભાગ ભજવે છે. શાકભાજીની વીણી જે તે પાકની જાત, બજારમાં માંગ અને વિસ્તારને ધ્યાનમાં રાખીને ફળના રંગ, આકાર અને કદ પ્રમાણે કરવામાં આવે છે. વધારે પડતા કુમળા કે પાકટ ફળો અથવા તો શાકભાજી ઉતારવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે, બજાર ભાવ પણ ઓછા મળે છે અને અંતે નફાકારકતામાં ઘટાડો થાય છે.
તો નિકાસ માટેના શાકભાજી છે એ જે તે

ની જરૂરિયાત અને તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કરાય છે. શાકભાજી ઉતાર્યા બાદ રોગ અને જીવાતવાળા ફળો છે એને દૂર કરી અને જુદા જુદા વિભાગમાં ગ્રેડિંગ કરીને બજારમાં મોકલવાથી ભાવ સારા મળતા હોય છે. દાખલા તરીકે આપણે દૂધીની જ વાત કરીએ તો દૂધીમાં 3G ટેકનિકને અપનાવીને દૂધીનું ઉત્પાદન વધારે મેળવી શકાય છે. 3G ટેકનિકમાં શું કરવામાં આવે છે કે દૂધીની જે વેલ છે એની ખાસિયત એ છે કે એની વેલ ગમે એટલી લાંબી થઈ જાય પણ એમાં નર ફૂલ જ આવે છે, એટલે એને અટકાવવા માટે એકાદ બે નર ફૂલ મૂકી અને બીજા નર ફૂલ તોડી લેવામાં આવે છે, અથવા તો ત્યાર પછી જે અગ્રકલિકા હોય એને કાપી નાખવામાં આવે છે, તો થોડાક દિવસો રહી અને એ વેલમાં બીજી શાખા નીકળવા લાગે છે. હવે આ શાખામાં પણ એક બે નર ફૂલ મૂકી અને બીજા નર ફૂલ તોડી લેવામાં આવે છે. જે વેલો છે એમાં 3 થી વધુ શાખા થવા દેવામાં આવતી નથી અને વેલાને કોઈ લાકડા કે કોઈ આડસ સાથે વ્યવસ્થિત રીતે બાંધી વધવા દેવામાં આવે છે. થોડા દિવસો પછી આ દરેક શાખામાં દરેક પાંદડામાં માદા ફૂલ લાગવા માંડે છે અને એ માદા ફૂલ ફળમાં બદલી શકાય છે. એટલે આમ સરેરાશ કોઈ સામાન્ય દૂધીની વેલમાં 50 થી 100 જેટલી દૂધી મેળવી શકાતી હોય એક ઋતુ દરમિયાન, એની જગ્યાએ એ જ વેલામાંથી બમણીથી 3 ગણી સંખ્યામાં દૂધી મેળવી શકાય છે. અને બીજું કે જો ફળો સારા હોય દેખાવમાં તો એની માંગ સારી રહે છે, એટલે એટલા માટે એને નેટથી અથવા તો પારદર્શક પ્લાસ્ટિકથી બાંધવામાં આવે છે અને એના કારણે પ્લાસ્ટિકની સાઇઝ જેટલું જ ફળનું કદ થાય છે, એટલે એક સરખા કદના ફળો પણ મેળવી શકાય છે અને આકર્ષક ફળ પણ મળી રહે છે, કેમ કે એના ઉપર આવરણ આવી જવાથી કલર વગેરે આકર્ષક મળે છે. આમ નવા અને પ્રગતિશીલ ખેડૂતો જેઓ કૃષિ ક્ષેત્રમાં હંમેશા કંઈક નવું કરવાની પેરવીમાં રહેતા હોય એવા ખેડૂતો આ બધી ટેકનિકો અપનાવતા જ હોય છે અને એના પરિણામે વ્યવસ્થિત આયોજન અને વ્યવસ્થિત ખેતી કરી અને સારું એવું આર્થિક વળતર મેળવી શકતા હોય છે. ટૂંકમાં કહીએ તો કોઈ પણ પાક હોય એમાં વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું તે અંગેની જુદી જુદી અને નવી નવી ટેકનિકો હંમેશા સમયાંતરે આવતી જ હોય છે, તો આવી બધી ટેકનિકો અંગેની માહિતી ખેતીવાડી ખાતામાંથી અથવા તો બાગાયત ખાતામાંથી તેમજ હવે તો ગવર્મેન્ટના કિસાનોના પોર્ટલ ઉપર પણ આ બધી માહિતી મળતી હોય છે. જરૂર છે વધુ અભ્યાસ દ્વારા અને જુદી જુદી ટેકનિકોના સમન્વય દ્વારા ખેતીમાં આ બધી નવતર ટેકનિકોનો ઉપયોગ કરવાની, વધુ સારું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાની, નવા નવા બજાર સંશોધનો દ્વારા બજાર મેળવવાની અને છેવટે સારું આર્થિક વળતર જેમાં મળી શકે એવી ટેકનિક અપનાવી અને ખેતી કરવાની. તો મિત્રો, આજે આપણે વાત કરી શાકભાજીની ખેતીમાં જુદી જુદી ટેકનિકો અપનાવી અને ઉત્પાદન કેવી રીતે વધારવું તેની. હવે નેટ હાઉસ અને ફેનપેડ ઉપરાંત ગ્રીન હાઉસમાં પણ શાકભાજીની સારી એવી ખેતી થઈ શકે છે. ફક્ત જરૂર છે પોતાના વિસ્તાર, જમીન અને પિયતની સગવડ તેમજ માર્કેટને અનુલક્ષીને ઉત્પાદન કરવાની. તો મિત્રો, આજે આપણે વાત કરી શાકભાજીના ઉત્પાદન અંગેની વિવિધ ટેકનિકોની અને હવે કાર્યક્રમમાં જે સમય બચ્યો છે તેમાં સાંભળીશું આ ગીત.

0: समाचार विगत बाद। સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે। રાજ્યસભાએ ચર્ચા પછી આ વિધેયક લોકસભામાં પરત મોકલ્યું છે। લોકસભાએ સોમવારે તેને પસાર કર્યું હતું। આ વિધેયક સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા અધિનિયમ 1956માં સુધારો કરે છે, જેના દ્વારા મુખ્ય ન્યાયાધીશ સિવાય સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા હાલના 33થી વધારીને 37 કરવામાં આવશે। આ વર્ષે મે મહિનામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યા 33થી વધારીને 37 કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો। રાજ્યસભામાં ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી અર્જુનરામ મેઘવાલે જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની સંખ્યા નિયમિતપણે વધારવામાં આવે છે।
1: न्यायपालिका के बढ़ते कार्यभार, न्यायिक विषयों के बदलते प्रकृति व उभरते कॉन्स्टिट्यूशनल लीगल इंटरप्रिटेशन के नए सवालों को ध्यान में रखकर माननीय सुप्रीम कोर्ट में न्यायाधीशों की संख्या बढ़ाना एक समय की मांग और समयानुकूल सुधार भी है, जिसमें संवैधानिक पीठों के अधिक गठन की आवश्यकता भी एक प्रमुख पहलू है।
0: વિધેયક લોકસભામાં પરત મોકલ્યા પછી ગૃહે ખાસ ઉલ્લેખનો પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં વિવિધ સભ્યોએ જાહેર મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા। કામકાજ પૂર્ણ કર્યા પછી ઉપાધ્યક્ષે ગૃહને આવા અંગેનું વિધેયક 2026 પસાર થયા પછી લોકસભાને આજે દિવસભર માટે સ્થગિત કરવામાં આવી છે। બપોરે 2 વાગે પહેલીવાર મુલતવી રાખ્યા પછી જ્યારે ગૃહની કાર્યવાહી શરૂ થઈ ત્યારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બિલ રજૂ કર્યું, જે બેન્કર્સ બુક્સના સંદર્ભમાં પુરાવા સંબંધિત કાયદો પ્રદાન કરવા અને તેને સમકાલીન ડિજિટલ બેન્કિંગ પ્રથાઓને અનુરૂપ બનાવવાનો છે। તેનો હેતુ વર્તમાન બેન્કિંગ પ્રણાલીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કાનૂની માળખાને આધુનિક બનાવવાનો છે। વિધેયકમાં એવી પણ જોગવાઈ છે કે બેન્કરના પુસ્તકનો ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ પુરાવા તરીકે સ્વીકાર્ય, માન્ય અને કાયદેસર રીતે લાગુ કરી શકાય તેવો રહેશે। લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે કોઈપણ ચર્ચા વિના આ વિધેયકને મંજૂરી અપાઈ। સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષી સભ્યો દ્વારા ગૃહની કાર્યવાહીમાં સતત વિક્ષેપો અંગે ચિંતા વ્યક્ત કરી। હોબાળા વચ્ચે લોકસભા આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી। કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સરકાર બાળકોની ઓનલાઈન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા જોખમોથી વાકેફ છે, જેમાં હાનિકારક સામગ્રીના સંપર્કમાં આવવું, સાયબર ધમકીઓ, ઓનલાઈન શોષણ અને ડિજિટલ વ્યસનનો સમાવેશ થાય છે। આજે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે સરકાર વૈશ્વિક વિકાસ અને ઓનલાઈન સલામતી સંબંધિત વિકસિત આંતરરાષ્ટ્રીય નિયમનકારી અભિગમોથી માહિતગાર છે। તેમણે કહ્યું કે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ 2023 ઘડવામાં આવ્યું છે, જે ડિજિટલ પર્સનલ ડેટાની પ્રક્રિયાને નિયંત્રિત કરવા માટે કાનૂની માળખું સ્થાપિત કરે છે। ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ આ નાણાકીય વર્ષમાં જીડીપી વૃદ્ધિદર 6.7% રહેવાનો અંદાજ મૂક્યો છે। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે દેશની આર્થિક વૃદ્ધિને સ્થિતિસ્થાપક માંગ દ્વારા ટેકો મળી રહ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે। તેમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થાએ આ નાણાકીય વર્ષના એપ્રિલ જૂન ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે। આજે નાણાકીય નીતિ સમિતિના નિર્ણયની જાહેરાત કરતાં શ્રી મલ્હોત્રાએ જણાવ્યું કે આરબીઆઈએ રેપો રેટ 5.25% પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે અને તટસ્થ વલણ જાળવી રાખ્યું છે। તેમણે કહ્યું કે આરબીઆઈ એ નાણાકીય વર્ષ 2027 માટે સીપીઆઈ ફુગાવાનો અંદાજ 5.1% અંદાજથી ઘટાડીને 5% કર્યો છે।
2: Headline inflation has edged up.
3: उम्मीद के मुताबिक मुद्रास्फीति आधार से थोड़ी ऊपर चली गई है। हालांकि पहले तिमाही में वास्तविक महंगाई दर अनुमान से थोड़ी कम रही। इससे पता चलता है कि लागत का दबाव कीमतों पर पूरी तरह से नहीं पड़ा है। महंगाई बढ़ने की मुख्य वजह ईंधन और खाद्य वस्तुएं हैं। अब तक कीमतों के दबाव के हर तरफ फैलने के कोई खास संकेत नहीं मिले हैं। कीमती धातुओं को छोड़कर महंगाई दर पहले के अनुमान के मुताबिक ही नियंत्रण में है।
2: As projected earlier.
0: ભારતે આજે પાકિસ્તાનને સલાહ આપી છે કે તે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં રક્તપાત બંધ કરે। પીઓજેકે તેની ધરતી પરથી કાર્યરત આતંકવાદી નેટવર્ક સામે વિશ્વસનીય, ચકાસણી યોગ્ય અને બદલી ન શકાય તેવી કાર્યવાહી કરી અને તેના ગેરકાયદેસર અને બળજબરીથી કબજા હેઠળના તમામ ભારતીય પ્રદેશોને તાત્કાલિક ખાલી કરે। કહેવાતા યોમ એ ઇસ્તેહસલ પર પાકિસ્તાનના વિદેશમંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે દુનિયા આ સુનિયોજિત તમાશાઓથી

0: मूर्ख नहीं बने। भारत पाकिस्तान द्वारा कहवाता यूम ए इश्ते हसल मनावाना प्रयासों ने स्पष्टपणे नकारी काढ़ा छे। શ્રી જયસ્વાલે જણાવ્યું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેન્દ્રશાસિત પ્રદેશો હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહ્યા છે અને હંમેશા રહેશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ઓડિશા પ્રવાસના અંતિમ દિવસે આજે બેરહામપુર નજીક ધમલેશ્વર મંદિરમાં પૂજા અર્ચના કરી। તેમણે ગોપાલપુર ખાતે આર્મી એર ડિફેન્સ કોલેજની પણ મુલાકાત લીધી। રાષ્ટ્રપતિએ અધિકારીઓ અને ફેકલ્ટી સભ્યો સાથે વાતચીત કરી અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી સાથે ગ્રુપ ફોટોગ્રાફ માટે તેમની સાથે જોડાયા। ત્યારબાદ તેમણે વિશેષ ટ્રેનમાં બહેરામપુરથી ભુવનેશ્વરની મુસાફરી કરી। ભુવનેશ્વરથી તેઓ દિલ્હી માટે રવાના થયા। મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ કટકમાં જગદગુરુ કૃપાલુ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું, મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી અને રાજ્યભરમાં અન્ય અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 7 વર્ષ પહેલાં અનુચ્છેદ 370 અને 35A રદ થયા પછી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના લોકોના જીવનમાં વ્યાપક પરિવર્તન આવ્યું છે। સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ ભાર મૂક્યો કે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં માળખાગત સુવિધાઓ વિસ્તરી છે। સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે સત્તામંડળોએ યુવા વિદ્યાર્થી વિરોધીઓને જવાબ આપતી વખતે નિયંત્રણ રાખવું જોઈએ। અદાલતે કહ્યું છે કે હિંસા અટકાવવા માટે કોઈપણ હિંસક પ્રતિક્રિયા પરિસ્થિતિને વધુ ખરાબ કરશે। ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીઠે CJP સામે કાર્યવાહીની માંગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે આ નિવેદન આપ્યું। મેટાના મુખ્ય કારોબારી અધિકારી CEO માર્ક ઝુકરબર્ગે આજે બાળજાતીય શોષણ, CSAM ડીપફેક સામગ્રી અને પ્લેટફોર્મના સંચાલનમાં ભૂલો માટે સરકારની માફી માગી છે। સૂત્રોએ જણાવ્યું કે મેટાએ સ્વીકાર્યું હતું કે ચોક્કસ પ્રકારની સામગ્રીને પ્રોત્સાહન આપવા માટે અનેક પૈસા ચૂકવવામાં આવ્યા હતા। મેટાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મધ્યસ્થી વ્યાખ્યા હેઠળ આવતા નથી અને તેઓ મન પસંદ કરે છે કે સામગ્રી કોણ પ્રાપ્ત કરે છે। તેમણે માફી માંગી અને ભૂલ બદલ પસ્તાવો કર્યો। કેન્દ્રીય તપાસ સંસ્થા CBIએ વિશાખા રાઠોડને સંયુક્ત આરબ અમીરાતથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે। તપાસ સંસ્થાએ જણાવ્યું છે કે મોટાપાયે નાણાકીય છેતરપિંડી સાથે સંકળાયેલા કેસમાં તેણી વોન્ટેડ છે। CBIએ વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય સાથે સંકલન કરીને તેણીને પરત મોકલવામાં સફળતા મેળવી। રાજસ્વ ગુપ્તચર નિદેશાલય DRIએ પાકિસ્તાની વસ્તુઓને ત્રીજા દેશોમાં ગુપ્ત રીતે મોકલવાના કેસનો પર્દાફાશ કર્યો છે। આ કાર્યવાહીમાં 3 કરોડ રૂપિયાની કિંમતના 364 મિલિયન ટન પાકિસ્તાની મૂળની સૂકી ખજૂર જપ્ત કરવામાં આવી છે। આસનના કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતનો દિવસ મિશ્ર રહ્યો, જેમાં 7 મહિલા સિંગલ્સ ખેલાડીઓ બીજા રાઉન્ડમાં આગળ વધી, જ્યારે તમામ 6 ભારતીય પુરુષ સિંગલ સેટલર્સ શરૂઆતના રાઉન્ડમાં જ બહાર થઈ ગયા। વિમેન સિંગલમાં અનમોલ ખાર્બ, માનસી સિંહ, રક્ષિતા રામરાજ, અસ્મિતા ચલિહા, ઈશારાની બરુઆ, તન્વી શર્મા અને શ્રીયાંશી વાલીશેટ્ટીએ પ્રભાવશાળી જીત સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। સંસદે સર્વોચ્ચ અદાલત ન્યાયાધીશોની સંખ્યા સુધારા વિધેયક 2026 પસાર કર્યું। લોકસભામાં બેંકના ચોપડાના પુરાવા અંગેનું વિધેયક 2026 પસાર। પાકિસ્તાનના કબજા હેઠળનું જમ્મુ કાશ્મીરમાં રક્તપાત બંધ કરવા ભારતની પાકિસ્તાને સલાહ। વાંધાજનક સામગ્રી અને પ્લેટફોર્મના સંચાલનમાં ભૂલો માટે મેટાએ ભારત સરકારની માફી માંગી અને કોરિયા માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભારતની 7 મહિલા ખેલાડીઓ બીજા રાઉન્ડમાં આગળ વધી। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો।
1: ये आकाशवाणी है। अब आप सर फिरोजी से संसद में आज हुई कार्यवाही की समीक्षा सुनिए। पहले राज्यसभा, लेखक हैं PTI भाषा के माधव चतुर्वेदी। राज्यसभा में आज राम मंदिर में चढ़ावा चोरी सहित विभिन्न मुद्दों पर विपक्षी सदस्यों की नारेबाजी और हंगामे के कारण दोपहर 2 बजे से पहले तक बैठक बार बार बाधित हुई। हालांकि बाद में उच्चतम न्यायालय में न्यायाधीशों की संख्या बढ़ाने से संबंधित एक महत्वपूर्ण विधेयक पर 2.5 घंटे तक चर्चा के बाद इसे ध्वनिमत से लोकसभा को लौटा दिया गया। लोकसभा इस विधेयक को पहले ही पारित कर चुकी है। आज सुबह 11 बजे जब उच्च सदन की बैठक शुरू हुई तो विपक्षी सदस्यों ने अयोध्या राम मंदिर में कथित चढ़ावा चोरी के मुद्दे को लेकर विरोध जताते हुए नारेबाजी की और दिल्ली में छात्रों पर पुलिस कार्रवाई के मामले में गृहमंत्री अमित शाह की सदन में मौजूदगी की मांग की। हंगामे के बीच सभापति ने कार्यवाही जारी रखते हुए सदस्यों को लोक महत्व से जुड़े विभिन्न मुद्दे उठाने की अनुमति दी। विपक्ष के लगातार हंगामे के कारण सदन की कार्यवाही दोपहर 12 बजे तक के लिए स्थगित कर दी गई। शून्यकाल में विपक्षी सदस्यों के हंगामे के बीच विभिन्न सदस्यों ने लोक महत्व के मुद्दे उठाए। भाजपा की कविता पाटीदार ने निजी स्वास्थ्य बीमा पॉलिसी के ग्राहकों को दावा निस्तारण में आ रही तमाम कठिनाइयों पर चिंता जताते हुए सरकार से मांग की कि इन दावों को निपटाने में अनावश्यक विलम्ब होने पर संबंधित कंपनियों के विरुद्ध प्रभावी एवं समयबद्ध कार्रवाई होनी चाहिए। भाजपा सांसद ने सरकार से मांग की स्वास्थ्य बीमा पॉलिसी जारी करते हुए ये अनिवार्य किया जाए कि सरल एवं सहज शब्दों में पॉलिसी के भीतर कवर की जाने वाली बीमारियों और उपचार के बारे में जानकारी हो। इसमें प्रतीक्षा अवधि, दावा स्वीकार या अस्वीकार किए जाने वाली परिस्थितियों, दावा प्रस्तुत करने की प्रक्रिया और दावा निस्तारण की अवधि भी बताई जानी चाहिए। शून्यकाल में भाजपा की मेधा विश्राम कुलकर्णी ने एक ही दवा के अलग अलग मूल्य होने का मुद्दा उठाते हुए कहा कि मरीजों को महंगी दवाएं बेचकर मुनाफाखोरी को रोका जाना चाहिए। उन्होंने कहा कि हाल में एक संसदीय समिति ने भी इस पर चिंता जताई है। उन्होंने कहा कि दवाओं के लिए एक रेफरेंस प्राइस रेंज बनाई जानी चाहिए। शून्यकाल में भाजपा की संगीता बलवंत ने 18 जुलाई 2026 को भारत की निजी कंपनी स्काईरूट द्वारा श्रीहरिकोटा के सतीश धवन अंतरिक्ष केंद्र से अपने पहले ऑर्बिटल रॉकेट विक्रम 1 का सफल प्रक्षेपण किए जाने की ओर सदन का ध्यान आकृष्ट किया। उन्होंने कहा कि ये भारत की वैज्ञानिक उपलब्धियों और नवाचार का प्रमाण है। मार्क्सवादी कम्युनिस्ट पार्टी के वी शिवदास ने शून्यकाल में अनुबंध कर्मचारियों की सेवा को एकाएक समाप्त करने के बढ़ते चलन का मुद्दा उठाते हुए इस पर चिंता जताई। भाजपा सांसद संजय भाटिया ने हरियाणा में देश की पहली हाइड्रोजन ट्रेन चलाए जाने का स्वागत करते हुए मांग की कि सेवा का विस्तार करते हुए राज्य के पानीपत, रोहतक एवं हिसार को भी इससे जोड़ा जाना चाहिए। शून्यकाल में ही अन्ना द्रमुक के नेता डॉक्टर एम थंबीदुरई ने मद्रास उच्च न्यायालय का नाम बदलकर तमिलनाडु पर करने की मांग करते हुए कहा कि वर्ष 2016 में तमिलनाडु विधानसभा ने इस बारे में केंद्र से अनुरोध करते हुए एक प्रस्ताव को सर्वसम्मति से पारित किया था। भाजपा के सतपाल शर्मा ने जम्मू कश्मीर से आज ही के दिन 2019 में अनुच्छेद 370 हटाए जाने का जिक्र करते हुए कहा कि इसके कारण केंद्र शासित प्रदेश के लोगों को केंद्र की हर योजना का लाभ मिल रहा है और वो देश के विकास में कंधे से कंधा मिलाकर साथ दे रहा है। एक बार के स्थगन के बाद दोपहर 12 बजे बैठक फिर शुरू होने पर सभापति ने प्रश्नकाल चलवाने का प्रयास किया, किंतु सदन में हंगामा थमते ना देख उन्होंने बैठक को दोपहर 2 बजे तक के लिए स्थगित कर दिया। दोपहर 2 बजे बैठक फिर शुरू होने पर विपक्षी सदस्यों का हंगामा जारी रहा। हंगामे के बीच कानून मंत्री अर्जुन राम मेघवाल ने उच्चतम न्यायालय न्यायाधीश संख्या संशोधन विधेयक 2026 को चर्चा और पारित करने के लिए पेश किया। विधेयक में उच्चतम न्यायालय में प्रधान न्यायाधीश समेत न्यायाधीशों की स्वीकृत संख्या 34 से बढ़ाकर 38 करने का प्रावधान है। विधेयक पर चर्चा के दौरान विभिन्न मुद्दों पर विरोध जताते हुए कांग्रेस एवं कुछ अन्य विपक्षी दलों के सदस्य सदन से बहिर्गमन कर गए। विधेयक पर चर्चा में हंगामे के बीच ही उपसभापति ने विधेयक पर चर्चा शुरू करवाई। इसमें कांग्रेस के विवेक तनखा, भाजपा की संगीता यादव, नरेश बंसल, भीम सिंह, केसरी देव सिंह झाला, अशोक कुमार मित्तल और मनन कुमार मिश्र, तृणमूल कांग्रेस की मेनका गुरुस्वामी, द्रमुक के आर गिरिराजन और पी विल्सन, बीजू जनता दल के सस्मित पात्रा, वाईएसआर कांग्रेस पार्टी के एस निरंजन रेड्डी, अन्ना द्रमुक के आई एस अनबदुरई, राष्ट्रवादी कांग्रेस पार्टी के राजेंद्र हीलालाल जैन, तेलुगु देशम पार्टी के विजय चिंता कायला, आम आदमी पार्टी के संजय सिंह, राष्ट्रीय जनता दल के संजय यादव, भारत राष्ट्र समिति के रविचंद्र वद्दीचंद्र, मार्क्सवादी कम्युनिस्ट पार्टी के वी शिवदासन और ए रहीम, जम्मू कश्मीर नेशनल कॉन्फ्रेंस के चौधरी मोहम्मद रमजान, झारखंड मुक्ति मोर्चा की